228.3 મીટર્સ એટલે કે 1314 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર છે. આજે શુક્રવાર. ભારતીય રાષ્ટ્રીય પંચાંગ અનુસાર આષાઢ દિનાંક 19 શકસંવત 1948 પ્રચલિત તિથિ જેઠવદ દસમ ક્ષયતિથિ 11 વિક્રમ સંવત 2082 તારીખ 10મી જુલાઈ 2026 સવારના 5:58 અને 39 સેકન્ડ થઈ છે. આરંભ કરીએ છીએ પ્રથમ સભાના કાર્યક્રમો મંગળ સ્વરથી.

0: બંધન મુક્તિ, પઠન છે ભાવના માકડનું.
1: વિચાર બિંદુ.
2: બંધન મુક્તિ એટલે સંન્યાસી થઈએ તો જ બંધન મુક્ત થયા તેમ ન સમજતા દરેક સંસારી મનુષ્યએ બંધન મુક્ત થઈ જીવન જીવવું જોઈએ. થાંભલો મને છોડતો નથી કે હું થાંભલાને છોડતો નથી, એવી આજ વૈરાગી લોકો વાતો કરતા હોય છે. વૈરાગી સંન્યાસી પણ કર્મ કરે છે, તે રીતે કર્મ કરો પણ અલિપ્ત રહી, કમળ જેમ અલિપ્ત રહેવું જોઈએ. જે મનુષ્ય કોઈનો દ્વેષ નથી કરતો અને કશાની પ્રાપ્તિની પણ ઈચ્છા નથી કરતો તે બંધન મુક્ત સમજાય. જે દ્વંદોથી દૂર રહે છે એ જ સુખપૂર્વક બંધનમાંથી છૂટી જાય છે. જે કોઈ પણ વસ્તુનો રાગ દ્વેષ નથી કરતો, જે સુખ દુઃખાદી દ્વંદોથી મુક્ત છે, તે શૈલાથી બંધનમાંથી છૂટે છે. ખરાબ વસ્તુ આવી તેનો તિરસ્કાર ન કરવો, ઉત્તમ વસ્તુ આવે તો તેની પાછળ દોડતો નથી. શુભ મળે કે અશુભ મળે તેમ છતાં કોઈના પર દ્વેષ કરતા નથી, એ દ્વિધામાં રહેતો નથી અને કોઈના બંધનમાં રહેતો નથી. એ સંસારી હોવા છતાં બંધન મુક્ત જીવન જીવે છે. પૃથ્વી, સૂર્ય, હવા, પાણી, નદી એ મારા માટે નથી, અન્યના સુખ માટે છે. તેમ રહીએ તો બંધન મુક્ત જીવન જીવ્યા તેમ કહેવાય.
1: વિચાર બિંદુ.
0: વિચાર બિંદુ આપે સાંભળ્યો. વિષય તો બંધન મુક્તિ, પઠન તો ભાવના માખણનો. આ પ્રસારણ છે આકાશવાણીના ભુજ કેન્દ્રનો. રજૂ કરી છે ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. પ્રથમ સાંભળશો હેમુ ગઢવી અને સાથીઓને. રચના છે દાસ ધીરોની.

0: અલે આ સિકંદર તું અત્યારે દરિયે જાય છે?
1: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારીએ ન કરાય, સમજ્યો?
0: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: આજે કનુભાઈ બારોટનો સ્વર. રચના છે ત્રિકમ સાહેબની.

0: જલ્દી ટિફિન પેક કર રાજુ. મોબાઈલ છોડ.
1: અરે દીદી, બેંક નો નંબર જોઈએ છે, રિફંડ જ નથી આવ્યું. મળી ગયું, અત્યારે જ કોલ કરું છું. દીદી,
0: નંબર તપાસ્યા વગર હંમેશા દગાબાજો બેંકની નકલી વેબસાઈટ અને નકલી નંબરથી પૈસાની છેતરપિંડી કરતા હોય છે.
1: તો પછી સાચો નંબર
0: બેંકની ઓફિશિયલ વેબસાઈટ અથવા કાર્ડ પર.
1: તમે તો બચાવી લીધો દીદી.
0: કામથી નહીં
1: કરું છું. આરબીઆઈ કહે છે,
2: યોગ્ય નાણાકીય વર્તન કરે તમારું રક્ષણ.
3: આ છે કિશોર બારોટનો સ્વર, રચના છે દાસ ડાયાની.

0: મારા વાલા સાગર ખેડુ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવાયા. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
1: નટરગીર ગોસ્વામીના સ્વરમાં આ છે રચના, ભક્ત કવિ નરસિંહ મહેતાની.

આપે સાંભળ્યા પ્રદીપ ગઢવીના સ્વરમાં દાસોથીની રચના. કાર્યક્રમનું સમાપન કરીશું રામજીભાઈ થલકિયાના સ્વરથી.

સાથે જ ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના અહીં પૂરો થાય છે. આ પ્રસારણ છે આકાશવાણીના ભુજ કેન્દ્રનો. રજૂ કરીએ છીએ કૃષિ માહિતી. સંદર્ભ સાહિત્ય પર આધારિત આ માહિતીનો વિષય છે ડ્રેગન ફ્રૂટનું પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટ.

0: એન્ગેજમેન્ટ. પઠન કરી રહ્યા છે સીડી કરમસિયાણી.
1: નમસ્કાર મિત્રો, હું છું સીડી કરમસિયાણી. મિત્રો, આજની કૃષિ માહિતીમાં આપણે ડ્રેગન ફ્રૂટની ખેતી વિશેની વાત કરીશું. મિત્રો, ડ્રેગન ફ્રૂટ એક વિશિષ્ટ અને પોષક તત્વોથી ભરપૂર ફળ છે, જે ખાસ કરીને ઉષ્ણકટિબંધ પ્રદેશોમાં ઉગાડવામાં આવે છે. કચ્છ પ્રદેશમાં વાત કરીએ તો સારું એવું ડ્રેગન ફ્રૂટનું વાવેતર થાય છે અને સારા પરિણામો પણ મળ્યા છે. તો ડ્રેગન ફ્રૂટની ખેતીની જો યોગ્ય સંભાળ ન લેવામાં આવે તો ગુણવત્તામાં ઘટાડો થાય છે અને બજાર મૂલ્ય પર અસર પડે છે. તેથી પાક પછીનું વ્યવસ્થાપન એટલે કે પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટ અત્યંત મહત્ત્વનું છે. આજે આપણે જેની ખાસ વાત કરવાના છીએ કે ડ્રેગન ફ્રૂટ ઉતાર્યા પછી જેની માવજત છે તેની ખાસ વિશેષ વાત કરીશું. યોગ્ય પોસ્ટ હાર્વેસ્ટ ટેકનિક અપનાવીને આ ફળના સેલ્ફ લાઇફમાં વધારો કરી શકાય છે અને તેનાથી નિકાસની તકો પણ વધે છે. ફળની તાજગી અને ગુણવત્તા જાળવવાની વાત કરીએ તો ડ્રેગન ફળ માટે યોગ્ય પરિપક્વતા પર હોવું જોઈએ, જે સામાન્ય રીતે ફૂલ ખીલ્યા પછી 27-33 દિવસમાં પ્રાપ્ત થાય છે. રંગના આધારે પરિપક્વતા જાણી શકાય છે. ગુલાબી અથવા પીળાશ પડતો છાલનો રંગ પરિપક્વતાનું સંકેત આપે છે. ઓછું પરિપક્વ ફળ કઠણ અને ફીણવાળું લાગે છે, જ્યારે વધુ પરિપક્વ ફળ માદક સ્વાદ ધરાવે છે. કટાઈ અને સંભાળની વાત કરીએ તો ફળને ખળખળિયું થવાથી બચાવવા માટે હાથે કાપીને તદ્દન નરમાઈથી હેન્ડલ કરવું. પાકતી વખતે ફળને લાકડાની અથવા નરમ પ્લેટફોર્મ પર મૂકી નરમ સપાટીની સારવાર આપવી. કાપેલી ડાળીઓને તાજી રાખવા માટે તરત જ છાયામાં રાખવી. કાપ્યા પછી ફળોને ધૂળ અને કીડીઓથી બચાવવા માટે શુદ્ધ પાણીથી ધોવા. બેક્ટેરિયા અને ફૂગના વધતા જોખમને ઘટાડવા માટે હાઇપોક્લોરાઇટ દ્રાવણથી ધોવું. હવા સૂકાવવા માટે છાયાવાળી જગ્યા રાખવું. ફળના કદ અને રંગ ગુણવત્તા અનુસાર ABC ગ્રેડમાં વિભાજિત કરવું. તાજા અને ઓર્ગેનિક ડ્રેગન ફળને વિશિષ્ટ લેબલિંગ આપવું. પેકિંગ માટે એર વેન્ટિલેટેડ કાર્ડબોર્ડ બોક્સ અથવા પેપર બેગ વાપરવી. પેકિંગ માટે ફળને નરમ ફોર્મ કે કાગળમાં લપેટવું, જેથી તે સુરક્ષિત રહે. પરિવહન અને લોજિસ્ટિક્સની વાત કરીએ તો મિત્રો, ડ્રેગન ફ્રૂટને સાચવીને દેશ કે દેશની બહાર લઈ જવા માટે, ખાસ કરીને જ્યારે નિકાસ કરવાના હોય છે આવા ફળોને, ત્યારે ખાસ ધ્યાન રાખવાનું હોય છે. ત્યારે ડ્રેગન ફળ ખૂબ જ નાજુક હોવાથી બફર મટીરિયલ સ્પંજ કે કાગળ સાથે પેક કરવું. ઠંડકથી સજ્જ વાહન દ્વારા લાંબા અંતર સુધી પહોંચાડવું. નિકાસ માટે કન્ટેનર બોક્સમાં તાપમાન અને ભેજ નિયંત્રણ રાખવું. માર્કેટિંગ માટે ઓર્ગેનિક લેબલિંગ અને પ્રોસેસ ફોર્મ પ્રચાર માટે ઉપયોગી થાય છે. નિકાસ માટે જરૂરી પ્રમાણપત્રો અને લેબલિંગનું પાલન કરવું. હવે મિત્રો, નિકાસ માટે ઘણી વખત આ મુદ્દો બહુ જ મહત્ત્વનો છે. એનું જે પ્રમાણપત્ર હોય છે નક્કી કરેલું એ, અને લેબલિંગ, એનું લેબલ પણ ખૂબ જ મહત્ત્વનું છે, અને તો જ આ ફળ નિકાસની અવસ્થાએ પહોંચશે અને ડ્રેગન ફ્રૂટની ખેતીનું ચોક્કસ પરિણામ જે મેળવવું છે એ તો જ મળી શકશે. તો યોગ્ય હેન્ડલિંગ, સંગ્રહ અને પેકેજિંગ પાકવાની પ્રક્રિયા ધીમી કરે છે અને બગાડ ઘટાડે છે, જેનાથી ડ્રેગન ફળ લાંબા સમય સુધી તાજું રહે છે. ગુણવત્તા અને તાજગી જાળવી રાખે છે. યોગ્ય તાપમાન નિયંત્રણ, ભેજ વ્યવસ્થાપન અને કાળજીપૂર્વક સંભાળ જેવી લણણી પછીની તકનીકો ફળના જીવંત રંગ, પોત અને સ્વાદને જાળવી રાખવામાં મદદ કરે છે. લણણી પછીના નુકસાનને ઘટાડે છે. યોગ્ય સફાઈ, વર્ગીકરણ અને પેકેજિંગ દ્વારા ઉજરડા, સડો અને માઇક્રોબાયલ ચેપ ઘટાડવાથી ખેડૂતો અને વેપારીઓને નોંધપાત્ર આર્થિક નુકસાન થતું અટકાવી શકાય છે. ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતાની ખાતરી કરે છે. કાપણી પછીની પદ્ધતિઓ જેમ કે ધોવા, સેનિટાઇઝિંગ અને ગુણવત્તા ગ્રેડિંગ ગંદકી, જંતુનાશકો અને રોગકારક જીવાણુઓ દૂર કરવામાં મદદ કરે છે, જે ફળને વપરાશ માટે વધુ સુરક્ષિત બનાવે છે. સંગ્રહ અને પરિવહન સુધારે છે. ઠંડક તકનીકો અને રક્ષણાત્મક પેકેજિંગ પરિવહન દરમિયાન નુકસાન અટકાવે છે. પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટ એ ફળની ગુણવત્તા, બજાર મૂલ્ય અને નિકાસ ક્ષમતા વધારવા માટે મહત્વપૂર્ણ પ્રક્રિયા છે. યોગ્ય તાપમાન, ભેજ નિયંત્રણ, ગ્રેડિંગ અને પેકેજિંગ દ્વારા ડ્રેગન ફળની લાઇફ વધારી શકાય છે. ટેકનોલોજી અને પ્રાકૃતિક પદ્ધતિઓનો ઉપયોગ કરીને ખેડૂતો અને વેપારીઓ વધુ લાભ મેળવી શકે છે. તો મિત્રો, આ રીતે યોગ્ય પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટ અપનાવી ડ્રેગન ફળના વેચાણ અને નિકાસની તકો વધારી શકાય છે.
0: ડ્રેગન ફ્રૂટમાં પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટ વિશે કૃષિ માહિતી આપે સાંભળી સીડી કરમસિયાણી પાસેથી. આ પ્રસારણ છે આકાશવાણીના ભુજ કેન્દ્રનું. થોડી જ વારમાં કાર્યક્રમ ગાંધી વંદના રીલે કરીશું અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી.

ગાંધી વંદના, જે અંતર્ગત પૂજ્ય ગાંધીજી દ્વારા લિખિત સત્યના પ્રયોગો પુસ્તકમાંથી પાના નંબર 175 પરથી સેવાવૃત્તિનું વાંચન. મારો ધંધો ઠીક ચાલતો હતો, પણ તેથી સંતોષ ન હતો રહેતો. જીવન વધારે સાદું થવું જોઈએ, કંઈક શારીરિક સેવા કાર્ય હોવું જોઈએ એવી ગડમથલ મનમાં ચાલ્યા જ કરતી. એવામાં એક દિવસ એક અપંગ રક્તપિત્તથી પીડાતો માણસ ઘેર આવી પહોંચ્યો. તેને ખાવાનું આપીને કાઢી મૂકતા જીવ ન ચાલ્યો. તેને એક કોટડીમાં રાખ્યો, તેના ઘા સાફ કર્યા ને તેની સેવા કરી. પણ આમ લાંબો વખત ન ચાલી શકે. ઘરમાં હંમેશને માટે તેને રાખવાની મારી પાસે સગવડ ન હતી, મારી હિંમત ન હતી. મેં તેને ગિરમિટિયાઓને અંગે ચાલતી સરકારી ઇસ્પિતાલમાં મોકલ્યો, પણ મને આશ્વાસન ન મળ્યું. એવું કંઈક શુશ્રૂષાનું કામ હંમેશા કરું તો કેવું સારું. ડાક્ટર બુથ સેન્ટ એડમ્સ મિશનના ઉપરી હતા. તેઓ હંમેશા જે આવે તેને મફત દવા આપતા, બહુ ભલા અને માયાળુ હતા. પારસી રુસ્તમજીની સખાવતને લીધે ડાક્ટર બુથના હાથ નીચે એક બહુ નાની ઇસ્પિતાલ ખુલી. આ ઇસ્પિતાલમાં નર્સ તરીકે કામ કરવાની મને પ્રબળ ઈચ્છા થઈ. તેમાં દવા આપવાને અંગે 1 થી 2 કલાકનું કામ રહેતું. તેને સારું દવા બનાવી આપનાર કોઈ પગાદાર માણસની અથવા સ્વયંસેવકની જરૂર હતી. આ કામ માથે લેવાનો ને તેટલો સમય મારા વખતમાંથી બચાવવાનો મેં નિશ્ચય કર્યો. મારું વકીલાતનું ઘણું કામ તો ઓફિસમાં બેઠા સલાહ આપવાનું ને દસ્તાવેજો ઘડવાનું અથવા કજિયા ચૂકવવાનું રહેતું. થોડા કેસ મેજિસ્ટ્રેટની અદાલતમાં હોય, તેમાંના ઘણા તો બિનતકરારી હોય. આવા કેસો જ્યારે હોય ત્યારે તે મિસ્ટર ખાન જે મારી પાછળ આવ્યા હતા અને જેઓ તે વેળા મારી સાથે જ રહેતા હતા તેમણે ચલાવી લેવાનું માથે લીધું ને હું આ નાનકડી ઇસ્પિતાલમાં કામ કરતો થયો. રોજ સવારના ત્યાં જ જવાનું રહેતું. આવતા જતા તેમજ ઇસ્પિતાલમાં કામ કરતા હંમેશા લગભગ 2 કલાક જતા. આ કામથી મને કંઈક શાંતિ થઈ. મારું કામ દર્દીનો કેસ સમજી લે તે ડાક્ટરને સમજાવવાનું, મને ડાક્ટર બતાવે તે દવા તૈયાર કરી દર્દીને આપવાનું હતું. આ કામથી હું દુઃખી હિન્દીઓના ગાઢ સંબંધમાં આવ્યો. તેમનામાંનો મોટો ભાગ તામિલ અથવા તેલુગુ, અગર તો ઉત્તર હિન્દુસ્તાની ગિરમિટિયાઓનો હોય. આ અનુભવ મને ભવિષ્યમાં બહુ ઉપયોગી નીવડ્યો. બોઅર લડાઈ વેળા ઘાયલોની શુશ્રૂષા કામમાં ને બીજા દર્દીઓની માવજત કરવામાં મને તે ખૂબ ખપ લાગ્યો. બાળકોના ઉછેરનો પ્રશ્ન તો મારી સામે હતો જ. દક્ષિણ આફ્રિકામાં મને બીજા 2 પુત્ર થયા. તેમને ઉછેરીને કેમ મોટા કરવા એ પ્રશ્નનો ઉકેલ કરવામાં મને આ કામે સારી મદદ આપી. મારો સ્વતંત્ર સ્વભાવ મને બહુ તાવતો ને હજુય તાવે છે. સુવાવડ વગેરે શાસ્ત્રીય પદ્ધતિ પ્રમાણે કરવા એમ અમે બંનેએ નિશ્ચય કર્યો હતો. તેથી જોકે ડાક્ટર તેમજ નર્સની ગોઠવણ તો હતી જ, છતાં કદાચ ખરી ઘડીએ ડાક્ટર ન મળે ને દાઈ ભાગે તો મારા શા હાલ થાય. દાઈ તો હિન્દી જ રાખવાની હતી. શીખેલી હિન્દી દાઈ હિન્દુસ્તાનમાં મુશ્કેલીથી મળે તો દક્ષિણ આફ્રિકામાં તો વાત જ શી. એટલે મેં બાળ ઉછેરનો અભ્યાસ કરી લીધો. ડાક્ટર ત્રિભુવનદાસનું માને શિખામણ નામનું પુસ્તક વાંચ્યું. તેમાં સુધારા વધારા સાથે છેલ્લા 2 બાળકોને મેં જાતે ઉછેર્યા એમ કહી શકાય. દાઈની મદદ દરેક વખતે થોડા જ સમય 2 માસથી વધારે તો નહીં જ લીધેલી, તે પણ મુખ્યત્વે ધર્મપત્નીની સેવાને ખાતર. બાળકોને નવડાવવા ધોવડાવવાનું કામ શરૂઆતમાં મારે હાથે થતું. છેલ્લા બાળકના જન્મ વખતે મારી કસોટી પૂરેપૂરી થઈ. પ્રસૂતિની વેદના એકાએક શરૂ થઈ.

ડાક્ટર ઘેર નહીં, દાઈને તેડાવવાની હતી. તે પાસે હોત તો પણ તેનાથી પ્રસવ કરાવવાનું કામ ન થઈ શકત. પ્રસવ વખતમાં બધું કાર્ય મારે હાથે જ કરવું પડ્યું. સદભાગ્યે મેં આ વિષય માને શિખામણમાંથી સૂક્ષ્મ રીતે વાંચી લીધો હતો, તેથી મને ગભરાટ ન થયો. મેં જોયું કે પોતાના બાળકોને યોગ્ય રીતે ઉછેરવા હોય તો માં અને બાપ બંને બાળકોના ઉછેર વગેરેનું સામાન્ય જ્ઞાન મેળવી લેવું જોઈએ. મેં તો મારી આ વિષયની કાળજીના લાભ ડગલે ને ડગલે જોયા છે. જે સામાન્ય તંદુરસ્તી મારા બાળકો આજે ભોગવે છે, તે જો મેં તે વિશે સામાન્ય જ્ઞાન મેળવી તેનો અમલ ન કર્યો હોત તો ન ભોગવી શકત. આપણામાં એવો વહેમ છે કે પહેલાં 5 વર્ષ બાળકને કેળવણી પામવાપણું હોતું નથી. ખરી વાત તો એ છે કે પહેલાં 5 વર્ષમાં બાળક જે પામે છે તે પછી પામતું જ નથી. બાળકની કેળવણી માતાના ઉદરમાંથી શરૂ થાય છે એમ હું અનુભવથી કહી શકું છું. ગર્ભાધાન કાળથી માતા પિતાની શારીરિક તેમજ માનસિક સ્થિતિની અસર બાળક ઉપર પડે છે. ગર્ભકાળની માતાની પ્રકૃતિ માતાના આહાર વિહારના સારા માઠા ફળોનો વારસો લઈ બાળક જન્મે છે. જન્મ્યા પછી તે માતા પિતાનું અનુકરણ કરતું થઈ જાય છે અને જાતે અપંગ હોવાથી તેના વિકાસનો આધાર માતા પિતા ઉપર રહે છે. આ વિચારો જે સમજુ દંપતી કરશે તે તો કદી દંપતી સંઘને વિષય વાસના સંતોષવાનું સાધન નહીં બનાવે, પણ જ્યારે તેમને સંતતિની ઈચ્છા થશે ત્યારે જ સંગ કરશે. રતિસુખ એક સ્વતંત્ર વસ્તુ છે એમ માનવામાં મને તો ઘોર અજ્ઞાન જ જણાય છે. જનન ક્રિયા ઉપર સંસારની હસ્તીનો આધાર છે. સંસાર એ ઈશ્વરની લીલાનું સ્થાન છે, તેના મહિમાનું પ્રતિબિંબ છે. તેની સુવ્યવસ્થિત વૃદ્ધિને અર્થે જ રતિક્રિયા નિર્માયેલી છે એમ સમજનાર વિષયવાસનાને મહાપ્રયત્ને કરીને પણ રોકશે અને રતિભોગને પરિણામે જે સંતતિ થાય તેની શારીરિક, માનસિક અને આધ્યાત્મિક રક્ષા કરવાને અંગે મેળવવું જોઈએ તે જ્ઞાન મેળવશે ને તેનો ઉપયોગ પોતાની પ્રજાને આપશે. શ્રોતા મિત્રો, હમણાં જ આપે કાર્યક્રમ ગાંધી વંદના અંતર્ગત પૂજ્ય ગાંધીજી દ્વારા લિખિત સત્યના પ્રયોગો પુસ્તકમાંથી સેવાવૃત્તિનું વાંચન સાંભળ્યું. અને હવે આવું સાંભળીએ પૂજ્ય ગાંધીજીને પ્રિય આ ભજન.

શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહેતા કાર્યક્રમ ગાંધી વંદના. કાર્યક્રમનું પ્રસારણ કરવામાં આવ્યું આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી.

નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રિધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે ગુજરાત દેશમાં ડેટા સેન્ટર સ્થાપના માટે બેસ્ટ ડેસ્ટિનેશન બનશે. વિકસિત ગુજરાત ડેટા સેન્ટર પોલિસી 2026-29 જાહેર કરાઈ. કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ આગામી સમયમાં ખાનગી બસ માટે બસ પોર્ટ બનાવવાની જાહેરાત કરી. પૂરથી અસરગ્રસ્ત દક્ષિણ ગુજરાતની મુલાકાત લેતા મુખ્યમંત્રી. સુરતમાં નાયબ મુખ્યમંત્રી હર્ષંગવી અસરગ્રસ્તો સાથે મુલાકાત કરી. ICMAI દ્વારા CMA ફાઉન્ડેશનનું પરિણામ જાહેર કરાયું. અમદાવાદના મનોજ પટેલે ઓલ ઇન્ડિયામાં 9મો રેન્ક મેળવ્યો. રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું. આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી.

0: સમાચાર વિગતવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકસિત ગુજરાત ડેટા સેન્ટર પોલિસી 2026-2029 લોન્ચિંગ કરતા જણાવ્યું કે આ પોલિસી દ્વારા ગુજરાત દેશમાં ડેટા સેન્ટર સ્થાપના માટે બેસ્ટ ડેસ્ટિનેશન બનશે. શ્રી પટેલે ઉમેર્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વમાં ભારત વિશ્વના સૌથી મોટા ડેટા યુઝર અને ડેટા ઉત્પાદક દેશોમાં સ્થાન મેળવી રહ્યું છે. ડિજિટલ યુગમાં ડેટા જ વિકસિત ભારતના આર્થિક વિકાસનો નવો આધાર બની ડિજિટલ અર્થવ્યવસ્થાને નવી દિશા આપી રહ્યો છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ગુજરાત સરકારની મજબૂત વિશ્વસનીયતાને કારણે આ પોલિસીની 7.5 GW ક્ષમતા સામે દેશ વિદેશની અગ્રણી કંપનીઓના તેના કરતા બમણી ક્ષમતાની માંગ સાથેના માંગણી પત્રો સરકારને મળ્યા છે. ડેટા સેન્ટરમાં સૌથી વધુ વીજળી અને પાણીની જરૂરિયાત હોવાથી આ પોલિસી હેઠળ ડેટા સેન્ટરોમાં વપરાતી કુલ ઉર્જામાંથી 51% ઉર્જા ફરજિયાતપણે હરિત ઉર્જા જ વાપરવી પડશે, જેથી દરિયાના પાણીના મીઠું કરવા માટેના ડિસેલિશન પ્લાન્ટ પર ભાર મૂકીને પાણી પુરવઠો આપવામાં આવશે.
1: ઓર ડેટા સેન્ટર કી પોલિસી 7.5 GW કી કેપેસિટી કી જબ પોલિસી યે લોન્ચ હો રહી હૈ ઉસકે સામને પૂરે ગુજરાત મે કુલ મિલા કે જો પોલિસી આજ લોન્ચ હો રહી હૈ ઉસસે કરીબન ડબલ કેપેસિટી કી ડિમાન્ડ આજ રાજ્ય સરકાર કે પાસ દેશ એવમ દુનિયા કી લીડિંગ કંપનીઝ દ્વારા અપને ડેટા સેન્ટર ગુજરાત મે અલગ અલગ સ્થાન પર સ્થાપિત કરને કે લિયે રિક્વેસ્ટ લેટર ઉન્હોને ભેજ લિયે હૈ.
0: કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ આગામી સમયમાં ખાનગી બસ માટે બસ પોર્ટ બનાવવાની જાહેરાત કરી. ગાંધીનગરમાં મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ શો પ્રવાસના ઉદઘાટન પ્રસંગે સંબોધન કરતા તેમણે દેશના અર્થતંત્ર અને પ્રગતિમાં પરિવહન ક્ષેત્રના મહત્વ પર વિશેષ ભાર મૂક્યો. તેમણે જાહેર પરિવહનને સુવિધાજનક, આર્થિક રીતે પરવડે એવું અને સુલભ બનાવવાની ઓપરેટરોને અપીલ પણ કરી.
2: टेक्नोलॉजी में कॉस्ट में जो डेवलपमेंट कर रही है उससे हमारा एक मिशन है कि हमें जल्दी ही पहले नंबर पर पहुंचना है. ये इंडस्ट्री इतनी इम्पोर्टेंट है कि ये 4.5 lakh crore एज ए स्टेट GST एंड सेंट्रल GST सबसे ज्यादा रेवेन्यू राज्य सरकार और भारत सरकार को देती है.
0: રાજ્યમાં પડેલા ભારે વરસાદના પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દક્ષિણ ગુજરાતની મુલાકાત લઈ પરિસ્થિતિનો તાગ મેળવ્યો, જેને લઈ નવસારી વલસાડના જિલ્લા કલેક્ટર, પોલીસ અધિક્ષક તેમજ જિલ્લા વિકાસ અધિકારીઓ અને ધારાસભ્યો તથા પદાધિકારીઓ સાથે ભૂપેન્દ્ર પટેલે બેઠક યોજી. તાજેતરના ભારે વરસાદને કારણે ઉભી થયેલી સ્થિતિમાં વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી રહેલ બચાવ રાહતની કામગીરીની પણ સમીક્ષા કરી. નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તેમજ સહાય કામગીરી અંગે જરૂરી દિશાનિર્દેશ પણ અધિકારીઓને આપવામાં આવ્યા. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે અમારી મુખ્ય પ્રાથમિકતા ખાસ કરીને સ્વચ્છતા, સ્વચ્છ પાણી અને આરોગ્ય પર કેન્દ્રિત છે. સુરતમાં આવેલા ભારે વરસાદ અંગે શહેર અને જિલ્લાની સમીક્ષા કરતા શ્રી સંઘવીએ ઉમેર્યું કે આરોગ્ય અંગે ઘરે ઘરે સર્વે પણ શરૂ કરવામાં આવ્યો છે. અમારી ટીમો તમામ પ્રકારની દવાઓ સાથે ઘરે પહોંચી રહી છે.
3: हमारी मुख्य प्राथमिकता स्वच्छता, स्वच्छ पानी और स्वास्थ्य को लेके है. डोर टू डोर सर्वे स्वास्थ्य को लेके भी चालू हो गया है और उसके अलावा भी हमने 10 जगह पे मेडिकल टेंट, मेडिकल कैंप बनाने का भी निर्णय लिया है. कोई भी छोटी मोटी बीमारी या कुछ भी प्रकार की अगर तकलीफ लग रही है तो वो कैंप में भी जाके उनकी इलाज करा सकते हैं. जहाँ पे भी पानी भरा था वहाँ आने वाले दिनों में जो पानी का समय था वो भी डबल किया गया है. हर सोसाइटी के रास्तों तक पहुँचने का प्रयास करेंगे. पहले मुख्य रास्ते साफ होंगे, बाद सोसाइटी के भी रास्ते क्लीन करने के लिए महानगरपालिका की टीम मदद करेगी.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી YouTube ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsone.gov.in/geo અને અમારા એક સેન્ડલ AIR News_ABD ને ફોલો કરશો. ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયા દ્વારા 14 જૂનના રોજ લેવાયેલી CMA ફાઉન્ડેશનનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં અમદાવાદ ચેપ્ટરમાં 222 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 182 વિદ્યાર્થીઓ પાસ થયા છે, જેથી અમદાવાદ ચેપ્ટરનું પરિણામ 81.98% આવ્યું છે, જેમાં મનોજ પટેલનો ઓલ ઇન્ડિયામાં 9મો રેન્ક અને વેસ્ટર્ન રિજનમાં 1લો રેન્ક આવ્યો છે. છેલ્લા 5 વર્ષમાં આ વર્ષે CMA ફાઉન્ડેશનનું અમદાવાદ ચેપ્ટરનું પરિણામ સૌથી વધુ આવ્યું છે, તેમજ પાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા પણ વધી રહી છે. ICMAIના ચેરમેન CMA મિતેશ પ્રજાપતિએ વધુમાં જણાવ્યું હતું.
4: आईसीएमएआई द्वारा 14 जूनना जे फाउंडेशन की परीक्षा लेवामां आवी हती एमां 222 स्टूडेंट्स अपीयर थया हता अने एमांथी 182 स्टूडेंट्से फाउंडेशन क्लियर कर्युं छे एटले अमदावाद चेप्टरनुं परिणाम लगभग 82% जेवुं छे। सीएमएनुं कोर्स स्ट्रक्चर अत्यारे ए रीतनुं बनावामां आव्युं।

0: છે કે જેથી કરીને કોર્પોરેટ્સની જે ડિમાન્ડ્સ હોય છે એને અનુસરીને એ માંગને પૂરી પાડે છે.
1: ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ સતીશ પટેલને માંજલપુર બેઠકના ઉમેદવાર તરીકે જાહેર કર્યા. ધારાસભ્ય યોગેશ પટેલના નિધન બાદ ખાલી પડેલી વડોદરાની માંજલપુર બેઠકમાં પેટા ચૂંટણી માટે ભાજપે સતીશ પટેલને ટિકિટ આપી છે. સતીશ પટેલ વડોદરા મહાનગરપાલિકાના કોર્પોરેટર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ રહી ચૂક્યા છે. માંજલપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે કુલ 104 દાવેદારોએ ઉમેદવારી નોંધાવી હતી. 14 જુલાઈએ ઉમેદવારીપત્રોની ચકાસણી કરવામાં આવશે, જ્યારે 16 જુલાઈએ ઉમેદવારીપત્ર પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે. 30 જુલાઈએ મતદાન થશે, જ્યારે 3 ઓગસ્ટે પરિણામ જાહેર કરવામાં આવશે. અમદાવાદમાં સીઆઈઆઈના એક કાર્યક્રમમાં રાજ્યના સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમના વિસ્તરણ, નીતિગત સુધારાઓ અને ઉદ્યોગ સાહસિકતા અને નવીનતાને વેગ આપવા યુવા સશક્તિકરણ પહેલ અંગે પ્રકાશ પાડવામાં આવ્યો. રાજ્યના કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ આ અંગે વધુમાં જણાવ્યું.
2: કરીબ 3 લાખ ये स्टार्टअप रजिस्टर हुए हैं और उसमें के 100 से ज्यादा यूनिकॉर्न बन चुके हैं. गुजरात पहले से ही एंटरप्रेन्योरशिप का हब रहा है. यहाँ भी हम स्टार्टअप के इकोसिस्टम बना रहे हैं. हमारी गवर्नमेंट ऑफ गुजरात की जो पॉलिसी है स्टार्टअप के लिए, उसमें भी काफी बदलाव करके ज्यादा अट्रैक्टिव बना रहे हैं.
1: રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ બાદ હવે વરસાદનું જોર ઘટ્યું છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. 12 જુલાઈ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર એ કે દાસે વધુ વિગતો આપી.
3: आने वाला 7 दिन के लिए 9 से लेकर 15 जुलाई तक इसमें और इसके कारण रेन थंडरस्टॉर्म का भी संभावना रहेगा आइसोलेटेड प्लेसेस में और मॉडरेट टू रफ सी कंडीशन जो रहेगा मॉडरेट टू रफ स्टीप प्रेशर ग्रेडियंट के कारण 30 से 40 किलोमीटर प्रति घंटा गास्टिंग टू 50 किलोमीटर प्रति घंटा में स्पीड होने का संभावना रहेगा. 11 से 12 जुलाई तो फिशरमैन भाई के लिए वार्निंग दिया गया है day 3 day 4.
1: આજે ગ્લોબલ એનર્જી ઇન્ડિપેન્ડન્સ ડે એટલે કે વૈશ્વિક ઉર્જા સ્વાવલંબન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. દેશની કુલ નવીનીકરણીય ઉર્જા ક્ષમતામાં ગુજરાતનો ફાળો 70.82% છે. સ્થાપિત ક્ષમતા 50.386 ગીગાવોટ સુધી પહોંચી છે. એક અહેવાલ સાંભળીએ.
4: અશ્મિભૂત ઇંધણ પર નિર્ભરતા ઘટાડીને સ્વચ્છ અને ટકાઉ ઉર્જા આધારિત ભવિષ્યનું નિર્માણ કરવાના હેતુસર આજે વૈશ્વિક ઉર્જા સ્વાવલંબન દિવસની ઉજવણી થઈ રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વર્ષ 2070 સુધીમાં કાર્બન ઉત્સર્જનને નેટ ઝીરો કરવાનું લક્ષ્ય છે. એટલું જ નહીં, પરંપરાગત ઇંધણ પરની નિર્ભરતા ઘટાડવા વર્ષ 2030 સુધીમાં દેશની 50% વીજળી નવીનીકરણીય ઉર્જા સ્ત્રોતમાંથી મેળવવાનો સંકલ્પ પણ કરાયો છે. આ રાષ્ટ્રીય લક્ષ્યને અનુસરીને ગુજરાત પવન, સૌર અને રૂફટોપ સોલાર ઉર્જા ક્ષેત્રે દેશમાં અગ્રેસર રાજ્ય બન્યું છે. કુલ સ્થાપિત નવીનીકરણીય અને સ્થાપિત પવન ઉર્જા ક્ષમતામાં ગુજરાત દેશમાં પ્રથમ તથા સ્થાપિત સૌર ઉર્જા ક્ષમતામાં બીજા ક્રમે છે, જ્યારે 13,45,000 થી વધુ રૂફટોપ સોલાર ઇન્સ્ટોલેશન અને 7,408 મેગાવોટ ક્ષમતા સાથે રૂફટોપ સોલાર ક્ષેત્રે પણ ગુજરાત પ્રથમ ક્રમે છે. નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રના વિકાસથી રાજ્યમાં અંદાજે 2,37,000 રોજગારીનું સર્જન થયું હોવાનું સત્તાવાર યાદીમાં જણાવાયું છે. જયેશ પટેલ, પ્રાદેશિક સમાચાર વિભાગ, અમદાવાદ.
1: અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે ગુજરાત દેશમાં ડેટા સેન્ટર સ્થાપના માટે બેસ્ટ ડેસ્ટિનેશન બનશે. વિકસિત ગુજરાત ડેટા સેન્ટર પોલિસી 2026-2029 જાહેર કરાઈ. કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ આગામી સમયમાં ખાનગી બસ માટે બસ પોર્ટ બનાવવાની જાહેરાત કરી. પૂરથી અસરગ્રસ્ત દક્ષિણ ગુજરાતની મુલાકાત લેતા મુખ્યમંત્રી. સુરતમાં નાયબ મુખ્યમંત્રી હર્ષંગભી અસરગ્રસ્તો સાથે મુલાકાત કરી. ICAMI દ્વારા CMA ફાઉન્ડેશનનું પરિણામ જાહેર કરાયું. અમદાવાદના મનોજ પટેલે ઓલ ઇન્ડિયામાં 9મો રેન્ક મેળવ્યો. રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું. આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
5: સુનતે રહીએ આકાશવાણી ભુજ.
6: રજૂ કરે છે ભક્તિ સંગીતનો કાર્યક્રમ વંદના. પ્રથમ સાંભળશો જગદીત સિંહને.

0: અલ્યા સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
1: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારી ન કરાય, સમજ્યો?
0: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: યેસુદાસ અને સાથીઓના સ્વરમાં આ રામભજન સાથે જ ભક્તિ સંગીતનો કાર્યક્રમ વંદના અહીં પૂરો થાય છે. આ પ્રસારણ છે આકાશવાણીના ભુજ કેન્દ્રનું. રજૂ કરીએ છીએ પ્રાસંગિક વિષય છે રાષ્ટ્રીય મત્સ્યપાલક દિવસ. સંપાદન છે પરેશ મારોનું, પઠન છે શીતલ વૈષ્ણવનું.
1: ભારત કૃષિ પ્રધાન દેશ છે અને કૃષિ સાથે જોડાયેલા અનેક વ્યવસાયો દેશની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવે છે. તેમાંથી મત્સ્યપાલન એક અત્યંત મહત્વપૂર્ણ ક્ષેત્ર છે. ભારતમાં લાખો લોકો સીધા કે આડકતરી રીતે માછીમારી અને મત્સ્યપાલન પર આધાર રાખે છે. આ ક્ષેત્રના વિકાસ, મત્સ્યપાલકોના પરિશ્રમ અને વૈજ્ઞાનિક પ્રગતિને સન્માન આપવા માટે દર વર્ષે 10 જુલાઈએ રાષ્ટ્રીય મત્સ્યપાલક દિવસ ઉજવવામાં આવે છે. રાષ્ટ્રીય મત્સ્યપાલક દિવસનું વિશેષ મહત્વ છે કારણ કે આ દિવસ ભારતના મત્સ્યપાલન ઇતિહાસમાં એક મહાન વૈજ્ઞાનિક સિદ્ધિ સાથે જોડાયેલો છે. 10 જુલાઈ 1957 ના રોજ ભારતના વૈજ્ઞાનિકોએ પ્રથમ

0: વખત વૈજ્ઞાનિક પદ્ધતિથી માછલીઓનું કૃત્રિમ પ્રજનન સફળ બનાવ્યું હતું. આ કાર્ય ડોક્ટર હીરાલાલ ચૌધરી અને ડોક્ટર કે એચ અલી કુન્હી જેવા પ્રતિભાશાળી વૈજ્ઞાનિકોના પ્રયાસોથી શક્ય બન્યું હતું. તેમણે હાઈ પ્રોફાઇઝેશન ટેકનિક દ્વારા ભારતીય કાર્પ માછલીઓનું સફળ પ્રજનન કરાવ્યું. આ શોધ મત્સ્યપાલન ક્ષેત્ર માટે ક્રાંતિકારી સાબિત થઈ, કારણ કે તેનાથી માછલીઓના ઉત્પાદનને નવી દિશા મળી અને દેશના મત્સ્ય ઉદ્યોગના વિકાસનો માર્ગ ખુલ્યો. મત્સ્યપાલનનું આપણા દેશના આર્થિક જીવનમાં ખૂબ મોટું મહત્વ છે. ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા ઘણા લોકો માટે આ જીવન નિર્વાહનું મુખ્ય સાધન છે. માછીમારો, માછલી ઉછેરનાર ખેડૂત, માછલી વેચનાર, માછલી પ્રોસેસિંગ ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો અને પરિવહન ક્ષેત્રે કામ કરતા હજારો લોકોનું જીવન આ વ્યવસાય સાથે જોડાયેલું છે. એટલે મત્સ્યપાલન માત્ર એક વ્યવસાય નહીં, પરંતુ લાખો પરિવારો માટે રોજગાર અને આવકનું મુખ્ય સાધન છે. ખાસ કરીને તળાવો, સરોવરો, નદીઓ, ડેમો અને દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકો માટે આ ક્ષેત્ર આશીર્વાદરૂપ છે. ભારતમાં માછલીનું પોષણ મૂલ્ય પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આજના સમયમાં મત્સ્યપાલન પરંપરાગત વ્યવસાય પૂરતું સીમિત નથી રહ્યું, પરંતુ તે આધુનિક કૃષિ આધારિત ઉદ્યોગ તરીકે વિકસ્યું છે. હવે માછલી ઉછેર માટે વૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ થાય છે. તળાવોની યોગ્ય સફાઈ, પાણીની ગુણવત્તા જાળવવી, માછલી માટે સંતુલિત આહાર, રોગ નિયંત્રણ, ગુણવત્તાવાળા બીજ અને બજાર વ્યવસ્થા જેવી બાબતો પર ખાસ ધ્યાન આપવામાં આવે છે. સરકાર અને વૈજ્ઞાનિક સંસ્થાઓ દ્વારા ખેડૂતોને નવી ટેકનોલોજી અને તાલીમ આપવામાં આવે છે. પરિણામે માછલીનું ઉત્પાદન વધે છે અને ખેડૂતોની આવકમાં પણ વધારો થાય છે. ભારત સરકારે મત્સ્ય ક્ષેત્રના વિકાસ માટે અનેક યોજનાઓ શરૂ કરી છે. પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના જેવી યોજનાઓ દ્વારા માછલી ઉછેર, માછીમારોની સુવિધાઓ, કોલ્ડ સ્ટોરેજ, પ્રોસેસિંગ, બજાર વ્યવસ્થા અને આધુનિક માળખાકીય સુવિધાઓ માટે સહાય આપવામાં આવે છે. સરકારના પ્રયાસોથી આજે ભારત વિશ્વના અગ્રણી માછલી ઉત્પાદક દેશોમાં સ્થાન મેળવી રહ્યું છે. રાષ્ટ્રીય મત્સ્યપાલક દિવસના અવસરે દેશભરમાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. શૈક્ષણિક સંસ્થાઓ, કૃષિ અને મત્સ્ય વિભાગો, સંશોધન સંસ્થાઓ અને સ્થાનિક સંગઠનો દ્વારા સેમિનાર, પ્રદર્શન, તાલીમ શિબિર, જાગૃતિ કાર્યક્રમો અને સન્માન સમારંભો યોજાય છે. આ પ્રસંગે સફળ મત્સ્યપાલકોને સન્માનિત કરવામાં આવે છે અને નવા ખેડૂતોને આ ક્ષેત્રમાં જોડાવા પ્રોત્સાહિત કરવામાં આવે છે. મત્સ્યપાલન પર્યાવરણ સાથે પણ ઘનિષ્ઠ રીતે જોડાયેલું છે. જો પાણીના સ્ત્રોતો સ્વચ્છ રહેશે, જળચર જીવસૃષ્ટિનું સંતુલન જળવાશે અને કુદરતી સંસાધનોનો યોગ્ય ઉપયોગ થશે, તો જ આ ક્ષેત્ર ટકાઉ રીતે આગળ વધી શકશે. તેથી મત્સ્યપાલન સાથે જળ સંરક્ષણ, પર્યાવરણ સુરક્ષા અને જૈવ વૈવિધ્યનું રક્ષણ પણ અત્યંત જરૂરી છે. રાષ્ટ્રીય મત્સ્યપાલક દિવસ ખેડૂતો, માછીમારો, વૈજ્ઞાનિકો અને સમગ્ર મત્સ્ય ઉદ્યોગ પ્રત્યે આભાર વ્યક્ત કરવાનો અવસર છે. અંતમાં કહી શકાય કે રાષ્ટ્રીય મત્સ્યપાલક દિવસ ભારતના મત્સ્ય ક્ષેત્રની પ્રગતિ, માછીમારોના પરિશ્રમ અને વૈજ્ઞાનિક સફળતાનું પ્રતીક છે.
1: રાષ્ટ્રીય મત્સ્યપાલક દિવસ વિશે પ્રાસંગિક આપે સાંભળ્યું શીતલ વૈષ્ણવ પાસેથી. સંપાદન હતું પરેશ મારોનું. આ પ્રસારણ છે આકાશવાણીના ભુજ કેન્દ્રનું. થોડી જ વારમાં સમાચાર અપાશે.

આકાશવાણી ભુજ સમાચાર કૃપાલી મૈછા વાંચે છે. નમસ્કાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકસિત ગુજરાત ડેટા સેન્ટર પોલિસી 2026-29નું લોન્ચિંગ કરતા જણાવ્યું કે આ પોલિસી દ્વારા ગુજરાત દેશમાં ડેટા સેન્ટર સ્થાપના માટે બેસ્ટ ડેસ્ટિનેશન બનશે. શ્રી પટેલે ઉમેર્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૂરદર્શી નેતૃત્વમાં ભારત વિશ્વના સૌથી મોટા ડેટા યુઝર અને ડેટા ઉત્પાદક દેશોમાં સ્થાન મેળવી રહ્યું છે. ડિજિટલ યુગમાં ડેટા વિકસિત ભારતના આર્થિક વિકાસનો નવો આધાર બની ડિજિટલ અર્થવ્યવસ્થાને નવી દિશા આપી રહ્યો છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ગુજરાત સરકારની મજબૂત વિશ્વસનીયતાને કારણે આ પોલિસીની 7.5 ગીગાવોટની ક્ષમતા સામે દેશ વિદેશની અગ્રણી કંપનીઓના તેના કરતાં બમણી ક્ષમતાની માંગ સાથેના માંગણીપત્રો સરકારને મળ્યા છે. ડેટા સેન્ટરમાં સૌથી વધુ વીજળી અને પાણીની જરૂરિયાત હોવાથી આ પોલિસી હેઠળ ડેટા સેન્ટરોમાં વપરાતી કુલ ઉર્જામાંથી 51% ઉર્જા ફરજિયાતપણે હરિત ઉર્જા જ વાપરવી પડશે, જેથી દરિયાના પાણીને મીઠું કરવા માટેના ડિસેલેશન પ્લાન્ટ પર ભાર મૂકીને પાણી પુરવઠો આપવામાં આવશે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ આગામી સમયમાં ખાનગી બસ માટે બસ પોર્ટ બનાવવાની જાહેરાત કરી. ગાંધીનગરમાં મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ શો પ્રવાસનના ઉદઘાટન પ્રસંગે સંબોધન કરતાં તેમણે દેશના અર્થતંત્ર અને પ્રગતિમાં પરિવહન ક્ષેત્રના મહત્વ પર વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે જાહેર પરિવહનને સુવિધાજનક, આર્થિક રીતે પરવડે તેવું અને સુલભ બનાવવાની ઓપરેટરોને અપીલ કરી હતી. રાજ્યમાં પડેલા ભારે વરસાદના પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દક્ષિણ ગુજરાતની મુલાકાત લઈ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો, જેને લઈને નવસારી, વલસાડના જિલ્લા કલેક્ટર, પોલીસ અધિક્ષક તેમજ જિલ્લા વિકાસ અધિકારીઓ અને ધારાસભ્યો તથા પદાધિકારીઓ સાથે ભૂપેન્દ્ર પટેલે બેઠક યોજી હતી. તાજેતરના ભારે વરસાદને કારણે ઊભી થયેલી સ્થિતિમાં વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહેલ બચાવ રાહતની કામગીરીની પણ સમીક્ષા કરી હતી. નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તેમજ સહાય કામગીરી અંગે જરૂરી દિશાનિર્દેશ પણ અધિકારીઓને આપ્યા હતા. આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલ, સાંસદ ધવલ પટેલ, ધારાસભ્ય કનુ દેસાઈ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. ધોરણ 9-12ની શાળાઓમાં 11 માસના કરાર આધારિત જ્ઞાન સહાયકની ભરતી માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ કરાઈ છે. ઉમેદવારો 15 જુલાઈના રાત્રે 11:59 વાગ્યા સુધી અરજી કરી શકશે. જ્ઞાન સહાયક માધ્યમિક માટે માસિક 24,000 ફિક્સ મહેનતાણું અને મહત્તમ વયમર્યાદા 48 વર્ષ છે, જ્યારે જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિક માટે માસિક 29,000 ફિક્સ મહેનતાણું અને મહત્તમ વયમર્યાદા 50 વર્ષ નક્કી કરવામાં આવી છે. શિક્ષણ વિભાગના 6 જુલાઈના ઠરાવ મુજબ ભરતીના પ્રથમ તબક્કામાં માત્ર ટેટ માધ્યમિક અને ટેટ ઉચ્ચતર માધ્યમિક પાસ ઉમેદવારો અરજી કરી શકશે. ખાલી જગ્યાના આધારે ત્યારબાદ કોઈપણ વર્ષમાં ટેટ પાસ ઉમેદવારોને તક આપવામાં આવશે અને જો ત્યારબાદ પણ જગ્યાઓ ખાલી રહેશે તો અંતિમ તબક્કામાં માધ્યમિક માટે સ્નાતક તથા ઉચ્ચતર માધ્યમિક માટે અનુસ્નાતક શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવશે. ઇંગ્લેન્ડની ટીમે ભારતને 9 વિકેટે હરાવી 4th T20 મેચ સાથે શ્રેણી જીતી લીધી છે. બ્રિસ્ટોલ ખાતેની મેચમાં ભારતે 7 વિકેટ ગુમાવી 158 રન કર્યા હતા. સુકાની શ્રેયસ એયર 80 રન કરી નોટ આઉટ રહ્યા હતા. જવાબમાં ઇંગ્લેન્ડની ટીમ 1 વિકેટ ગુમાવી 159 રન કરી વિજયી બની હતી. હેરી બુક 79 અને ફિલ સોલ્ટ 59 રન કરી નોટ આઉટ રહ્યા હતા. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ બાદ હવે વરસાદનું જોર ઘટ્યું છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. 12 જુલાઈ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે, તેમ હવામાન વિભાગના ડાયરેક્ટર ઓફ ડોક્ટર એ.કે. દાસે જણાવ્યું હતું. ભુજ સુધરાઈના કારોબારી ચેરમેન કમલ ગઢવીની અધ્યક્ષતામાં મળેલી કારોબારી સમિતિની વર્તમાન બોર્ડની પ્રથમ બેઠકમાં શહેરના સર્વાંગી વિકાસ માટે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા અને શહેરના કરોડો રૂપિયાના ટેન્ડરો અને આયોજનને બહાલી આપવામાં આવી હતી. આ સાથે આ સમાચાર બુલેટિન સમાપ્ત થયું. નમસ્કાર.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ત્રણ દેશોની મુલાકાતના છેલ્લા તબક્કામાં ન્યૂઝીલેન્ડ પહોંચશે. ત્રીજા ભારત ઓસ્ટ્રેલિયા વાર્ષિક શિખર સંમેલન દરમિયાન ઓસ્ટ્રેલિયા ભારતને યુરેનિયમ આપવા સંમત. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે સુરક્ષિત સરહદ, સમૃદ્ધ સરહદી ક્ષેત્ર અને સતર્ક સમાજ મળી દેશને સુરક્ષિત બનાવી શકે. ઇરાનના ભૂતપૂર્વ સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામનેનીને મસ્જિદમાં ઇમામ રેઝા દરગાહ ખાતે દફનાવવામાં આવ્યા. અને ફિફા વિશ્વકપમાં ફ્રાન્સે મોરોક્કોને હરાવી સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ન્યૂઝીલેન્ડ મુલાકાતને લઈને ઓકલેન્ડમાં ઉત્સાહનો માહોલ છે. લગભગ ચાર દાયકામાં કોઈ ભારતીય પ્રધાનમંત્રીની ન્યૂઝીલેન્ડની આ પહેલી મુલાકાત હશે. ન્યૂઝીલેન્ડમાં રહેતા ભારતીય સમુદાય તેમજ નાગરિકો આ ઐતિહાસિક પ્રસંગની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સાંભળીએ એક અહેવાલ.
1: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે સ્વાગત કે લીએ ઓકલેન્ડ પૂરી તરહ તૈયાર હૈ. યહાં બસે ભારતીય સમુદાય કે સાથ સાથ સ્થાનીય ન્યૂઝીલેન્ડ વાસી ભી પારંપરિક માઓરી અભિવાદન કિયા ઓરા મોદી કહેકર ઉનકા સ્વાગત કરને કો ઉત્સુક હૈ. મહિલાએ, યુવા, ઉદ્યોગ જગત કે પ્રતિનિધિ, શિક્ષાવિદ ઓર વિભિન્ન સામુદાયિક સંગઠનો કે સદસ્ય ઇસ યાત્રા કો ભારત ઓર ન્યૂઝીલેન્ડ કે સંબંધો મેં એક નયે અધ્યાય કી શરૂઆત માન રહે હૈ. ઉનકા વિશ્વાસ હૈ કી પ્રધાનમંત્રી મોદી કી યહ યાત્રા વ્યાપાર, શિક્ષા, નિવેશ, ખેલ ઓર સાંસ્કૃતિક સહયોગ કો નઈ ગતિ દેગી. મંજુ મીના, આકાશવાણી સમાચાર કે લીએ ઓકલેન્ડ, ન્યૂઝીલેન્ડ સે.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ તેમના અંતિમ પડાવની નજીક છે. શ્રી મોદી આજે મેલબોર્નમાં અનેક મહત્વપૂર્ણ કાર્યક્રમોનું આયોજન કરી રહ્યા છે. અમારા સંવાદદાતાના અહેવાલ મુજબ શ્રી મોદી આજે ઓસ્ટ્રેલિયાના વિપક્ષી નેતા એંગસ ટેલર સાથે મુલાકાત કરશે. આ મુલાકાત દરમિયાન બંને નેતાઓ દ્વિપક્ષીય સંબંધો અને રાજકીય સહયોગને વધુ ગાઢ બનાવવા પર વ્યાપક ચર્ચા કરશે. દરમિયાન ભારત અને ઓસ્ટ્રેલિયાએ સંરક્ષણ અને સુરક્ષા સહયોગ પર સંયુક્ત ઘોષણાપત્ર અને મુક્ત, ખુલ્લા, સમાવિષ્ટ ભારત પ્રશાંત ક્ષેત્રને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી દરિયાઈ સુરક્ષા સહયોગ માટે એક રોડમેપ અપનાવ્યો છે. ગઈકાલે મેલબોર્નમાં ત્રીજા ઓસ્ટ્રેલિયા ભારત વાર્ષિક નેતાઓના શિખર સંમેલન દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થની અલ્બનીઝ વચ્ચે પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો બાદ આ કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. વાટાઘાટો પછી એક સંયુક્ત પ્રેસ નિવેદનમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું કે પ્રશાંત ક્ષેત્ર ફક્ત બે મહાસાગરોનું મિલન બિંદુ નથી, પરંતુ ભારત અને ઓસ્ટ્રેલિયા જેવા સમાન વિચારધારા ધરાવતા લોકશાહી દેશોની સહિયારી આકાંક્ષાઓ દર્શાવે છે.
2: હમારે મેરીટાઇમ સિક્યુરિટી કોલેબોરેશન રોડમેપ સે ઇન્ડો પેસિફિક મે હમારે સાજા પ્રયાસો કો નઈ તાકાત મિલેગી. હમ શિપ બિલ્ડિંગ, શિપ રિપેર ઓર મેન્ટેનન્સ મે ભી મિલકર આગે બઢેંગે. ફ્રેન્ડ્સ, આજ હમને કઈ ક્ષેત્રીય એવમ આંતરરાષ્ટ્રીય મુદ્દો પર ભી વિસ્તાર પૂર્વક ચર્ચા કી.
0: બાદમાં મીડિયાને માહિતી આપતા વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ જણાવ્યું હતું કે બંને પક્ષોએ ભારતને ઓસ્ટ્રેલિયમ યુરેનિયમના લાંબા ગાળાના પુરવઠા માટે વહીવટી વ્યવસ્થાને અંતિમ સ્વરૂપ આપ્યું છે. પ્રધાનમંત્રી મોદી અને ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થની એલ્બનીઝ વચ્ચેની વાતચીત બંને નેતાઓ વચ્ચે વધતી જતી વ્યૂહાત્મક ભાગીદારી અને પરસ્પર સમજણને પ્રતિબિંબિત કરે છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છે કે સુરક્ષિત સરહદ, સમૃદ્ધ સરહદી ક્ષેત્ર અને સતર્ક સમાજ મળી દેશને સુરક્ષિત બનાવી શકે છે. ગઈકાલે નવી દિલ્હીમાં સરહદી જિલ્લાઓના પોલીસ અધિક્ષકોના સંમેલનને સંબોધતા તેમણે કહ્યું કે સરકાર ઘૂસણખોરી મુક્ત દેશ સુનિશ્ચિત કરવા માટે મજબૂત પદ્ધતિઓ વિકસાવી રહી છે. સાંભળીએ આ અંગે એક અહેવાલ.
3: ગૃહમંત્રી અમિત શાહ ને કહા હૈ કે સુરક્ષિત સીમા, સમૃદ્ધ સીમાવર્તી ક્ષેત્ર ઓર જાગરૂક સમાજ મિલકર દેશ કો સુરક્ષિત બના સકતે હૈ. ઉન્હોને કહા કે જીવંત ગ્રામ કાર્યક્રમ કે અંતર્ગત પલાયન રોકને, રોજગાર સૃજિત કરને ઓર સરકારી કલ્યાણકારી યોજનાઓ કા શત પ્રતિશત કાર્યાન્વયન સુનિશ્ચિત કરને કે લીએ પ્રયાસ કિયે જા રહે હૈ. ઉન્હોને કહા કે સરકાર દેશ કો પૂરી તરહ સે ઘુસપેઠ મુક્ત બનાને કે લીએ એક મજબૂત વ્યવસ્થા કા નિર્માણ કર રહી હૈ. શ્રી શાહ ને કહા કે સરકાર 1600 કિલોમીટર સે અધિક લંબી ભારત મ્યાંમાર સીમા પર 31,000 કરોડ રૂપિયે કી લાગત સે બાડ લગા રહી હૈ. અક્ષિત કે સાથ સકલેન અખ્તર, આકાશવાણી સમાચાર, દિલ્હી.
0: કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણે જણાવ્યું હતું કે ભારત તેના કુશળ કાર્યબળ, મજબૂત સંસ્થાઓ અને નવીનતા ઇકોસિસ્ટમને કારણે વૈશ્વિક ક્ષમતા કેન્દ્ર માટે પસંદગીના સ્થળ તરીકે ઉભરી રહ્યું છે. નવી દિલ્હીમાં કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી દ્વારા આયોજિત નેશનલ જીસીસી બિઝનેસ સમિટને સંબોધતા શ્રીમતી સીતારમણે જણાવ્યું હતું કે દેશમાં 2100થી વધુ વૈશ્વિક ક્ષમતા કેન્દ્રો છે, જે 23 લાખ વ્યવસાયિકોને સીધી રીતે રોજગારી આપે છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. કુવૈતની મુલાકાત બાદ વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર આજે ઓમાન પહોંચ્યા. ઓમાનના વિદેશ મંત્રાલયના મહાનિદેશક શેખ અહમદ અલ મશ્કરીએ તેમનું સ્વાગત કર્યું. ડોક્ટર જયશંકર કતાર, બહેરીન, કુવૈત, ઓમાન, ન્યૂયોર્ક અને બ્રસેલ્સની 11 દિવસની મુલાકાતે છે. ભારતીય જનતા પાર્ટીએ પશ્ચિમ બંગાળમાં રાજ્યસભા પેટા ચૂંટણી માટે સુખેન્દુ શેખર રોય, સુષ્મિતા દેવ અને પ્રકાશ ચિકબરેકને પોતાના ઉમેદવારો તરીકે જાહેર કર્યા છે. આ ત્રણેય બેઠકો માટે મતદાન 24 જુલાઈએ થશે. આ ત્રણેય નેતાઓ તાજેતરમાં જ ઓલ ઇન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. પ્રસ્તાવિત એક રાષ્ટ્ર એક ચૂંટણી કાયદાની તપાસ કરી રહેલી સંયુક્ત સંસદીય સમિતિ આજે અને કાલે કુવામાં વ્યાપક ચર્ચા કરશે. સમિતિ તેની ભલામણોને અંતિમ સ્વરૂપ આપતા પહેલા સમાજના વિવિધ વર્ગોના મંતવ્યો એકત્રિત કરવા માટે રાષ્ટ્રવ્યાપી અભિયાનના ભાગરૂપે ગોવાનો પ્રવાસ કરી રહી છે. સરકારે સ્માર્ટફોન, લેપટોપ, પહેરી શકાય તેવા સ્માર્ટ ઉપકરણો અને સ્માર્ટ ટીવી જેવા ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે ડિસ્પ્લે એસેમ્બલી, લિથિયમ આયન કોષો અને ઇન્ડક્ટર કોઇલ મોડ્યુલોના ઉત્પાદનમાં વપરાતી સામગ્રી પર મૂળભૂત કસ્ટમ ડ્યુટીમાંથી મુક્તિ આપવાનો નિર્ણય લીધો છે. નાણાં મંત્રાલયે ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોના 3 મુખ્ય ઘટકોના ઉત્પાદનમાં વપરાતી સામગ્રી પર મૂળભૂત કસ્ટમ ડ્યુટીમાંથી મુક્તિ આપતા 3 અલગ અલગ સૂચનાઓ જારી કરી છે. ઈરાનના ભૂતપૂર્વ સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામનેનીને મશહદ સ્થિત ઇમામ રેઝા દરગાહ ખાતે દફનાવવામાં આવ્યા છે, જ્યાં હજારો સમર્થકો તેમના અંતિમ સંસ્કાર માટે ભેગા થયા હતા. તેમના મોટા પુત્ર સૈયદ મુસ્તફા ખામનેનીએ ધાર્મિક નમાઝ અદા કરી હતી. આ વર્ષે 28 ફેબ્રુઆરીના રોજ અમેરિકા ઇઝરાયેલી હુમલામાં અયાતુલ્લા અલી ખામનેની માર્યા ગયા હતા, જેને કારણે પશ્ચિમ એશિયા ક્ષેત્રમાં વ્યાપક સંઘર્ષ શરૂ થયો હતો. ફૂટબોલ વિશ્વકપમાં મોરક્કોને 2-0થી હરાવીને ફ્રાન્સે સેમીફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. અમેરિકાના બોસ્ટનમાં રમાયેલી પ્રથમ ક્વાર્ટર ફાઇનલમાં પહેલા હાફ સુધી કોઈ ગોલ થયો નહોતો. બીજા હાફમાં કાયલિન એમ્બાપ્પેએ 60મી મિનિટે અને ઓસમાન ડેમ્બેલે 66મી મિનિટે ગોલ કરીને ફ્રાન્સને વિજય અપાવ્યો હતો. એમ્બાપ્પે 30 વર્ષની ઉંમર પહેલા વિશ્વકપમાં 20 ગોલ કરનાર પ્રથમ ખેલાડી બન્યો. ફ્રાન્સ સતત 3જી વખત વિશ્વકપની સેમીફાઇનલમાં પહોંચ્યું છે. આજે રાત્રે બીજા ક્વાર્ટર ફાઇનલમાં સ્પેન બેલ્જિયમ સામે ટકરાશે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે રિદ્ધિ ઉંધાળ.
4: આજના અખબારોમાં ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે યુરેનિયમ સમજૂતી, અમેરિકા ઈરાન સંઘર્ષ, સમગ્ર દેશમાં ચોમાસું સક્રિય, વિકસિત ગુજરાત ડેટા સેન્ટર પોલિસી જેવા સમાચારો જોવા મળે છે. ફૂલછાબે ઓસ્ટ્રેલિયા ભારતને યુરેનિયમ આપશે, ચીનને ઝટકો, મથાળા હેઠળ હેડલાઇન સમાચાર બનાવ્યા છે. આ ઉપરાંત ચાબહારને નિશાન બનાવી અમેરિકાનો ભીષણ હુમલો, સુરતમાં ખાડી પૂર રોકવા 500 કરોડનું પેકેજ જાહેર જેવા સમાચારોને આજના અંકમાં સ્થાન આપ્યું છે. અમેરિકાની ચાબહાર પોર્ટ, અણુમથક સહિત 90 સ્થળે સ્ટ્રાઇક, આ ગુજરાત સમાચારની હેડલાઇન છે. આ ઉપરાંત એઆઈની વિશ્વના ટેક સેક્ટર પર અસર, 2026માં 1,20,000 છટણી, ડાયાબિટીસના દર્દીઓ માટે સપ્તાહમાં ઇન્સ્યુલિનનો 1 ડોઝ ભારતમાં લોન્ચ, સલાયાનું મળવાહક જહાજ ઓમાનના દરિયામાં ડૂબ્યું જેવા સમાચાર જોવા મળી રહ્યા છે. અમેરિકા ઈરાન વચ્ચે જંગ જારી, એકબીજાના મથકો પર હુમલા, નવ ગુજરાત સમયની હેડલાઇન છે.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 3 દેશોની મુલાકાતના છેલ્લા તબક્કામાં ન્યૂઝીલેન્ડ પહોંચશે. 3જા ભારત ઓસ્ટ્રેલિયા વાર્ષિક શિખર સંમેલન દરમિયાન ઓસ્ટ્રેલિયા ભારતને યુરેનિયમ આપવા સંમત. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે સુરક્ષિત સરહદ, સમૃદ્ધ સરહદી ક્ષેત્ર અને સતર્ક સમાજ મળી દેશને સુરક્ષિત બનાવી શકે. ઈરાનના ભૂતપૂર્વ સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામનેનીને મશહદમાં ઇમામ રેઝા દરગાહ ખાતે દફનાવવામાં આવ્યા. અને ફિફા વિશ્વકપમાં ફ્રાન્સે મોરક્કોને 2-0થી હરાવી સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

0: સુનતે રહીએ આકાશવાણી ભુજ.
1: સાંભળશો હવે અમારા આજે પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. સમાચારોની હેડલાઇન્સ અત્યારે 8:30 વાગે, 9:30 વાગે, સાંજે 5:10 મિનિટે તથા 7:05 મિનિટે. કચ્છી કાર્યક્રમ હલ્લો કર્યું કાલ સવારે 8:32 મિનિટે રજૂ કરશે પલ્લવી માણેક, જેમાં ચંદનગીરી ગોસ્વામી પાસેથી જૂનને જાણ્યું રાંધું. સુગમ સંગીતનો કાર્યક્રમ ગીત સુધા

98:40 प्रायोजित कार्यक्रम उमंग सवर्ण वाके संतवाणी सांभळी शकशो नारायण स्वामी पासेथी 9:32 સિંધી કાર્યક્રમ રિલે કરશું અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી 10:15 10:30 કાર્યક્રમ મનોરંજનમાં ગીતકાર અસદ ભોપાલીના જન્મદિન પર તેમના દ્વારા લખેલા ફિલ્મી ગીતો લોકસંગીત 10:45 12:02 તથા 2:40 ગેર ફિલ્મી ગુજરાતી ગીતો મહિલાઓ માટેનો કાર્યક્રમ 12:30 ફોજીભાઈઓ માટેનો કાર્યક્રમ જય ભારતી 1:45 સ્થાનિક સમાચાર 6:25 કાર્યક્રમ યુવાણી 6:30 ગામનો ચોરો 7:20

ચોવીસ સ્થાનિક હવામાન. ગત 24 કલાક દરમિયાન ભુજ ખાતે તેનું નોંધાયેલું ઉષ્ણતામાન આ પ્રમાણે રહ્યું. માત્ર 35.6 અંશ સેલ્સિયસ, ન્યૂનતમ 28.4 અંશ સેલ્સિયસ. વાતાવરણમાં ભેજનું પ્રમાણ અત્યારે 66% છે, તો પવનની ઝડપ અત્યારે 18.5 કિલોમીટર પ્રતિ કલાક જેવી છે. આકાશ વાદળછાયું છે.

આવતા 24 કલાક દરમિયાન ના હવામાન માટે હવામાન ખાતાનો વર્તારો જણાવે છે કે ન્યૂનતમ તાપમાન 28 ડિગ્રી અને મહત્તમ તાપમાન 35 અંશ સેલ્સિયસ રહેવાની સંભાવના છે. આકાશ મુખ્યત્વે વાદળછાયું રહે એવી શક્યતા છે. સ્થાનિક હવામાન જાણકારી આપે મેળવી.

આકાશવાણી ભુજ પ્રસ્તુત છે આજના મુખ્ય સમાચાર. નમસ્કાર. ભારત અને ઓસ્ટ્રેલિયાએ યુરેનિયમ પુરવઠા અને મહત્વપૂર્ણ ખનિજ કોરિડોર પર કરારો કર્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મેલબર્નમાં મેલબર્ન મીટ્સ મોદી કાર્યક્રમમાં જણાવ્યું કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ભાગીદારી નોંધપાત્ર શિખરો સર કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નવી દિલ્હીમાં સરહદી જિલ્લાઓના પોલીસ અધિક્ષકોના સંમેલનની અધ્યક્ષતા કરી. ભાજપે કહ્યું છે કે ભારત અને ઇન્ડોનેશિયાએ બ્રહ્મોસ મિસાઇલ માટે સૌથી મોટા કરાર પર હસ્તાક્ષર કર્યા. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી વૈકલ્પિક અને પર્યાવરણને અનુકૂળ ઇંધણ અપનાવવા પર ભાર મૂક્યો. ગુજરાત સરકારે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે વિકસિત ભારત ડેટા સેન્ટર નીતિ 2026-29નો આરંભ કર્યો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે ગુજરાત દેશમાં ડેટા સેન્ટર સ્થાપના માટે બેસ્ટ ડેસ્ટિનેશન બનશે. વિકસિત ગુજરાત ડેટા સેન્ટર પોલિસી 2026-29 જાહેર કરાઈ. કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ આગામી સમયમાં ખાનગી બસ માટે બસ પોર્ટ બનાવવાની જાહેરાત કરી. પૂરથી અસરગ્રસ્ત દક્ષિણ ગુજરાતની મુલાકાત લેતા મુખ્યમંત્રી સુરતમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ

સંઘવીએ અસરગ્રસ્તો સાથે મુલાકાત કરી. રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું. આગામી 7 દિવસથી હળવાથી મધ્યમ વરસાદની આગાહી. ભુજ સુધરાઈની કારોબારી ચેરમેનની અધ્યક્ષતામાં મળેલી કારોબારી સમિતિની વર્તમાન બોર્ડની પ્રથમ બેઠકમાં શહેરના સર્વાંગી વિકાસ માટે મહત્વના નિર્ણયો લેવાયા. ભચાઉની પોસ્ટ ઓફિસમાં આધાર કેન્દ્ર શરૂ થતાં શહેર અને તાલુકાના લોકો માટે રાહત થઈ. હવે પછીના મુખ્ય સમાચાર 9:30 મિનિટે.

0: એનથી રાંધ?
1: ના, ભાડી ભાડી ઈ કબડ્ડી છે.
0: બરાબર, તો થોડીક અલગ રાંધ વે જોકો, કે જોકો પાંજા શ્રોતા જાણે નતા, આજ જા શ્રોતા કે જોકો મુજી ઉમર જાવે કે 20-25 વરે જાવે કે 40-45 વરે જાવે, એની કે ખબર ન હોય એડી કોઈ રાંધ જોકો અહીં ગાલ કરતા હોય કે પાણી જી અંદર રમે, વરસાદ બે પોઠિયા તારા ભરા જે કે વાય ભરા જે, એની અંદર રમે એડી ગાલ વિશે ચર્ચા કર્યો?
1: તો નરો ખાસ વરસાદ પે તો પાણી ગામે ભરજે, તો પછે કેડા વણ્યા તો પાણી મે રમી લે, કેડા જ રોગો છે પાણી ઢંઢ પીવાય, પાણી ઢંઢ મે ઈ ધોળા ધોળી થીએ આખા ભેજી પે, અને એકડે બે કે છૂતલા અને રાળા રાડી કરી કોજે વરસાદ પે અને પાણી ભરા છે, એ પાણીમાં છણે જોરે, પણ જોકો વરસાદ જોકો માહોલ એની અંદર ઈ પાણી ઢંઢમે રમે જે રમત, ને તારા ભરજે તારા ઈ ભજે, ને જોકો રમે જી મજા છે, આહા હા હા, તારા અમે તાર ખણે જી રખે એકડે બે કે શરતું લગાઈ કે પા મિણી કેના પેલો તાર મેં કે અગિયા વધો, જોકો ખાસો તારું હોય ઈ તાર ખણી અગિયા વધી વીજે, અને એની અંદર રમત રમે કે હલો પા રમત રમો કે છૂછવાણી રમો, એની અંદર એકડે મેં કે ટોબી ઉડી અને સામે જલે કે ને તો અંજો ડાવ ના છે, ને અગર ન જલે તેજો ડાવ એનમાંથી પાછો વચે, જ્યાં સુધી એને ડાવ ન ઉતરે ત્યાં સુધી એની કે તારા જે અંદર સામે જલી લાવે ને તે ડૂબકી મારીને અગિયા ભજે, કોઈ દિશા નીકળી નથી કે કેની સામે નીકળતો, ડૂબકી દઈને કંઈ તે કંઈ દઈને સીધો વાય તે પહોંચે, અને વાય મેં પણ ખાસી રમતું રમવા જે થયું કે 4-5 જણા ભેગા થઈ અને વાય મેં ઠેક લગાવીએ, ઠેક લગાવીએ અને સીધો પાણી જે અંદર જો કોઈ ઘેરા હોય એનું પાણી આખો કુબ્યો થઈને અગિયા વધે, અને મથાનું બે વાર ઠેક દે, જ્યારે બે ઠેક દે પાણી જો ખડી થઈએ એની અંદર જ અગર કોબે માથે ઠેક દે તો એને કે ન લાગે, અને જે ખડ મેં છણે તો એને કે પોઠે એમ લાગે, તો વારા ફરતી જે જો સારો કોબો થઈએ તો એની જે એની ઠેક સારી, અને જોકો જે જે પોઠે મેં લાગે ને ખડ મેં છણે એને કને જે વધારે જોકો ઠેકું દે, ઠેક લગાય અને ખાસા કોબા મચાય તો એ કોબે જે અંદર પણ 4-5 જણા ભેગા થઈ કે એ તો ઠેક એને બહુ હોશિયાર રહે, પણ સામે આરો તૈયાર રહે એના કરે વાય જે કિનારી તો જલે ગયા ને હથ જ્યાંથી આંગળી મેલી વેજે ઊભું રહી વેજે, અને ત્યાં સુધી બે ઠેક દે, અગર જે હું સામે ઓર મથે ન ચડી વાય જે કિનારે મથે તો સીધો એને કે પાછો એને કે પાણી નીચે ખાણી વેજે, એ કંઈ તે કંઈ અલગ અલગ મળે એ રમતું રમાજી.
0: વાહ વાહ વાહ, તો કોબો ઓતરે કોર થી સાહેબ?
1: કોબો એટલે એડો હોય કે ઠેક દે પાણી તારા વાય જો જોકો ઘેરા હોય પાણી જે અંદર જે ઠેક દે એટલે પાણી સીધો જગ્યા કરે અને પાછો સીધો મથે કોબો મથે ભેગો થઈ અને આકાર સજે એને કે કોબો જોવા છે.
0: એ નયો શબ્દ જાણેલા મળ્યો અસા કે અને અસા જે શ્રોતા એ કે ને હણે ચંદુવા ભાઈ કઈ રાંધાય?
1: અને ખાસ ભીલાંડરી એક રમત આવી નાલો સયા ને ભીલાંડરી એટલે પગજી અંદરનું લકડી ઘા કરે, લકડી ઘા કરે લકડી કે જલે લાવે છે અને પાછો ખણીએ છે ત્યાં સુધી એની ભજી છે, અગર એ જલે કે ને એને તે ડાવ વચ્ચે પછી સીટ પોવે, સીટ પોવે એટલે એડો હોય કે એની કે ઊભો હોય અલગ અલગ રીતે ઊભો થયે એમાં તો ટીપી જો, અગર ટીપી ન શકે ને છણી પે તો અંતે ડાવ વચ્ચે પછી એડી રીતે ચોર પોલીસ આવે કકરીએ રાંધે ભર્યો જવા છે, એ મગજશક્તિ રમત હોય, એ એડી રમત હોય કે એને અંદર ભરે મેં કકરી માથે અલગ અલગ ડાવ કરે અને આઉટ થઈને સામે હરો તો ભર્યો રમત હોય, એડી તે ઘેરિયા રાંધે ઘેરીઓ ઘા કરીએ અને જોકો જે જે ઘેરી વધારે ટોચા હશે ને ઘેરીઓ બહાર નીકળી વેજે અને વધારે જે અણીવારો ઘેરી હોય એ જો નંબર હશે એ જીતી પણ ઠેરી રાંધે કે ઠેરીઓ એડી વસ્તુ હોય કે પછો કેડા આવ્યો કે ઠેરી રાંધ રમી લાવ્યો છે, એ ઠેરી રમત પણ અજ જ્યાં નેલા નથી મળે.
0: કંચા છે કે કંચા થોડાક થોડાક સુણ્યા અહીં કંચા છે કંચે છે રમો ઈ ને?
1: હા, એ એમ કે ઠેરી રાંધ તો કાંટો છાપ, કાંટો છાપ એલો હોય કે એની જે અંદર બાકસ અને જોકો જેન તેન સમય કેવેન્ડર અને મિનારા જોકો પાકીટું વચ્ચે નહીં હોય, એ પાકીટું જે છાપું ભેગું કરે અને કાંટો છાપ પંચકોક ડસકો હોય એની કે ઓલારીએ કાટ કે છાપ, અને જો કાટ ને છાપ છણે એનું મથાનું જ્યાં જે વધારે થઈ હાર્યો કે જીત્યો એડી રીતે કાંટો છાપ એ મળે ગામજી છાપું ભેગ્યું કરે અને ખીસે મેં રાખે એને કાંટો છાપ જોવા છે.
0: હા હા, પેલા જોકો સિગરેટી જે પાકીટ વચ્ચે નહીં હોય અહીંયા બિસ્ટોલ ને કેવેન્ડર્સ ને એન્જા ઠૂઠા વેરા કરતા હોય પઠા ને બાકસ જે છાપું ભેરી કરતી જેનું વટે ઘણી છાપું હોય એ હોશિયાર.
1: હા,
0: ઈ પૈસે વાળો જોવા છે
1: પૈસે જ. હા, પોઈ સતોડિયો, સતોડિયો એટલે સતકાકરી રાખીને દડો ઘા કરે અને સામે વાળો જ્યાં સુધી એને કે છૂતેલા ઈ દડો ખાલા હોય ને ત્યાં સુધી સતકાકરી રાખી દે અને સતોડી થઈ ને એને કે સતોડી જવા છે.
0: હા, ને કા પોઠિયા દાડા મારીએ તેડે વાળા
1: तेड़े लगन लगे तो इंजो पोए वड़वाई जे अंदर वर्जी वर्जी डारी के जली करे हिचका के जे जो वदार हिचका छणे ई वड़वाई में जीते और केडा मिलो के यार मथे हो गाम जे वड़ मथे ई हिचका खाए बैठो जोरे जी कि छणे जी के जरा बदरा न होई पर एतलो।

0: કે કદાચ ઈ ખ્યાલ ન કરે તો હથ પગ જોરાય છે, તો બા પૂછે કે ડાયે વડવાઈ ખાલા આવ્યો છે 100% તંગ જોરી આવ્યો અહીંયા.
1: હા, અને પેલા તો પા ટંગુ જોરાય છે ના વાત, તો ઘરે મલમ ન લગે પેલા 62 વજે.
0: હા,
1: કે કેડા વે મે પટિયાસ છે કો જોરી આવે અહીંયા.
0: કોઈ ખાસ એટાયટી ગીલી ડંડા, એટાયટી એવી વસ્તુ હોય કે જેજી એટી વધારે છણે અને એક એકડો બ ત્રે ચાર પાંચ છ પેંજી છવી થઈએ અને જે જો વધારે એનો સ્કોર થઈએ, જેમ કે વધારે એના ઘણા છે એ જે તો એટાયટીમાં પણ ખાસ દાવ હોય કે એ એટાયટી ગેલો હોય એનમાંથી એટી રાખી અને એટે દ્વારા કે ઓલારીએ ઓલારીને ઘા કરીને જેજી પર્યાય વેજે અને માપીએ અને એને માપ માથે જે જે વધારે થઈ એટાયટી રમત હજી ગીલી ડંડા.
1: જોકો
0: લેકી રે અને જલે કે ને કે ભાઈ કેડા કેતે કેડો ઉભો લેખબુચાણી મેં જ્યાં જો જલે કે ને એને પોજી પૂછે જલે કે લેખબુચાણી બધાનો થપ્પો એને જો નાલો હતે પાછો એને કે ડાવ ને પાછો એને કે ગોતલાયણો એ ઘર જે અંદર હોય ગાલી મેં હોય બાર ગમે ડા હોય એને કે એ લજી કે ને તો એને જો બધાનો થપ્પો થયેલો એને તો ડાવ હતે ને પાછા અહીં હલાવે
1: અને જો મેં વળી પાંચો કે એનો થપ્પો થયો ને એ થપ્પે મેં નવે તો ચંદા માટલી ચીરાણી માટલી ચીરાણી.
0: કોઈ બે રમત છૂછવાણી, કાગર માથે વંજિયું ખાણી એની કમાન બનાવીએ દોરી બધે જેજો કવો વધારે ચડે અને ઈ કવેલા તોડેલા કરે પેન્ટ કે પેચી મારીએ કે જેજો કવો દોરા કેજા ખાસા મીણવાળા દોરા ભણાવીએ રાખે ને કવેજી રાંધો એકડી.
1: એટલે પાંચે શ્રોતા કે ખબર ના ભલા કવો એટલે કુરો થઈએ.
0: હા, કહો એટલે પતંગ ને ઘરે ભણાઈ દે એટલે ભેણ ઘણે રમતું હોય ઈંડા ચો ટાયર વાળી રમત એકડી બેકડી ચલક ચલાણી સળિયા કામડી નાગોડિયા પાચીકડા ભરત ચડત ઉટલી બેટલી માટલી ચીરાણી ધમાર ધોકો એ વાળી બે નેક્સ્ટ ટાઈમ જયારે સામે મેળો તો મેળી રમત ત્યાં કે સોણાઈ દસી.
1: હા, અને આભાર આંજો અસાંજે જો કો શ્રોતાએ કેટલો સરસ શીખાયા અને હાણે ખરેખર બૈયારાથી મળદાસી અને બૈયારાંધે વિશે બૈયાર પણ અસાંકે સોણાઈ જાત અસાંજી નંઢપણ જી મળે યાદો તાજા કરાઈ દેના અને આજો ખૂબ ખૂબ આભાર ફરીથી મનાતી.
0: તો ખરેખર ચા કે ખેલ ખુશી છે જીગન ચારી જી જિંદગી આય કે આકાશવાણી જાઉં ડેઠો કે કદે વેધો છે આજ આકાશવાણીમાં હું ક્યાંય બોલાયા ફલી બેન અને આકાશવાણી ખૂબ ખૂબ આભાર ફરી પણ પાછો બોલાય જરી અપેક્ષા.
2: ને હાણે ટેમ્પ પૂરો થઈ રહ્યો આય તો સોંડલમણી ભાભેણે કે મુજા જજા કરીને રામ રામ રામ રામ રામ રામ.

0: અરે ભાઈ, તે આ સાંભળ્યું? આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે.
1: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે, અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ. આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: આ છે મીનાક્ષી દારવાલાનો સ્વર, રચના છે રમેશ શાહની.

0: સાંભળો છો, દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
1: હા હા, યાદ રાખીને લીધું છે. મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે. બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે, અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે.
0: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી.
1: હા, મારી માં, કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત
2: કાર્યક્રમના સમાપનમાં સુલોચના વ્યાસના કંઠે ઇન્દુલાલ ગાંધીની રચના.

આ સાથે જ સુગમ સંગીતનો કાર્યક્રમ ગીત સુધા અહીં પૂરો થાય છે. આ પ્રસારણ છે આકાશવાણીના ભુજ કેન્દ્રનું. રજૂ કરીએ છીએ પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ.

0: मौर्य कालीन पाटलिपुत्र अभी आपने सुना ये कार्यक्रम और श्रोताओं इसी कार्यक्रम के साथ अब हम अपने कार्यक्रम को विराम देने की आज्ञा चाहेंगे तो अपने मित्र अजीत
1: और विमलेश को उमंग कार्यक्रम की तकनीकी टीम के साथ अगले सप्ताह तक के लिए आज्ञा दीजिए। नमस्कार।
2: उमंग उमंग उमंग उमंग
3: आतो प्रायोजित कार्यक्रम उमंग प्रसारण करवामां आव्यो आकाशवाणी ना भुज केन्द्र परथी।
4: આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર। નમસ્કાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ત્રણ દેશોની મુલાકાતના છેલ્લા તબક્કામાં ન્યૂઝીલેન્ડ પહોંચશે। ત્રીજા વાર્ષિક શિખર સંમેલન દરમિયાન ઓસ્ટ્રેલિયા ભારતને યુરેનિયમ આપવા સંમત। ઓસ્ટ્રેલિયા ત્રણ સાંસ્કૃતિક પ્રાચીન કલાકૃતિઓ ભારતને પરત આપવા માટે તૈયાર। નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે ભારત તેના કુશળ કાર્યબળ અને નવીનતા ઇકોસિસ્ટમને કારણે વૈશ્વિક ક્ષમતા કેન્દ્ર માટે પસંદગીના સ્થળ તરીકે ઉભરી રહ્યું છે। કુવૈતની મુલાકાત બાદ વિદેશમંત્રી ડૉક્ટર એસ જયશંકર આજે ઓમાન પહોંચ્યા। ભાજપે પશ્ચિમ બંગાળમાં રાજ્યસભા પેટા ચૂંટણી માટે સુખેન્દુ શેખર રોય, સુસ્મિતા દેવ અને પ્રકાશ ચિકબરેકને પોતાના ઉમેદવારો તરીકે જાહેર કર્યા। ભાજપે સતીશ પટેલને માંજલપુર બેઠકના ઉમેદવાર તરીકે જાહેર કર્યા। એક રાષ્ટ્ર એક ચૂંટણીની સંસદીય સમિતિ આજે અને કાલે ગોવામાં વ્યાપક ચર્ચા કરશે। ઈરાનના ભૂતપૂર્વ સુપ્રીમ લીડર આયાતુલ્લા અલી ખામેનીને મસ્હદમાં ઇમામ રેઝા દરગાહ ખાતે દફનાવવામાં આવ્યા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવી પોલિસી જાહેર કરતાં ગુજરાત બનશે દેશનું ડેટા સેન્ટર હબ। રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું, આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી। ભચાઉની પોસ્ટ ઓફિસમાં આધાર કેન્દ્ર શરૂ થતાં શહેર અને તાલુકાના લોકો માટે રાહત થઈ। કચ્છી કવિ અને સર્જક રવિ પેથાણી તેમની લિખિત સ્મૃતિકથા 7 ઢગલી ધૂળમાંનો શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીએ MA સેમેસ્ટર 2 અભ્યાસક્રમમાં સમાવેશ કર્યો। ઇંગ્લેન્ડની ટીમે ભારતને 9 વિકેટે હરાવી 4th T20 મેચ સાથે શ્રેણી જીતી લીધી। હવે પછીના સમાચાર સાંજે 5:10 અપાશે।

0: સંતવાણી આપ સાંભળી રહ્યા હતા નારાયણ સ્વામીના કંઠે આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી. હવે પછીનું પ્રસારણ રિલે કરીશ અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી.
1: અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. શેરબજાર આજે ફરી લીલા નિશાન સાથે ખુલ્યું. સેન્સેક્સમાં 740 અંકો નિફ્ટી 250 અંકના વધારા સાથે 24,105 ને પાર. પીએમ મોદી આજે ત્રણ દેશોની મુલાકાતના છેલ્લા તબક્કામાં ન્યૂઝીલેન્ડ પહોંચશે. ત્રીજા વાર્ષિક શિખર સંમેલન દરમિયાન ઓસ્ટ્રેલિયા ભારતને યુરેનિયમ આપવા સંમત. ઓસ્ટ્રેલિયા ત્રણ સાંસ્કૃતિક પ્રાચીન કલાકૃતિઓ ભારતને પરત કરવા તૈયાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે સુરક્ષિત સરહદ, સમૃદ્ધિ સરહદ ક્ષેત્ર અને સતર્ક સમાજ મળીને દેશને સુરક્ષિત બનાવશે. નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે ભારત તેના કુશળ કાર્યકાળ અને નવીનતા ઇકોસિસ્ટમને કારણે વૈશ્વિક ક્ષમતા કેન્દ્ર માટે પસંદગીના સ્થળ તરીકે ઉભરી રહ્યું છે. કુવૈતની મુલાકાત બાદ વિદેશમંત્રી એસ જયશંકર આજે ઓમાન પહોંચ્યા. સરકારે મેન્યુફેક્ચરિંગ પાર્ટસ પરની કસ્ટમ ડ્યુટીમાંથી મુક્તિ આપતા મોબાઇલ લેપટોપ સસ્તા થશે. ભાજપે પશ્ચિમ બંગાળમાં રાજ્યસભા પેટા ચૂંટણી માટે સુખેન્દુ શેખર રોય, સુસ્મિતા દેવ અને પ્રકાશ ચીક બરેકને પોતાના ઉમેદવારો તરીકે જાહેર કર્યા. ભાજપે સતીશ પટેલને માંજલપુર બેઠકના ઉમેદવાર તરીકે જાહેર કર્યા. એક રાષ્ટ્ર એક ચૂંટણીની સંસદીય સમિતિ ગોવામાં ચર્ચા કરશે. વેલ્શ ગાયિકા અને ગીતકાર બોની ટાયલરનું પોર્ટુગલની હોસ્પિટલમાં અવસાન. ઈરાનના ભૂતપૂર્વ સુપ્રીમ લીડર આયાતુલ્લા અલી ખામેનીના મશહદમાં ઇમામ રેઝા દરગાહ ખાતે દફનાવવામાં આવ્યા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવી પોલિસી જાહેર કરતા રાજ્ય બનશે દેશનું ડેટા સેન્ટર હબ. કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરી આગામી સમયમાં ખાનગી બસ માટે બસ પોર્ટ બનાવવાની જાહેરાત કરી. રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું. આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી. વડોદરા જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેન આવતીકાલથી લઈને 13 જુલાઈ સુધી બાજવા સ્ટેશન સુધી આંશિક રીતે શરૂ કરવામાં આવશે. સીએમએ ફાઉન્ડેશનનું પરિણામ જાહેર. અમદાવાદના મનોજ પટેલનો ઓલ ઇન્ડિયામાં 9મો રેન્ક. હવે પછી આપ 11 વાગ્યે મુખ્ય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: ન્યૂઝ હેડલાઇન્સ ખંપોએ દોસ્તો આ વાંચો.

0: સાંભળો છો, દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
1: હા હા, યાદ રાખીને લીધું છે. મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે. બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે, અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે.
0: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત

0: અલ્યા સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
1: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારી ન કરાય, સમજો?
0: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: સંરક્ષણ.
1: અરે ભાઈ, તે આ સાંભળ્યું? આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે.
2: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે, અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ. આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
3: લતા મંગેશકર અને કમલ બારોટના સ્વરમાં આ ગીત છે ફિલ્મ પારસ મણીનું.

0: બાબુ, દરિયે જાય છે તો ભૂલે ચૂકે પણ IMBL નજીક જતો નહીં હો, ત્યાં માછીમારી કરવી ગુનો છે, ખબર છે ને?
1: હા બાપુ, મને ખબર છે કે પાકિસ્તાન IMBL ઓળંગીને માછીમારી કરતા આપણા માછીમારોનું અપહરણ કરી તેમને જેલમાં પૂરી દે છે, અને આપણી બોટનો ઉપયોગ આપણા જ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે.
0: અને ક્યારે કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો 1093 પર ગુજરાત મરીન પોલીસ ને જાણ કરજે.
1: આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: કાર્યક્રમનું સમાપન લુટેરા ફિલ્મના ગીતથી. કંઠ છે મોહમ્મદ રફીનો.

મર જા. આ સાથે જ ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન અહીં પૂરો થયો. આજે આપે સાંભળ્યા ગીતકાર અસદ ભોપાલીની જન્મજયંતિ પર તેમના દ્વારા લખાયેલા ફિલ્મી ગીતો. આ પ્રસારણ છે આકાશવાણીના ભુજ કેન્દ્રનું. રજૂ કરીએ છીએ લોકસંગીત. પ્રથમ સાંભળશો ભગત ગોવિંદ મયાને.

0: સાંભળો છો, દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
1: હા હા, યાદ રાખીને લીધું છે. મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે. બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે, અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે.
0: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી.
1: હા, મારી માં કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: અરે ભાઈ, તે આ સાંભળ્યું? આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે.
1: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે, અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ. આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: मुझू सरदियों हुआ साने काश जी करी बन जो है काश जी
1: कार्यक्रम प्रस्तावो मंगावा माटेनी एक सूचना सांभळशो પ્રસાર ભારતી દ્વારા બહાર પાડવામાં આવેલ નોટિસ ઇન્વાઇટિંગ પ્રોગ્રામ પ્રપોઝલ્સ NIPP હેઠળ પાત્ર પ્રોડક્શન હાઉસ, નિર્માતાઓ, યોગ્ય નિયોજકો, એગ્રીગેટર્સ અને કન્ટેન્ટ ક્રિએટર્સ પાસેથી આકાશવાણી પર પ્રસારિત કરવા માટે રેડિયો કાર્યક્રમોના પ્રસ્તાવો મંગાવવામાં આવે છે. NIPPનો મુખ્ય હેતુ આકાશવાણીના કાર્યક્રમોને નવીન અને ઉચ્ચ ગુણવત્તાવાળી ઓડિયો સામગ્રીથી સમૃદ્ધ બનાવવાનો, બાહ્ય સ્ત્રોતો દ્વારા કાર્યક્રમોની વિવિધતામાં વધારો કરવાનો, પ્રાદેશિક કન્ટેન્ટને પ્રોત્સાહન આપવાનો, માન્ય કન્ટેન્ટ સોર્સિંગ વ્યવસ્થા દ્વારા આર્થિક રીતે સક્ષમ બનાવવાનું છે. આકાશવાણી નેટવર્ક પર પ્રસારણ કરવા માટે આ મુજબના મોડ્સ હેઠળ રેડિયો કાર્યક્રમોના પ્રસ્તાવો મંગાવવામાં આવે છે. રેવન્યુ શેરિંગ મોડ, સ્પોન્સર્ડ પ્રોગ્રામ મોડ, લો કોસ્ટ કમિશનિંગ એન્ડ લાઇસન્સ ફી, રોયલ્ટી મોડ અને ગ્રેટિસ મોડ. કાર્યક્રમના ફોર્મેટ આ પ્રકારના હોવા જોઈએ: રેડિયો નાટકો અથવા નાટ્ય શ્રેણી, રેડિયો ફીચર્સ, દસ્તાવેજી શ્રેણી, વાર્તા કથન, ઓડિયો સિરીઝ, ઇનોવેટિવ ફોર્મેટ આધારિત કાર્યક્રમોની શ્રેણી, પોડકાસ્ટ સિરીઝ, ક્વિઝ કોમ્પિટિશન, સંગીત આધારિત કાર્યક્રમો જેમાં શાસ્ત્રીય, ઉપશાસ્ત્રીય, સુગમ સંગીત અને લોકસંગીત કાર્યક્રમો AIR બ્રોડકાસ્ટ કોડ તથા કોમર્શિયલ એડવર્ટાઇઝિંગ કોડને અનુરૂપ હોવા જોઈએ. આ કાર્યક્રમો હિન્દી, અંગ્રેજી કે નિર્ધારિત પ્રાદેશિક ભાષાઓમાં તૈયાર કરવાના રહેશે. દરેક એપિસોડની અવધિ અપવાદરૂપ પરિસ્થિતિઓને બાદ કરતા 14 મિનિટ અથવા 28 મિનિટની હોવી જોઈએ. NIPP હેઠળ તૈયાર થયેલ યોગ્ય કાર્યક્રમોનું પ્રસારણ પ્રસાર ભારતી આકાશવાણીના નિર્ણય મુજબ આકાશવાણી નેટવર્ક જેમાં રાષ્ટ્રીય, પ્રાદેશિક અને સ્થાનિક રેડિયો સ્ટેશનો પર થઈ શકે છે. વધુ માહિતી માટે પ્રસાર ભારતી અને આકાશવાણીની વેબસાઇટ prasarbharati.gov.in/NIPP અથવા akashvani.gov.in/files/NIPP.PDF ની અવશ્ય મુલાકાત લો. જાહેરાત પૂરી થઈ.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઓસ્ટ્રેલિયાનો સફળ પ્રવાસ પૂર્ણ કરી ન્યૂઝીલેન્ડ જવા રવાના થયા. કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નેશનલ હાઇવેના કામોની સર્વગ્રાહી સમીક્ષા માટે ઉચ્ચસ્તરીય બેઠક યોજી. પાલનપુર સામખિયાળી માર્ગ વિસ્તરણ કામોમાં ઝડપ લાવવા મુખ્યમંત્રીએ અનુરોધ કર્યો. અમદાવાદ ધોલેરા એક્સપ્રેસવેને ભાવનગર સુધી લંબાવવાની કામગીરી આગામી 3 મહિનામાં શરૂ કરાશે. નવસારીના ધોળાપીપળા પાસે ગોડાઉનમાં આગના અહેવાલ. દેશના 18 રાજ્યોમાં વરસાદનું એલર્ટ. ઉત્તરાખંડમાં અતિભારે વરસાદની ચેતવણી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે સુરક્ષિત સરહદ, સમૃદ્ધ સરહદી ક્ષેત્ર અને સતર્ક સમાજ મળીને દેશને સુરક્ષિત બનાવશે. નાણામંત્રી નિર્મળા સીતારમણે જણાવ્યું કે ભારત તેના કુશળ કાર્યબળ અને નવીનતા ઇકોસિસ્ટમના કારણે વૈશ્વિક ક્ષમતા કેન્દ્ર માટે પસંદગીના સ્થળ તરીકે ઉભરી રહ્યું છે. કુવૈતની મુલાકાત બાદ વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર ઓમાન પહોંચ્યા. સરકારે મેન્યુફેક્ચરિંગ પાર્ટસ પરની કસ્ટમ ડ્યુટીમાંથી મુક્તિ આપતા મોબાઈલ અને લેપટોપ સસ્તા થશે. ભાજપે સતીશ પટેલને વડોદરાની માંજલપુર બેઠકના ઉમેદવાર જાહેર કર્યા. વડોદરા જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેન આવતીકાલથી 13 જુલાઈ સુધી બાજવા સ્ટેશન સુધી આંશિક રીતે શરૂ કરવામાં આવશે. આ ટ્રેન વડોદરા અને બાજવા વચ્ચે રદ રહેશે. સીએમએ ફાઉન્ડેશનનું પરિણામ જાહેર. અમદાવાદના મનોજ પટેલનો ઓલ ઇન્ડિયામાં 9મો રેન્ક. આજે વૈશ્વિક ઉર્જા સ્વાવલંબન દિવસની ઉજવણી. ફિફા વિશ્વકપમાં ફ્રાન્સનો મોરોક્કોને 2-0થી હરાવીને સેમીફાઇનલમાં પ્રવેશ. અને વિમ્બલ્ડન ટેનિસમાં ચેક રિપબ્લિકની કેરોલિના મુચોવા મહિલા સિંગલ્સની ફાઇનલમાં. હવે પછી આપ બપોરે 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.

આજે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર સવારના 11:02 થઈ રહી છે. પ્રસ્તુત છે હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. ફિલ્મ ભારતનું ગીત સાંભળીએ અભિજીત શ્રીવાસ્તવના સ્વરમાં.

આ હતું ફિલ્મ ભૂલ ભુલૈયા 3નું ગીત. ગાયક કલાકાર હતા સોનુ નિગમ અને સાથી. હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે પ્રસ્તુત છે ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ. ગજેન્દ્ર વર્માને સાંભળીએ. ગીતના શબ્દો છે તેરા ઘાટા.

सोनू निगम ने आप सांभळी रह्या हता। હવે સાંભળીએ અનુરાધા પોડવાલ અને જગજીત સિંહને।

0: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. નીતિ આયોગના સભ્ય ડોક્ટર જોરામ અનિયાએ નવી દિલ્હીમાં યુનિસેફ ઇન્ડિયાના પ્રતિનિધિ અને તેમના પ્રતિનિધિમંડળ સાથે બાળ કેન્દ્રિત વિકાસ, શાળા શિક્ષણ અને માનવ વિકાસ પર સહયોગને મજબૂત બનાવવા અંગે ચર્ચા કરી. પ્રશિક્ષણ વર્ગો, વડોદરાના માંજલપુર વિધાનસભા સહિત સ્થાનિક સ્વરાજની પેટાચૂંટણી અને સંગઠનાત્મક કાર્યકરો અંગે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને સંગઠન મહામંત્રીની અધ્યક્ષતામાં આજે પ્રદેશ ભાજપની બેઠકો. પોરબંદરમાં ગુફાઓના સર્વાંગી વિકાસ માટે નવતર પહેલ શરૂ કરાઈ. કેવ થીમ આધારિત હોટલ, રેસ્ટોરન્ટ અને કેફે આકર્ષણનું કેન્દ્ર બનશે. આજે વૈશ્વિક ઉર્જા સ્વાવલંબન દિવસની ઉજવણી, જેનો મુખ્ય ઉદ્દેશ પરંપરાગત ઇંધણ પરની નિર્ભરતા ઘટાડીને પ્રદૂષણ મુક્ત ભવિષ્ય બનાવવાનો. અમદાવાદમાં 149મી રથયાત્રા અંતર્ગત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કોમી એકતા યાત્રાનું આયોજન. પોલીસ કમિશનરની ઉપસ્થિતિમાં ક્રાઇમ બ્રાન્ચ, SOG, સાયબર સેલ અને મહિલા વિંગ દ્વારા સંયુક્ત ફૂટ પેટ્રોલિંગ કરાયું. વડોદરામાં 45મી રથયાત્રા માટે પોલીસ તંત્ર સજ્જ. ભાવનગરમાં 41મી રથયાત્રાની તૈયારીઓ તેજ. ગાંધીનગરની કેનેરા બેંકની શાખામાં આજે આગનો બનાવ. અગ્નિશમન દળોએ સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો. ભારત અને ન્યૂઝીલેન્ડ ચાલુ વર્ષે રમતગમત સંબંધોના 100 વર્ષની ઉજવણી કરી રહ્યા છે. હોકીથી શરૂ થયેલી આ યાત્રા બંને દેશો વચ્ચે મિત્રતા અને સહયોગનું એક મજબૂત માધ્યમ બની રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઓસ્ટ્રેલિયાનો સફળ પ્રવાસ પૂર્ણ કરી ન્યૂઝીલેન્ડ જવા રવાના થયા. કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નેશનલ હાઇવેના કામોની સર્વગ્રાહી સમીક્ષા માટે ઉચ્ચસ્તરીય બેઠક યોજી પાલનપુર સામખિયાળી માર્ગ વિસ્તરણ કામોમાં ઝડપ લાવવા મુખ્યમંત્રીએ અનુરોધ કર્યો. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: આ છે આકાશવાણીનું અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર. બપોરના 12:02 થઈ રહી છે. પ્રસ્તુત છે ગુજરાતી ગીતનો કાર્યક્રમ. પુરુષોત્તમ ઉપાધ્યાયને સાંભળીએ. રચના છે ભાનુશંકર વ્યાસની.

0: सैफ पालनपुरी ने रचना आप सांभळी रह्या हता पुरुषोत्तम उपाध्यायना स्वरमा गुजराती गीतोनो कार्यक्रम समाप्त थाय छे। प्रसारण आकाशवाणीना अमदावाद वडोदरा राजकोट अने भूज केन्द्रो परथी करवामां आव्युं।
1: પ્રસ્તુત કરીએ છીએ મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહયર, પ્રસ્તુત કરતા હિતેશ માવાણી।
2: આ વાર્તા છે એક ગૃહિણી અને એના અંતરમનની। વીજળીનું બિલ, કરિયાણું, સ્કૂલ ફીસ બધું થઈ ગયું, બની ગયું બજેટ।
3: હા,
2: 5,000 બચી ગયા તો નવી સાડી લઈએ। ના, ગયા મહિને જ તો લીધી હતી। હજી એક નહીં, પહેલા બજેટ બનાવો, પછી નાની નાની બચતને બેંકમાં જમા કરો અને પૈસાને વધતા જુઓ। આવી મોટી, હવે જા ભાઈ।
4: આરબીઆઈ કહે છે,
5: નાણાકીય સમજદારી સમૃદ્ધ નારી।
1: નમસ્કાર વાલી વાલી સખીઓ અને સૌ વાલા શ્રોતા મિત્રો, સહયર કાર્યક્રમમાં આપ સૌનું ભાવભર્યું હેતભર્યું સ્વાગત। મીઠા આવકાર સાથે આજના કાર્યક્રમ સાથે હાજર છે આપની બંને રેડિયો સંગીનીઓ અલ્પા શાહ અને લિપિ ત્રિવેદી। મિત્રો, કહેવાય છે સંગ તેવો રંગ,

0: હવે આ સંઘ કોઈનો પણ હોઈ શકે, સ્વજનોનો, મિત્રોનો કે પછી પુસ્તકોનો.
1: તે પોતાનો રંગ અચૂક છોડી જાય છે. વળી તમારું વાંચન તમારા વિચારોને નિખારે છે અને વિચારો વ્યક્તિત્વને નવો ઓપ આપે છે. આ રીતે નિખરેલું એક વ્યક્તિત્વ એટલે મલ્ટીડાયમેન્શનલ પર્સનાલિટી. પ્રણવ ત્રિવેદી.
0: કારકિર્દીની શરૂઆત કરી મોરબીથી, સિન્ડિકેટ બેંકની નોકરીથી. પિતાની સલાહ અનુસાર નવરાશના સમયમાં પુસ્તકાલયમાં જઈને વાંચન કરતા, એ વાંચનની સાથે સાથે ચિંતન મનન કરતા કરતા એક સર્જક તરીકેનું બીજ ક્યારે રોપાઈ ગયું એ એમને પોતાને પણ ખબર ના પડી.
1: તો ચાલો સર્જક સાથે સંવાદ આ વિષય અંતર્ગત સાંભળીએ સર્જક પ્રણવ ત્રિવેદી સાથેની હિતેશ માવાણીની વાતચીત.
2: નમસ્કાર શ્રોતા મિત્રો, સહિયારના આંગણે આપણે અવારનવાર નવી નવી પ્રતિભાવોને આપણે આકાશવાણી સ્ટુડિયોઝમાં બોલાવીએ છીએ અને તેઓ પોતાના જે ક્ષેત્રમાં જે ફિલ્ડમાં કાર્યરત હોય અને સમાજ માટે નોંધનીય પ્રદાન આપતા હોય તેવી પ્રતિભાવોને સહિયારના પ્લેટફોર્મ પર આવી અને પોતાની વાત રજૂ કરવા માટેને આપણે પ્લેટફોર્મ આપીએ છીએ. આકાશવાણી અમદાવાદના સ્ટુડિયોઝમાં આજે પ્રણવભાઈ ત્રિવેદી ઉપસ્થિત છે કે જેઓ એક લેખક, પત્રકાર, સાહિત્ય ક્ષેત્રમાં વક્તા અને આ ઉપરાંત જનસંપર્ક અને કમ્યુનિકેશન સ્કિલ, સંવાદ કલા જેને આપણે કહીએ તે ક્ષેત્રમાં એક ટ્રેનર તરીકેની ભૂમિકા સુંદર રીતે ભજવી રહ્યા છે. પ્રણવભાઈ ત્રિવેદી, આપનું આકાશવાણી અમદાવાદના સ્ટુડિયોઝમાં હાર્દિક સ્વાગત છે, અભિવાદન છે.
3: ખૂબ ખૂબ આભાર આકાશવાણીનો આ તક આપવા બદલ.
2: પ્રણવભાઈ, આપ સૌપ્રથમ શ્રોતા મિત્રોને આપનું જે બેન્કિંગ ક્ષેત્રનું બેકગ્રાઉન્ડ રહેલું છે તેની આપ વાત કરશો.
3: વર્ષ 1985માં બેન્કની નોકરી જોઈન કરવાનો અવસર મળ્યો અને 1985થી 2022 સુધી એટલે કે લગભગ 37 વર્ષ સ્ટેટ બેન્કમાં સેવા કરવાનો અવસર મળ્યો અને એ અવસર દરમિયાન અનેક માણસોનો જે પરિચય થયો એને હું મારું સદભાગ્ય એટલા માટે ગણું છું કે બેન્કિંગ એ એવો વ્યવસાય કે જેમાં સમાજના દરેક વર્ગના લોકો સાથે વાત કરવાનું બને છે.
2: પ્રણવભાઈ, આપે બેન્કિંગમાં કયા કયા ફિલ્ડ પર કામ કર્યું એની પણ આપ વાત કરશો.
3: બેન્કમાં હું દાખલ થયો ત્યારે શરૂઆતમાં તો કોમ્પ્યુટર કે કેલ્ક્યુલેટર પણ નહોતા એ સમયે બેન્કમાં દાખલ થવાનું બન્યું અને એ ઉપરાંત બેન્કની સામાન્ય કામગીરી સિવાય મેં સારો એવો સમય બેન્કના આઈટી વિભાગમાં એટલે કે જ્યારે બેન્કમાં કોમ્પ્યુટરાઇઝેશનની શરૂઆત થઈ ત્યારથી બેન્કના સ્ટેટ બેન્ક ઓફ સૌરાષ્ટ્રના આઈટી વિભાગમાં કામ કરવાની મને તક મળી અને ઘણી બધી શાખાઓને અમે કોમ્પ્યુટરાઇઝ કરી. એ કદાચ મારી કારકિર્દીનો સુવર્ણ સમય હતો કે જેમાં અમને ઘણું શીખવા પણ મળ્યું અને અમારા થકી બેન્કિંગ સેવાઓને અમે નવી ટેકનોલોજી તરફ લઈ જઈ શક્યા એનો એક આનંદ પણ મળ્યો.
2: એટલે પ્રણવભાઈ, એમ જે આપણે વાત કરી કે એ જમાનામાં કેલ્ક્યુલેટર પણ નહોતા અને ત્યાર પછી એક આ કોમ્પ્યુટરાઇઝેશન થયું, તો એ ટ્રાન્ઝેક્શન ફેઝમાં જે મુશ્કેલીઓ હતી તેની પણ આપ વાત કરો.
3: નવા નવા કોમ્પ્યુટર જ્યારે બેન્કોમાં આવ્યા ત્યારે ખરેખર એ સમયગાળો એવો હતો કે બેન્કના સ્ટાફ તો બરાબર છે પણ ગ્રાહકો માટે પણ એ થોડી નવી વાત હતી. પણ બેન્કિંગનું જે કામકાજ છે એ નાણાકીય ક્ષેત્રનું કામકાજ હોવાને કારણે એમાં વધારે નિયમિતતા અને ભૂલ વગરનું કામ થાય એ બહુ જ જરૂરી અને એક પ્રાથમિક શરત હોય છે. તો કોમ્પ્યુટરના આવવાથી પહેલો ફાયદો એ થયો કે ગણતરીની બાબતોમાં વધારે એક્યુરસી બેન્કિંગમાં આવી. એ સિવાય સેવાઓમાં પણ, કારણ કે એટીએમ છે, એ પછી અત્યારનું જે મોબાઈલ બેન્કિંગ, નેટ બેન્કિંગ વગેરે છે, એ બધાની પાછળ પણ આ કોમ્પ્યુટરાઇઝેશન જ જવાબદાર છે. અને નવી પેઢી કે જે 2000 પછી એટલે કે 21મી સદીમાં જે ગ્રાહકો બેન્કિંગમાં જોડાયા છે એ લોકો માટે આ બહુ મહત્વનો તબક્કો હતો. અને એ દરમિયાન અમને ઘણા અનુભવો થયા કે ગ્રાહકોએ એને આવકાર્યું પણ હોય, શરૂઆતમાં જેને આપણે ટીથિંગ પ્રોબ્લેમ કહી શકીએ એવા પ્રશ્નો આવ્યા હોય ત્યારે ગ્રાહકોની ટીકાઓનો સામનો પણ કરવો પડ્યો હોય કે આના કરતાં તો ચોપડા શું ખોટા હતા. પરંતુ ટેકનોલોજીને કારણે લેજરમાંથી કોમ્પ્યુટરમાં આવ્યા પછી ધીરે ધીરે હવે છેલ્લા 10 વર્ષથી આપણી સમગ્ર બેન્કિંગ ઇન્ડસ્ટ્રી બહુ સરસ રીતે સ્ટ્રીમલાઇન થઈ અને ટેકનોલોજીકલ મહત્તમ ઉપયોગ કરી રહી છે.
2: એટલે પ્રણવભાઈ, એમ કહી શકાય કે બેન્કિંગ ક્ષેત્રમાં એક ટેકનોલોજીકલ રિવોલ્યુશન આવ્યું જ્યાં લેજર

0: મેનેજર એકાઉન્ટ્સ અને ફિઝિકલ વર્ક હતો એને બદલે હવે સંપૂર્ણપણે મોબાઈલ અને એપ્લિકેશન બેઝડ બેન્કિંગ સિસ્ટમ થઈ ગઈ છે. શ્રોતા મિત્રો, આપણે જે વાત કરવી છે પ્રણવભાઈની એ છે કે તેમણે બેન્કિંગની સાથે સાથે લેખન અને સાહિત્યમાં પણ અભિરુચિ રાખી છે, પોતાનો આ શોખને જીવંત રાખ્યો છે અને તેમણે 3 પુસ્તકો સમાજને ભેટ આપ્યા છે. તો પ્રણવભાઈ, આપની આ સાહિત્ય સર્જનની વાત આપ જણાવો.
1: સાહિત્યની વાત છે એમાં મુખ્ય 2 વસ્તુ આવે છે એના સ્તંભ ગણી શકાય એવી, એક તો અનુભૂતિ અને બીજી અભિવ્યક્તિ. અનુભૂતિ દરેક પાસે હોય છે પણ અભિવ્યક્તિનું પ્રમાણ વ્યક્તિએ વ્યક્તિ અલગ હોય છે. અને સાહિત્યનું બીજું કામ છે જે તે સમયગાળાના પ્રવાહોનું દસ્તાવેજીકરણ, એ પણ એ બહુ જરૂરી છે. અને પુસ્તકો પ્રસિદ્ધ કરવા પાછળનું એક હેતુ એ પણ હતો કે આપણા વિચારો આપણી અભિવ્યક્તિનું દસ્તાવેજીકરણ થાય. અંગત વાત કરું તો 1981માં એટલે કે મારી 16 વર્ષની ઉંમરે મેં મારા નાના ભાઈનું મૃત્યુ જોયું અને એ એટલી બધી સંવેદનશીલ ઘટના હતી કે ત્યાંથી જે સંવેદનાને ધાર નીકળી એ હજી આજ સુધી એવી ને એવી રહી છે. અને એ પછીના થોડા સમયમાં જ 1985માં મારે ઘરથી દૂર, કારણ કે મારું વતન ભાવનગર અને ભાવનગરથી મારે મોરબી મુકામે બેંકમાં હાજર થવાનું થયું, તો એ સમયે સ્વાભાવિક છે કે 19 વર્ષની ઉંમર પહેલીવાર ઘર છોડ્યાનો પ્રસંગ હોય અને હોમ સિકનેસ પણ હોય, સ્વાભાવિક છે. એ સમયે મારા પિતાશ્રીએ મને ત્યાંના પુસ્તકાલયનું સભ્યપદ અપાવ્યું અને કહ્યું કે જ્યારે પણ તને સમય મળે પુસ્તકો વાંચતો રહેજે. અને એ મોરબીનો મારો જે 8-10 મહિનાનો ગાળો રહ્યો એ દરમિયાન લગભગ એ સમયના શ્રેષ્ઠ પુસ્તકો મને વાંચવાની તક મળી અને એ મારા સાહિત્ય યાત્રાનો એક ગર્ભાવસ્થા માનું છું. શબ્દ સાથેની પ્રીત, સંદાન શબ્દ સાથેનું સગપણ એ હજી આજ સુધી ચાલુ રહ્યું છે. જુદા જુદા સમયે એટલે કે પહેલી વાર પુસ્તક પ્રકાશિત કરવાનો વિચાર આવ્યો એમાં પણ હમણાં આપણે બેન્કિંગની વાત કરીએ સંકળાયેલી છે કે બેંકના કર્મચારીઓ વિશે એવું કહેવાય કે એ લોકો પૈસાની ગણતરીઓ વચ્ચે રહેતા હોય છે એટલે એને બહુ સાહિત્ય સાથે સંપર્ક હોતો નથી. પણ મેં એવું નિરીક્ષણ કર્યું કે બેંકના કર્મચારીઓને જો એમના સુધી કોઈ વસ્તુ પહોંચાડવામાં આવે તો એ વાંચતા હોય છે. અને એના માટે મેં એક અમારી બેંકમાં ગ્રીન લીફ નામની એક પત્રિકા શરૂ કરી જે એક જ A4 સાઇઝના પત્રમાં બંને બાજુ ક્યાંકથી સારું વાંચ્યું હોય કે મેં પોતે લખ્યું હોય એવું પ્રિન્ટ કરી અને દરેક શાખાના કર્મચારી સુધી હું પહોંચાડતો. પછી એ લોકોને પસંદ આવ્યું અને મિત્રોએ એવી પણ માગણી કરી કે આને એક પુસ્તિકા સ્વરૂપે કંઈક પ્રસિદ્ધ કરો. એટલે એ પહેલું નિમિત્ત બન્યું 2007માં કે જે મેં ગ્રીનલીફ નામથી એક નાનકડી પુસ્તિકા પ્રસિદ્ધ કરી. એ પછી તો લખવાનું પણ ચાલુ રહ્યું અને લોકોને વહેંચવાનું પણ ચાલુ રહ્યું. પણ સમય વીત્યો કારણ કે બદલીઓના દોરમાં ઘણા બધા જુદી જુદી જગ્યાએ ફરવાનું બન્યું અને લખવાનું સાતત્ય ઓછું થયું. પણ 2019માં ફરી વખત પુસ્તક પ્રસિદ્ધ કરવાનો પ્રસંગ બન્યો અને એ ચબરખી નામથી એક પુસ્તક પ્રસિદ્ધ કર્યું જેને મને કહેતા આનંદ થાય છે કે ગુજરાત સાહિત્ય અકાદમીએ વર્ષ 19ના શ્રેષ્ઠ પુસ્તક તરીકે પુરસ્કૃત પણ કર્યું.
0: પ્રણવભાઈ, આપને ખૂબ ખૂબ અભિનંદન. ગુજરાત સાહિત્ય પરિષદે આપના આ ચબરખીને જે એવોર્ડ મળ્યો, તો આ ચબરખી પુસ્તક છે એ નિબંધ સંગ્રહ છે કે?
1: ગ્રીનલીફ અને ચબરખી એ બંને લઘુ નિબંધ કહી શકાય એવા સાહિત્ય પ્રકારનો એક સંગ્રહ, ખાસ કરીને માનવ જીવનને સ્પર્શતા અને સંવેદનાને સ્પર્શતા એવા વિચારશીલ લેખોનો સંગ્રહ આપવાનો પ્રયત્ન કર્યો છે. અને એ જ પરંપરામાં 3 પુસ્તક 2025માં ગયા વર્ષે ભાવ વિભોર નામથી 3 પુસ્તક પણ પ્રસિદ્ધ કર્યું છે જેમાં પણ આ જ પ્રકારના ચિંતનાત્મક લેખો અને વિચાર પ્રેરક લેખોનો સંગ્રહ આપવાનો પ્રયત્ન કર્યો છે.
0: શ્રોતા મિત્રો, આપણે પ્રણવભાઈ સાથેની વાતચીતો ચાલુ રાખીએ. એ દરમિયાન પ્રણવભાઈ, આપની પસંદગીનું કોઈ ફિલ્મ સંગીત અથવા તો સુગમ સંગીતનું ગીત આપ જણાવો જે આપણે શ્રોતા મિત્રોને સંભળાવીએ.
1: મારા સંગ્રહમાં આમ તો ઘણા બધા ગીતો છે અને આકાશવાણી સાથેના સંપર્કો, દૂરદર્શન સાથેના સંપર્કો અને પરિવારમાં સાહિત્યના સંગીતના સંસ્કારને લીધે થોડી ઘણી ગ્રામોફોન રેકોર્ડ્સ વગેરે પણ સંગ્રહિત કરવાનું મને એક શોખ છે. પરંતુ ગુજરાતી સુગમ ગીતની વાત કરીએ તો રાવજી પટેલ લિખિત મારી આંખે કંકુના સૂરજ આથમ્યા એ રચના છે અને એ ભૂપેન્દ્રજીએ ગાઈ છે બહુ સુંદર અવાજમાં અને એ ગીતને એ રચનાને અનુરૂપ અવાજમાં એ પ્રેક્ષકોને સાંભળવું ગમશે.

0: શ્રોતા મિત્રો, પ્રણવભાઈ સાથે આપણે વાતચીત કરી રહ્યા છીએ. બેન્કિંગ ક્ષેત્રની કારકિર્દી, સાહિત્ય સર્જન અને તેની સાથે સાથે પત્રકારિત્વ જેવા વિષયમાં પણ તેમણે સમાજને પોતાનું શ્રેષ્ઠ અર્પણ કરેલું છે. જર્નાલિઝમમાં માસ્ટર્સ ડિગ્રી પણ મેળવી છે. તો આંકડાઓ અને શબ્દો અને તેની સાથે સાથે આ જર્નાલિઝમ, તો આ જર્નાલિઝમ ક્ષેત્રમાં આપની મનપસંદ પ્રવૃત્તિની વાત આપણે શ્રોતા મિત્રો સાથે કરીએ.
1: આમ તો પહેલું પુસ્તક પ્રસિદ્ધ કર્યું ત્યારે એવું થયું હતું કે આ પુસ્તક પ્રસિદ્ધિ છે, અને પુસ્તક છે આમ પણ એ માસ કોમ્યુનિકેશન એટલે સામૂહિક સંદેશા વ્યવહારનું એક અગત્યનું સાધન બની રહે છે. છાપેલો અક્ષર છે આમ પણ લોકો સુધી પહોંચતો હોય છે. તો એ અર્થમાં જ્યારે પુસ્તક પ્રસિદ્ધ કર્યું ત્યારે આ ક્ષેત્રનો કોઈ અનુભવ નહોતો, અને એ દરમિયાન મને એક બે મિત્રોએ એવું સૂચન કર્યું કે તમે આ ક્ષેત્રમાં પદાર્પણ કર્યું જ છે તો એની વિશેની જે કંઈ થિયરી છે, એની વિશેની બીજી વિગતો છે, એની વિશેની જે કંઈ વિશેષતાઓ છે એ તમારે જાણવી હોય તો તમે પત્રકારિતાનો અભ્યાસ કરો. અને એ સૂચન મને ગમ્યું પણ, કારણ કે એ મારી પ્રવૃત્તિને અને પ્રકૃતિને અનુકૂળ હતું. એટલે મેં રાજકોટમાં જર્નાલિઝમનો કોર્સ પણ કર્યો, ડિગ્રી પણ મેળવી, અને એ પછીના ચારેક વર્ષ પછી એમાં પોસ્ટ ગ્રેજ્યુએશન પણ કર્યું, જેનાથી જગતના પત્રકારિતાના અને છપાયેલો અક્ષર એ જે ક્રાંતિ કરી શકે છે એની ઘણી બધી સમજ મારામાં વિકસી.
0: પ્રણવભાઈ, પત્રકારિત્વની યાત્રામાં આપને જે અનુભવ થયા તેની આપણે વાત કરીએ તો કયા કયા ક્ષેત્રના માણસો સાથે ઇન્ટરવ્યુ થયા, કોલમ શબ્દ દે આપ્યો તેની આપણે વાત કરીએ?
1: ઘણા બધા મિત્રોને મળવાનું થયું, એ કરતાં પણ સાહિત્ય સંગીત એ ક્ષેત્રની કેટલીક એવી વ્યક્તિઓને મળવાનું થયું જેણે મારા ઉપર બહુ લાંબી છાપ મૂકી છે. એમાં મુખ્યત્વે વાત કરું તો પદ્મશ્રી ડૉક્ટર પ્રવીણ દરજી સાહેબ, કે જેઓ નિવૃત્ત થયા પછી હાલ લુણાવાડામાં છે, અને એમણે 158થી વધુ પુસ્તકો ગુજરાતી સાહિત્યને આપ્યા છે. નિબંધો છે, કવિતાઓ છે, સાહિત્યના અન્ય પ્રકારોમાં વિવેચન વગેરે પણ છે, સંશોધન લેખો પણ છે, એમને મળવાનું બન્યું છે. એ સિવાય ગુણવંતભાઈ શાહ, આપણા એક મૂર્ધન્ય સાહિત્યકાર અને લોકપ્રિય સાહિત્યકાર, એમની સાથે પણ ગોષ્ઠી કરી એમનો ઇન્ટરવ્યૂ લેવાની પણ તક મળી છે. અને એ ઉપરાંત તુષારભાઈ શુક્લ અમદાવાદમાં, જે લોકો એમને પણ હમણાં પદ્મશ્રી મળ્યો છે. એ સિવાય પદ્મશ્રી ડૉક્ટર સુધીરભાઈ શાહ, કે જેઓ જાણીતા ન્યુરોલોજિસ્ટ છે, એમનો ઇન્ટરવ્યૂ કરવાની પણ તક મળી. તો વિવિધ ક્ષેત્રોના આવા વ્યક્તિઓને, હમણાં જેમનું દેહાવસાન થયું એ પદ્મશ્રી ડૉક્ટર જોરાવરસિંહ જાદવ, એ જાદવ સાહેબનો પણ ઇન્ટરવ્યૂ એમની લોકકલાના, એમના સંશોધનને, એમની સમર્પિતતાના અનુસંધાને લેવાનું બન્યું હતું. એટલે આવા વિવિધ ક્ષેત્રની વ્યક્તિઓ સાથે ઇન્ટરવ્યૂના બાને ઘણી બધી વાતો કરી અને એમના ક્ષેત્રની વિશેષતાઓ અને એમના ક્ષેત્રની નું ઊંડાણ સમજવાનો પ્રયત્ન કરેલો.
0: પ્રણવભાઈ, આ બધા ઇન્ટરવ્યુસ છે એ માત્ર જેને આપણે કહીએ કે સાહિત્ય સાથે તો ખરા જ, પરંતુ એને પોડકાસ્ટ ફોર્મેટમાં રજૂ કરો છો કે નહીં?
1: મારી એક મેં યુટ્યુબ ચેનલ પોડકાસ્ટ માટે શરૂ કરી, એને નામ આપ્યું છે એનલાઇટનિંગ માઇન્ડ્સ વિથ પ્રણવ ત્રિવેદી. એમાં આ બધી વ્યક્તિઓ સાથેના અનુભવો, વાતચીતો ઉપરાંત સંસ્કૃત સાહિત્ય વિશે, સંસ્કૃત શબ્દકોશનો આધાર લઈને સંસ્કૃતના શબ્દો, કેટલાક રોચક શબ્દો હોય છે કે જેની વ્યુત્પત્તિ એટલે કે વિકાસ, આપણે બોલાતા શબ્દો છે એ ક્યાંથી આવ્યા છે એ જાણવાની જેને રસ પડે એના માટે
0: તેનો ઇતિહાસ,
1: એનો ઇતિહાસ, શબ્દોનો ઇતિહાસ, સંસ્કૃત શબ્દોનો ઇતિહાસ, ખાસ કરીને 100 વર્ષ પહેલા છપાયેલા એક શબ્દ ચિંતામણી નામના સંસ્કૃત ગ્રંથના આધારે કક્કાના ક્રમમાં એક એક પોડકાસ્ટમાં ક ઉપરના શબ્દોની વાત કરી, બીજામાં ખ ઉપરના શબ્દોને, એવી રીતે આખો કક્કો પૂરો કરીને પણ એ યુટ્યુબ ચેનલ ઉપર મૂક્યો છે. તો આ પણ એક જિજ્ઞાસુઓને ગમે એવી વાત એમાં બની શકી. એ સિવાય પણ કવિતાઓ, બીજા પુસ્તકો, પુસ્તક સમીક્ષાઓ, એ વિષય પણ એનલાઇટનિંગ માઇન્ડ્સ વિથ પ્રણવ ત્રિવેદી નામના મારી પોડકાસ્ટ ચેનલમાં મૂકેલા છે.
0: પ્રણવભાઈ, જેમ આપણે વાત કરી કે એક મલ્ટી ડાયમેન્શનલ પર્સનાલિટી છે, લેખક, પત્રકાર, હવે સાહિત્ય ક્ષેત્રમાં પણ આપે વક્તા, ઓરેટર તરીકે એક ઉત્તમ રોલ નિભાવ્યો છે, તો આને ક્ષેત્રની થોડીક આપણે વાત કરીએ.
1: વાતો કરવી, આમ તો વ્યક્ત થવું, વ્યક્તિ શબ્દ જ આપણી પાસે વ્યક્ત થવા ઉપરથી આવ્યો છે. એટલે એની પ્રકૃતિ મૂળભૂત રીતે શેરિંગની, વહેંચવાની પ્રકૃતિ છે. સિવિલાઇઝેશનની શરૂઆત જ કદાચ વહેંચવાથી થઈ હશે, શેરિંગથી થઈ છે. કારણ કે એ પહેલાં તો જ્યારે પ્રાણી અવસ્થામાં કે આદિ માનવ અવસ્થામાં માનવ હશે ત્યારે એણે વહેંચ્યું નહીં હોય, પણ પોતાના પૂરતું એકઠું કર્યું છે.
0: એટલે જ્યારે આ વ્યાખ્યાયિત નથી થયું વહેંચવું અથવા શેરિંગ, ત્યાર પહેલાથી આ પ્રવૃત્તિ ચાલી આવી રહી છે.
1: અને વક્તવ્યની વાત છે તો ઘણા બધા જુદા જુદા પ્રસંગોએ વક્તવ્ય જુદા જુદા વિષય ઉપર, ખાસ કરીને સાહિત્યને લગતા વિષય ઉપર આપવાનું થયું. અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશને પણ મને વિઝિટિંગ ફેકલ્ટી તરીકે તક આપી છે કે ત્યાં હું પબ્લિક રિલેશન, ખાસ કરીને બેન્કિંગ અને બેન્કિંગ સિવાયના બીજા ક્ષેત્રો કે જ્યાં પબ્લિક રિલેશન બહુ મહત્વનો ભાગ ભજવે છે, ત્યાં સોફ્ટ સ્કિલ ડેવલપમેન્ટ, પબ્લિક રિલેશન વગેરે વિષય ઉપર વક્તવ્ય આપવાનું બને છે. એવી જ રીતે PDPU માં ગાંધીનગર ખાતે પણ જર્નાલિઝમને લગતા વક્તવ્યો આપવાની તક પણ મળી છે.
0: પ્રણવભાઈ, આપણે વાતચીત ચાલુ રાખીએ એ દરમિયાન આપની પસંદગીનો વધુ એક ગીત આપણે શ્રોતા મિત્ર સાથે માણીએ.
1: જગદીશ જોશીની એક સરસ રચના છે, ધારો કે એક સાંજ આપણે મળ્યા અને આપણે હળ્યા પણ આખા આખાનું શું, એ બહુ શ્રવણ માધુર્ય ભરેલી રચના છે, પ્રેક્ષકોને સંભળાવી.

0: શ્રોતા મિત્રો, સહિયારના આંગણે આપણે આજે વાતચીત કરી રહ્યા છીએ પ્રણવભાઈ ત્રિવેદી સાથે. મલ્ટી ડાયમેન્શનલ પર્સનાલિટી ધરાવતા પ્રણવભાઈએ પોતાની વિગત રજૂ કરી. સાહિત્ય બાબતના આપના જે અનુભવો, ખાસ કરીને વિવિધ વિષયના વ્યક્તિઓ, એક્સપર્ટ્સ, તેમની સાથેની મુલાકાતોમાંથી આપને શું જાણવા મળ્યું, શું શીખવા મળ્યું? શેરિંગ તો છે જ, પણ એક આપણે જીવનમાં લાઈફ લોંગ લર્નિંગ એક્સપિરિયન્સમાંથી પણ આપણે પસાર થઈ રહ્યા હોય છે, તો આપ તેની વાત કરીએ.
1: ઘણા વર્ષો પહેલા એક શહેરમાં રક્તદાન પ્રવૃત્તિ સાથે જોડાવાનું બન્યું અને બાળપણથી ભાવનગરના વ્યક્તિ વિશેષ શ્રી માનભાઈ ભટ્ટની રક્તદાન પ્રવૃત્તિઓથી વાકેફ હતો. એટલે જ્યારે મેં પોતે રક્તદાન પ્રવૃત્તિઓમાં જોડાવાનું શરૂ કર્યું ત્યારે મને એક એવું લાગ્યું કે મારે માનભાઈ ભટ્ટના આશીર્વાદ લેવા જોઈએ. એટલે મેં એમને એ સમયે પત્ર લખ્યો અને માનભાઈ ભટ્ટે તરત જ સરસ જવાબ પણ આપ્યો ને એમાં એમણે જે વાત કહીને એ આજે પણ મેં મારી હથેળીમાં હું લખીને રાખું છું, એમ કહું તો ચાલે. એમણે એવું સરસ કહ્યું કે હું જે કંઈ સારી પ્રવૃત્તિ કરું છું એ ઈશ્વરનો કાસદીઓ બનીને કરું છું. આ જ વાત ગુણોદભાઈ શાહે જુદી રીતે કહી છે કે સાહિત્ય કે કળાનું કોઈ પણ સ્વરૂપ એ ઈશ્વરની ટપાલ છે અને સાહિત્યકાર એવા ભ્રમમાં ન રહેવું જોઈએ કે આ મારું રચેલું છે કે મારી ઓનરશિપ છે, મારી માલિકીનું. કળાનું કે સાહિત્યનું કે સંગીતનું કોઈ પણ સ્વરૂપ છે એ

0: ખરેખર ઈશ્વરની ટપાલ તરીકે આવતું હોય છે. એક આપણા ચિંતક ખલીલ જિબ્રાને એવું કહ્યું છે કે બાળકો તમારામાંથી નથી આવતા, તમારા મારફત આવે છે. એટલે કે બાળકોનું પોતાનું જે અલગ અસ્તિત્વ છે. અને એ જ વસ્તુ અહીં સાહિત્યને પણ લાગુ પાડી શકાય કે સાહિત્ય કે કલાનું કોઈ પણ સ્વરૂપ એ કોઈ વ્યક્તિમાંથી નથી આવતું, વ્યક્તિ મારફત આવે છે. એટલે ખરેખર આ બધી વસ્તુઓ ઈશ્વરની ટપાલ વહેંચવા જેવી પ્રવૃત્તિઓ છે એવું મને આટલા ત્રણેક પુસ્તકો પ્રકાશિત કર્યા અને 30 વર્ષના વાંચન પછી મને એવું લાગ્યું છે કે આપણને ઈશ્વરે કે પ્રકૃતિએ કોઈ સારી વસ્તુ સમાજ સુધી લઈ જવા માટે નિમિત્ત બનાવ્યા છે,
1: એક એજન્ટ બનાવ્યા છે.
0: અને આ જો ભાવના દ્રઢ રહે ને તો આપણા થકી અપાતું સાહિત્ય વધુ સાત્વિક, વધુ સત્વશીલ અને વધુ ઉપયોગી સાબિત થશે. અહીં મને શ્રી સુધીરભાઈ દેસાઈ, આપણા એક બહુ સારા જૂના લેખક હતા, એમનું એક વાક્ય યાદ આવે છે. એમણે મને મારી એક રચનાના અનુસંધાને કહ્યું હતું કે સાહિત્ય છે હંમેશા હકારાત્મકતા પ્રગટ કરતું હોવું જોઈએ. તો સત્વશીલ સાહિત્યની પૂર્વ શરત એ છે કે એ ઈશ્વરની ટપાલ તરીકે આપણે એને ટ્રીટ કરીએ.
1: પ્રણવભાઈ, આ બેન્કિંગની કારકિર્દી સાથે સાથે જે આપણે કહીએ લેજર, એકાઉન્ટ્સ, કેલ્ક્યુલેટરના જમાનામાંથી કોમ્પ્યુટર અને ત્યાર પછી અત્યારનું હાલમાં મોબાઈલ અને એ કોમ્પ્યુટર બેઝ ટેકનોલોજીથી બેન્કિંગ ઓપરેશન્સ, ત્યાર પછી એ બધી એક જેને કહે ને આંકડાઓની માયાજાળ થઈ, આંકડાઓમાં જ જીવવાનું, તેમાંથી સાહિત્યની સાથે સાથે તમે તમારી શોખ યાત્રા ચાલુ રાખી, અભિરુચિ ચાલુ રાખી, સર્જનની પ્રક્રિયા પણ ચાલુ રાખી. અને હવે આપણે એક જે વાત કરવાની છે એ એક ટ્રેનર તરીકે, જે આપ જનસંપર્કનું ક્ષેત્ર હોય કે પછી કોમ્યુનિકેશન સ્કિલ, સંવાદ કલા હોય, આ બંને ક્ષેત્રમાં આપ ટ્રેનર તરીકે પણ કાર્યરત છો, તો આપ સાહિત્ય સહયરના આંગણે આ બંને સ્કિલની વાત કરીએ.
0: ગાંધીજી વિશે એવું કહેવાય છે કે એને લખાયેલા દરેક પત્રોનો જવાબ આપતા. એટલે આ વાતમાં કોમ્યુનિકેશન કેટલું મહત્વનું છે એની ચાવી છે. સંવાદ, કોમ્યુનિકેશન અને ઘણી બધી સમાજમાં ઘણી બધી ઘટનાઓનું આપણે તટસ્થ નિરીક્ષણ કરીએ તો એવું લાગે કે અહીંયા જો આ કોમ્યુનિકેશન થઈ ગયું હોત તો કોઈ દુર્ઘટના નિવારી શકાય હોત. દરેક ફિલ્ડમાં તમે વિમાની દુર્ઘટનાની વાત કરો તો એમાં પણ કંટ્રોલ રૂમ અને વિમાન વચ્ચેનો સંપર્ક ખોરવાય છે ત્યારે જ કોઈ દુર્ઘટના બને છે. એટલે સંવાદ એ અત્યંત મહત્વનું અને અત્યંત જરૂરી, શ્વાસ પછીની કદાચ બીજી પ્રાથમિકતા હોય તો એ સંવાદની છે.
1: એટલે એ તો જ્યારે નવજાત શિશુ પૃથ્વી પર અવતરણ કરે ત્યારે પણ એ ભલે કદાચ બોલી શકતો ન હોય પરંતુ એ માતા સાથે તેનો સંવાદ સતત ચાલુ જ હોય છે. તો પ્રણવભાઈ, લોકસંપર્કના ક્ષેત્રમાં જે આપ ટ્રેનર તરીકે કામગીરી કરી રહ્યા છો તે આપ જણાવો.
0: જનસંપર્ક એ આજના ઝડપથી વિકસતા જતા અને દોડતા રહેતા સમયમાં જનસંપર્ક એવી ચાવી છે કે જેનાથી ઘણા બધા તાળા ખુલે છે. સંસ્થાઓમાં તો જનસંપર્ક અધિકારીઓ હોય છે જે એની ફરજો પ્રમાણે કામ કરતા હોય છે, પણ જનસંપર્ક એક એવું માધ્યમ છે અને દરેક વ્યક્તિ માટે જરૂરી છે. હું તો એટલે સુધી કહું છું મારા વક્તવ્યમાં કે જનસંપર્ક છે એ વ્યક્તિને વૃદ્ધ થવા દેતી નથી. જે લોકો અળતા મળતા સમાજમાં ફરતા રહે છે અને સૌને મળતા રહે છે, કારણ કે પુસ્તકો વાંચવાથી તમને જ્ઞાન મળશે પણ માણસોને વાંચવાથી સમજણ મળશે, અને આ સમજણ જે છે એ જ તમને જીવન વિકાસનો માર્ગ બતાવે છે. એટલે જનસંપર્કનું કામ માત્ર સંપર્કનું નથી પણ એ સંપર્કને પોતાની સમજણના વિકાસમાં, પોતાની દ્રષ્ટિના વિકાસમાં, પોતાની વિચાર પ્રક્રિયાના શુદ્ધિકરણમાં પણ ફેરવી શકાય. કારણ કે દરેક વ્યક્તિ પાસેથી, દરેકના ચહેરા વાંચવાથી કશુંક એવું આપણને મળે છે કે જે પુસ્તકોમાં નથી હોતું. એ દ્રષ્ટિએ પણ જનસંપર્ક બહુ મહત્વનું છે એવું મને લાગે છે.
1: પ્રણવભાઈ, કોમ્યુનિકેશન સ્કિલ છે એ પણ જનસંપર્કનો એક ભાગ જ છે, તો કોમ્યુનિકેશન સ્કિલ સુધારવા માટે આપ સમાજને કઈ રીતે પ્રદાન કરી રહ્યા છો એઝ અ ટ્રેનર?
0: કોમ્યુનિકેશન એટલે કે સંવાદ એ જેટલો સ્પષ્ટ હોય, જેમાં અનર્થની કોઈ શક્યતા ન હોય અથવા ગેરસમજની કોઈ શક્યતા ન હોય, એવો સંવાદ કે જે વધુ સ્પષ્ટ હોય, ટૂંકાણ ભર્યો હોય, એ બહુ જરૂરી છે. અને આજના સમયમાં એ એટલા માટે જરૂરી છે કે સંવાદની કલા આપણે હવે મોબાઈલ યુગમાં, ચેટિંગના યુગમાં આપણે ભૂલી રહ્યા છીએ કે સંવાદથી શું સિદ્ધ થઈ શકે. એવા સમયે સંવાદ બાબતે જાગરૂકતા કેળવીએ અને એનાથી એક કેળવણી લઈ અને પછી સંવાદ કરીએ તો એના વધુ સારા ફળ આપણને મળે. એટલે હું દરેક મારા વક્તવ્યોમાં, સંવાદના પ્રશિક્ષણમાં પણ એ બહાર આપતો હોઉં છું કે વ્યક્તિથી વ્યક્તિ, વ્યક્તિથી સમાજ અને વ્યક્તિથી વિશ્વ, આ ત્રણેય સ્તરે સંવાદ બહુ જરૂરી છે, સાતત્યપૂર્ણ સંવાદ બહુ જરૂરી છે.
1: પ્રણવભાઈ, છેલ્લે આપણે વાત કરીએ આકાશવાણી સાથેના આપના અનુભવોની.
0: હું રાજકોટ હતો એ દરમિયાન અને અમદાવાદ આવ્યા પછી પણ આકાશવાણીનો

0: સતત સંપર્ક રહ્યો છે. આ અગાઉ આકાશવાણીના અન્ય કાર્યક્રમો માટે પણ આકાશવાણીમાં આવવાનું થયું છે અને એના આટલા વર્ષોની સફર છે અને લોકોની ચાહના છે એ જ બતાવે છે કે એ આપણી સમાજ વ્યવસ્થાનું એક મનોરંજન માટે નહીં પણ માહિતી અને કેળવણી એ બંને ક્ષેત્રમાં સમાજ જાગૃતિમાં અને સમાજના બીજા કોઈ દૂષણો કે અંધશ્રદ્ધાથી માંડીને કોઈ પણ જે નબળી બાજુ છે એ દૂર કરવામાં આકાશવાણી બહુ મહત્વનો ભાગ ભજવતું આવ્યું છે અને હજી પણ ભજવતું રહેશે જ એવી શ્રદ્ધા તો છે જ.
1: આકાશવાણી અમદાવાદના સ્ટુડિયોઝમાં આવવા માટે અને આપના જે લાઈફ લેસન્સ છે તે શેર કરવા માટે આપનો ખૂબ ખૂબ આભાર પ્રણવભાઈ, ધન્યવાદ, નમસ્કાર.
0: ખૂબ ખૂબ આભાર અને આકાશવાણીના તમામ શ્રોતાઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
2: સૈયર કાર્યક્રમ અંતર્ગત આપ સાંભળી રહ્યા હતા સર્જક પ્રણવ ત્રિવેદી સાથેની હિતેશ માવાણીની વાતચીત. મિત્રો, સર્જક જે સર્જન કરે છે એના દ્વારા આપણે સર્જકના વિચારોને જાણી શકીએ છીએ, પણ જ્યારે સર્જક સાથે સંવાદ કરીએ ત્યારે એ સર્જનનો હેતુ, સર્જનની પાછળ રહેલી પ્રક્રિયા, સર્જકના મનોમંથનનો પરિચય પણ મેળવી શકીએ છીએ. આશા રાખું છું કે આજની આ મુલાકાત આપને ચોક્કસથી ગમી હશે. અને હવે સ્ટુડિયોની ઘડિયાળ કરી રહી છે ઇશારો કાર્યક્રમ સમાપ્તિનો. ફરી મળીશું કોઈ નવી વાત સાથે, નવા વિચાર સાથે. આજના દિવસ માટે આપો અનુમતિ આપની બંને રેડિયો સંગીનીઓ અલ્પા શાહ અને લિપિ ત્રિવેદીને. આવજો, ફરી મળીશું. આજનો કાર્યક્રમ આપને કેવો લાગ્યો જરૂર જણાવજો. આ સરનામે નિયામક શ્રી સૈયર કાર્યક્રમ વિભાગ, આકાશવાણી કેન્દ્ર, આશ્રમ રોડ, નવરંગપુરા, અમદાવાદ 380009. આપ અમને ઈમેલ પણ કરી શકો છો. ઈમેલ આઈડી છે abadsahyar@gmail.com. આપ સાંભળી રહ્યા હતા મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર. પ્રસ્તુત કરતા હતા હિતેશ.

આ છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્ર. બપોરના 1:10 થઈ રહી છે. પ્રસ્તુત છે સુગમ સંગીતનો કાર્યક્રમ. જૈન સ્તવન સાંભળીએ કલ્યાણી કૌઠાડકરના સ્વરમાં.

કલ્યાણી કૌઠાડકરના સ્વરમાં દિનેશ પાઠક અને દિનેશ ડુંગરેની રચના આપ સાંભળી રહ્યા હતા. સુગમ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. બપોરના 1:20 થવા આવી છે. સાંભળીશું ગુજરાતીમાં સમાચાર.

0: આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઓસ્ટ્રેલિયાના પ્રવાસ બાદ ન્યૂઝીલેન્ડ જવા રવાના. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર કુવૈતની મુલાકાત બાદ ઓમાન પહોંચ્યા. મહારાષ્ટ્રમાં સમાન નાગરિક સંહિતા યુસીસીનો મુસદ્દો તૈયાર કરવા 7 સભ્યોની સમિતિની રચના. ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, અરૂણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય અને સિક્કિમમાં આજે ભારે વરસાદની ચેતવણી. અને મહિલા ક્રિકેટ ટીમની આજે યજમાન ઇંગ્લેન્ડ સાથે ટેસ્ટ મેચ. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઓસ્ટ્રેલિયાલેન્ડ જવા રવાના થયા. શ્રી મોદી ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્સન સાથે ચર્ચા કરશે. બંને નેતાઓ દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરશે, જેમાં છેલ્લા 2 વર્ષમાં નોંધપાત્ર પ્રગતિ જોવા મળી છે. શ્રી મોદી અગ્રણી વ્યાવસાયિક અને રમતગમતની હસ્તીઓ સાથે પણ વાતચીત કરશે. સાંભળીએ એક અહેવાલ.
1: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે સ્વાગત કે લીએ ઓકલેન્ડ પૂરી તરહ તૈયાર હૈ. યહાં બસે ભારતીય સમુદાય કે સાથ સાથ સ્થાનીય ન્યૂઝીલેન્ડ વાસી ભી પારંપરિક માઓરી અભિવાદન કિયા ઓરા મોદી કહેકર ઉનકા સ્વાગત કરને કો ઉત્સુક હૈ. મહિલાએ, યુવા, ઉદ્યોગ જગત કે પ્રતિનિધિ, શિક્ષાવિદ ઓર વિભિન્ન સામુદાયિક સંગઠનો કે સદસ્ય ઇસ યાત્રા કો ભારત ઓર ન્યૂઝીલેન્ડ કે સંબંધો મે એક નયે અધ્યાય કી શરૂઆત માન રહે હૈ. ઉનકા વિશ્વાસ હૈ કે પ્રધાનમંત્રી મોદી કી યહ યાત્રા વ્યાપાર, શિક્ષા, નિવેશ, ખેલ ઓર સાંસ્કૃતિક સહયોગ કો નઈ ગતિ દેગી. મંજુ મીના, આકાશવાણી સમાચાર કે લીએ ઓકલેન્ડ, ન્યૂઝીલેન્ડ સે.
0: ઓસ્ટ્રેલિયાની મુલાકાતના અંતિમ દિવસે શ્રી મોદીએ આજે મેલબોર્નમાં ઓસ્ટ્રેલિયાના વિપક્ષી નેતા એંગસ ટેલર સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓએ સંરક્ષણ, વેપાર, શિક્ષણ, ભારત પ્રશાંત સુરક્ષા, રોકાણ અને લોકો વચ્ચેના સંબંધો સહિત વિવિધ ક્ષેત્રોમાં મજબૂત ભારત ઓસ્ટ્રેલિયા સંબંધ માટે દ્વિપક્ષીય સમર્થનની પુષ્ટિ કરી હતી. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર કુવૈતની મુલાકાત પૂર્ણ કર્યા બાદ ઓમાન પહોંચ્યા છે. ઓમાનના વિદેશ મંત્રાલયના મહાનિદેશક શેખ અહેમદ અલમસ્કરીએ તેમનું સ્વાગત કર્યું હતું. ડોક્ટર જયશંકર કતાર, બહેરીન, કુવૈત, ઓમાન, ન્યૂયોર્ક અને બ્રસેલ્સની 11 દિવસની મુલાકાતે છે. ઓમાનની મુલાકાત પૂર્ણ કર્યા બાદ તેઓ ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના 2028-29 કાર્યકાળ માટે ભારતના સત્તાવાર અભિયાનની શરૂઆત કરશે. ત્યારબાદ તેઓ 14 અને 15 જુલાઈએ બ્રસેલ્સમાં 3 ભારત યુરોપિયન યુનિયન વેપાર અને ટેકનોલોજી પરિષદની બેઠકમાં હાજરી આપશે. ડોક્ટર જયશંકર યુરોપિયન યુનિયન અને બેલ્જિયમના વિદેશમંત્રીઓ સાથે પણ વાતચીત કરશે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે રાજ્ય માટે સમાન નાગરિક સંહિતા યુસીસીનો મુસદ્દો તૈયાર કરવા માટે સર્વોચ્ચ અદાલતના નિવૃત્ત ન્યાયાધીશ રંજના દેસાઈના નેતૃત્વમાં 7 સભ્યોની સમિતિની રચનાની જાહેરાત કરી. ગઈકાલે મહારાષ્ટ્ર વિધાનસભામાં આ જાહેરાત કરતા તેમણે જણાવ્યું કે ભારતના બંધારણમાં સમાવિષ્ટ રાજ્ય નીતિના નિર્દેશક સિદ્ધાંતો અનુસાર દરેક રાજ્યએ સમાન નાગરિક સંહિતા લાગુ કરવાનું વિચારવું જોઈએ. આ સમિતિ આગામી 6 મહિનામાં રાજ્ય સરકારને પોતાનો અહેવાલ સુપ્રત કરશે, જેના આધારે સરકાર આગામી શિયાળુ સત્ર દરમિયાન નાગપુરમાં વિધાનસભાના બંને ગૃહો સમક્ષ સમાન નાગરિક સંહિતા બિલ રજૂ કરવાની યોજના ધરાવે છે. સમાન નાગરિક સંહિતા લાગુ કરનાર ઉત્તરાખંડ ભારતનું પ્રથમ રાજ્ય બન્યું હતું. ત્યારબાદ ગુજરાતે પોતાનો યુસીસી કાયદો પસાર કર્યો હતો, જ્યારે આસામ યુસીસી કાયદો પસાર કરનાર 3 રાજ્ય બન્યું હતું. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ કહ્યું કે સરકાર E85 ઇંધણ લાવવાની યોજના બનાવી રહી છે, જે પ્રમાણભૂત E20 પેટ્રોલ કરતાં લગભગ 20 રૂપિયા પ્રતિ લીટર સસ્તું હશે. તેમણે કહ્યું કે E85 ફક્ત ખાસ વાહનો માટે જ ઉપલબ્ધ રહેશે, જે વાહનો આ ઇંધણ માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે. એક ખાનગી સમાચાર ચેનલ સાથેની પ્રત્યક્ષ મુલાકાતમાં શ્રી પુરીએ કહ્યું હતું કે વ્યાપક બાયોફ્યુઅલ નીતિનો બચાવ કરતા ઇથેનોલ મિશ્રિત પેટ્રોલથી એન્જિન અને વાહનને નુકસાન અંગેની ચિંતાઓને તેમણે ફગાવી દીધી હતી. કેન્દ્રીય માર્ગ અને પરિવહન અને રાજમાર્ગ મંત્રી

0: નીતિન ગડકરીએ ગુજરાતના રાષ્ટ્રીય રાજમાર્ગના કામની સમીક્ષા કરી. ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત સંબંધિત વિભાગના વરિષ્ઠ સચિવ સાથે ઉચ્ચસ્તરની બેઠકમાં શ્રી ગડકરીએ વિવિધ મુદ્દા પર ચર્ચા કરી હતી. તેમણે માર્ગોના જોડાણમાં આવતી જમીનના સંપાદનની સરળતા માટે બિનખેતી મંજૂરીની કાર્યવાહી 60 દિવસ માટે સ્થગિત કરવાના ગુજરાત મોડેલ અંગે મુખ્યમંત્રીને અભિનંદન પાઠવ્યા હતા. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ ગુજરાતના જૂનાગઢમાં વિકાસ કાર્યોની સમીક્ષા કરી. વિવિધ વિભાગના અધિકારીઓ સાથેની બેઠકમાં તેમણે જૂનાગઢ પંથકમાં ભારે વરસાદના કારણે થયેલા નુકસાનની માહિતી પણ મેળવી, સાથે જ તેમણે સંભવિત કુદરતી આપત્તિઓને ધ્યાનમાં રાખી આપત્તિ વ્યવસ્થાપન સહિતના તમામ સંબંધિત વિભાગને સતર્ક રહી જરૂરી બચાવ અને રાહત કાર્ય માટે સજ્જ રહેવા સૂચના આપી હતી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો.
1: નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું કે સતત બીજા વર્ષે સ્વચ્છ ઉર્જાએ દેશની વીજળીની માંગ 50% વધુ પૂર્ણ કરી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી જોશીએ જણાવ્યું કે 6 જુલાઈએ 50.2% વીજળી પુરવઠો નવીનીકરણીય સ્ત્રોતમાંથી આવ્યો હતો, જે ભારતની સ્વચ્છ ઉર્જા ઇકોસિસ્ટમની વધતી જતી શક્તિ અને વિશ્વસનીયતાનો પુરાવો છે. નીતિ આયોગના સભ્ય ડોક્ટર જોરામ અનિયાએ નવી દિલ્હીમાં યુનિસેફ ઇન્ડિયાના પ્રતિનિધિ સિન્થિયા મેક્રેફી અને તેમના પ્રતિનિધિમંડળ સાથે બાળકોનો વિકાસ, શાળા શિક્ષણ અને માનવ વિકાસ પર સહયોગને મજબૂત બનાવવા માટે ચર્ચા કરી. નીતિ આયોગના જણાવ્યા અનુસાર આ ચર્ચાઓ ખાસ કરીને મહત્વાકાંક્ષી જિલ્લાઓ અને વિસ્તારોમાં સલામત અને સમાવિષ્ટ શિક્ષણ, પાયાની સાક્ષરતા અને સંખ્યાત્મકતા, શિક્ષક શિક્ષણ, વિદ્યાર્થી સુખાકારી, સાયબર સલામતી અને ડિજિટલ સુરક્ષા પર કેન્દ્રિત રહી હતી. હવામાન વિભાગે આજે ઉત્તરાખંડમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. આજે અરૂણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, સિક્કિમ, પશ્ચિમ બંગાળના તરાઈ પ્રદેશ અને ઉત્તરપ્રદેશના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદની આગાહી છે. આગામી 3-4 દિવસમાં દિલ્હી, હરિયાણા, ચંદીગઢ, હિમાચલ પ્રદેશ, બિહાર, પૂર્વી મધ્યપ્રદેશ અને મધ્ય મહારાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા છે. હિમાચલ પ્રદેશમાં પણ આજે ભારે વરસાદ થવાની શક્યતા છે. હવામાન વિભાગે કાંગરા, મંડી, શિમલા, સોલન અને સિરમોરમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ માટેનું યલો એલર્ટ આપ્યું છે, જેથી સિરમોર અને સોલન જિલ્લાઓમાં તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં આજે રજા જાહેર કરાઈ છે. ભારત અને ન્યૂઝીલેન્ડ ચાલુ વર્ષે રમતગમત સંબંધોના 100 વર્ષની ઉજવણી કરી રહ્યા છે. હોકીથી શરૂ થયેલી આ યાત્રા બંને દેશો વચ્ચે મિત્રતા અને સહયોગનું એક મજબૂત માધ્યમ બની રહી છે. સાંભળીએ એક અહેવાલ.
2: એક સદી બાદ દોનો દેશો કે ખેલ સંબંધ લગાતાર મજબૂત હો રહે હૈં. ઇસી વર્ષ ઓકલેન્ડ મેં આયોજિત FIH મહિલા નેશન્સ કપ મેં ભારતીય મહિલા હોકી ટીમ ને મેઝબાન ન્યૂઝીલેન્ડ કો હરા કર ખિતાબ અપને નામ કિયા. 100 વર્ષો કી ઇસ ખેલ યાત્રા ને યહ સાબિત કિયા હૈ કિ હોકી કેવલ એક ખેલ નહીં બલ્કિ ભારત ઓર ન્યૂઝીલેન્ડ કે બીચ મિત્રતા, વિશ્વાસ ઓર લોગો કે બીચ મજબૂત રિશ્તો કા એક સશક્ત સેતુ ભી હૈ. મંજુમીના, આકાશવાણી સમાચાર કે લિયે ઓકલેન્ડ, ન્યૂઝીલેન્ડ.
1: હરમનપ્રીત કૌરના નેતૃત્વ હેઠળની ભારતીય મહિલા ક્રિકેટ ટીમ આજે લંડનના લોર્ડ્સ ગ્રાઉન્ડ પર યજમાન ઇંગ્લેન્ડ સાથે ઐતિહાસિક ટેસ્ટ મેચ રમશે. આ મેચ ભારતીય સમય મુજબ બપોરે 3:30 વાગે રમાશે. લોર્ડ્સ ગ્રાઉન્ડ પર પ્રથમવાર મહિલા ટેસ્ટ મેચ રમાશે. ભારત અને ઇંગ્લેન્ડની મહિલા ક્રિકેટ ટીમો આ વખતે 16મી ટેસ્ટ મેચમાં એકબીજાનો સામનો કરશે, જેમાંથી ઇંગ્લેન્ડે અત્યાર સુધી ફક્ત એક જ મેચ જીતી છે, જ્યારે ભારતે 3 મેચ જીતી છે. બાકીની 11 મેચ ડ્રો રહી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે નિસ્વાર્થ કાર્ય એ માનવતાની સૌથી મોટી શક્તિ છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં સંસ્કૃત સુભાષિત શેર કરતા શ્રી મોદીએ કહ્યું કે સેવા અને સમર્પણની આ ભાવનાથી પ્રેરિત થઈને દેશ દરેક નાગરિકના જીવનને સુધારવાના સંકલ્પ સાથે આગળ વધી રહ્યો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઓસ્ટ્રેલિયાના પ્રવાસ બાદ ન્યૂઝીલેન્ડ જવા રવાના. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર કુવૈતની મુલાકાત બાદ ઓમાન પહોંચ્યા. મહારાષ્ટ્રમાં સમાન નાગરિક સંહિતા UCCનો મુસદ્દો તૈયાર કરવા 7 સભ્યોની સમિતિની રચના. ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, અરૂણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય અને સિક્કિમમાં આજે ભારે વરસાદની ચેતવણી અને મહિલા ક્રિકેટ ટીમની આજે યજમાન ઇંગ્લેન્ડ સાથે ટેસ્ટ મેચ.
0: આકાશવાણી પરથી સમાચાર

0: નમસ્કાર, આકાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડિયેચા વાંચે છે. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ જૂનાગઢમાં વિકાસ કાર્યોની સમીક્ષા કરી. વિવિધ વિભાગના અધિકારીઓ સાથેની બેઠકમાં તેમણે ઝડપી, પારદર્શક અને નિર્ધારિત સમયમર્યાદામાં વિકાસ કાર્યો પૂર્ણ કરવા અધિકારીઓને સૂચનો આપ્યા હતા. કેશોદ વિમાન મથક પર વર્ષ 2027 સુધીમાં એરબસ અને કાર્ગો ઉડાનનું સંચાલન શરૂ કરવા સરકારના અભિગમ અંગે પણ તેમણે માહિતી આપી. આ ઉપરાંત શ્રી માંડવિયાએ જૂનાગઢ પંથકમાં ભારે વરસાદથી થયેલા નુકસાનની માહિતી મેળવી. તેમણે સંભવિત કુદરતી આપત્તિઓને ધ્યાનમાં રાખી આપત્તિ વ્યવસ્થાપન સહિતના તમામ સંબંધિત વિભાગને સતર્ક રહી જરૂરી બચાવ અને રાહત કાર્ય માટે સજ્જ રહેવા સૂચના આપી હતી. રાજ્ય સરકાર દ્વારા સુરતના પૂરગ્રસ્ત વિસ્તારોમાં સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત કરવા વ્યાપક રાહત કામગીરી પૂરજોશમાં શરૂ કરવામાં આવી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતમાં પુનર્વસન પ્રયાસને ઝડપી બનાવવા જિલ્લા સંકલન, મહાનગરપાલિકા અને વહીવટી અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરની સમીક્ષા બેઠક યોજી હતી. શ્રી સંઘવીએ વહીવટીતંત્રને આગામી 48-72 કલાકમાં સામાન્ય જીવન અને વ્યવસાયોને સંપૂર્ણપણે પૂર્વવત કરવાનો નિર્દેશ આપ્યો હતો. તેમણે કહ્યું, 9,000થી વધુ પરિવારનો ઘરે ઘરે સર્વે પૂર્ણ થયો છે, જ્યારે 800થી વધુ અસરગ્રસ્ત પરિવારને 6,800 રૂપિયા પ્રતિ પરિવાર સહાય સાથે રોકડ રકમનું વિતરણ કરાયું. બાકીના ઘરોને આવરી લેવા અને 58 વાણિજ્યિક ઝોનમાં સ્થાનિક વેપારીઓને થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવા વિશેષ ટીમ કાર્યરત હોવાનું પણ શ્રી સંઘવીએ ઉમેર્યું હતું. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ રાજ્યના રાષ્ટ્રીય રાજમાર્ગના કામની સમીક્ષા કરી. ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત સંબંધિત વિભાગના વરિષ્ઠ સચિવો સાથે ઉચ્ચસ્તરની બેઠકમાં શ્રી ગડકરીએ વિવિધ મુદ્દા પર ચર્ચા કરી હતી. તેમણે અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ વેને ભાવનગર સુધી લંબાવવાની કામગીરી આગામી 3 મહિનામાં શરૂ કરવાની માહિતી આપી, જ્યારે શ્રી પટેલે પાલનપુર સામખિયાળી માર્ગ વિસ્તરણ કામમાં ઝડપ લાવવા શ્રી ગડકરીને અનુરોધ કર્યો હતો. રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કારણે 3 લોકોના મોત થયાના અહેવાલ છે. આ અંગે પ્રતિક્રિયા આપતા આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે. આરોગ્ય વિભાગ દ્વારા ચાંદીપુરા વાયરસના પોઝિટિવ અને શંકાસ્પદ કેસ પર સતત નજર રાખવામાં આવી રહી હોવાનું શ્રી પાનશેરિયાએ ઉમેર્યું હતું.
1: ચાંદીપુરા વાયરસથી અત્યાર સુધીમાં 3 બાળકોના ડેથ થયા છે અને એક બાળક વિસનગરનું છે, જેને અમે વડનગર હોસ્પિટલની અંદર દાખલ કર્યું છે, જે પોઝિટિવ. એટલે આ સાવચેતીના ભાગરૂપે અમારી ટીમ બધી જગ્યાએ કામગીરી કરી રહી છે. ગયા વર્ષે યાને કે 24માં જે ચાંદીપુરા વાયરસના દર્દીઓ આવ્યા હતા, એ જેટલા 61 પ્લેસ જે હતા ગયા વખતના દર્દીઓના, એ તમામ જગ્યાએ સર્વે કરવા માટેની સૂચના આપી છે.
0: રાજ્યભરમાં આજે વરસાદે વિરામ લીધો છે. દરમિયાન આજથી 2 દિવસ સમગ્ર રાજ્યમાં છૂટાછવાયા સ્થળ પર સામાન્ય વરસાદની આગાહી છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધી મોસમનો કુલ સરેરાશ 25% જેટલો વરસાદ થતાં રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા યોજનામાં 66% જેટલો જળ સંગ્રહ થયો છે, તો 10 બંધને હાઈ એલર્ટ પર રખાયા છે. માછીમારોને પણ 12 તારીખ સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. પશ્ચિમ રેલવેના રાજકોટ મંડળ દ્વારા આજની પોરબંદર સંતરાગાછી સાપ્તાહિક સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનના સમયમાં ફેરફાર કરાતા હવે આ ટ્રેન આજે રાત્રે 11:30 વાગે ઉપડશે. આ ટ્રેનની સામે આવતી પેરિંગ સિકંદરાબાદ પોરબંદર એક્સપ્રેસ 17 કલાક મોડી હોવાથી આ ફેરફાર કરાયો છે. બનાસકાંઠાના સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી મંદિરમાં આરસના પથ્થરોની ચમક પાછી લાવવા વિશેષ કામગીરી હાથ ધરાઈ. શ્રી આરાસુરી અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ અને વડોદરાની ખાનગી કંપનીના સહયોગથી હાથ ધરાયેલી આ કામગીરી અંદાજે 6 માસમાં 3 તબક્કામાં પૂર્ણ કરાશે. આ અંગે અંબાજી મંદિરના વહીવટદાર કૌશિક મોદીએ વધુ માહિતી આપી.
2: અંબાજી મંદિર જે છે, લગભગ ઘણા વર્ષો પહેલા એનું બાંધકામ નિર્માણ થયેલું. સમય જતા વાતાવરણની અસર, ઋતુઓની અસર, એના કારણે જે સંગમરમર જે માર્બલ આરસ પાણ છે એના ઉપર થોડો કાળો પડવાનું શરૂઆત થયેલી છે. ખરી માર્બલની ચમક આવી જાય એ અને પારો એકદમ શ્વેત માર્બલ દેખાય એ માટે મંદિર ટ્રસ્ટ દ્વારા એનું સફાઈ કામ ચાલુ કરાવેલ છે. નીચેનો ભાગ જે છે પટ્ટો એ સાફ થઈ ગયો છે. હવે શિખરની સફાઈ ચાલુ કરેલી છે. ત્યારબાદ એના ઉપર એક કેમિકલ પેઇન્ટ લાગી જાય તો એ ફરી બગડે નહીં. 5-10 વર્ષ સુધી લોકો
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનો જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળશો તાપી જિલ્લાનો સમાચાર પત્ર, લેખક નીરવ કંસારા. તાપી જિલ્લામાં પડી રહેલા સતત વરસાદના પગલે નદી નાળા બે કાંઠે વહી રહ્યા છે. ચેકડેમ પણ છલકાઈ ચૂક્યા છે. સોનગઢ ખાતે આવેલ ગાયકવાડી રાજનો ડેમ પણ તેની પૂર્ણતઃ સપાટી નજીક પહોંચતા તંત્ર એલર્ટ થઈ કામગીરીમાં જોતરાયું હતું. ગત વર્ષે ડોસવાડા ડેમ 26 જૂને છલકાયો હતો, જ્યારે આ વર્ષે 7 જુલાઈએ છલકાયો છે. ભરપૂર પાણીની આવકને ધ્યાનમાં રાખી તંત્રએ સતર્કતાના ભાગરૂપે ડેમ સાથે સંકળાયેલા 17 જેટલા ગામને સતર્ક કર્યા છે. આ વર્ષે ડેમ છલકાવાના કારણે આગામી દિવસોમાં ડેમ સાથે સંકળાયેલ સોનગઢના 8 અને વ્યારાના 5 ગામોને પીવા, પશુપાલન તેમજ સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહેશે. તાપી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને યોજાયેલ જિલ્લા આયોજન સલાહકાર સમિતિની બેઠકમાં જિલ્લાની શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણની સાથે વિદ્યાર્થીઓના પરિણામોમાં ગુણાત્મક બદલાવ કઈ રીતે લાવી શકાય તે માટે શિક્ષણ ક્ષેત્રે નવતર અભિગમ અપનાવી વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવા પર ભાર મુકાયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના 12 પૂર્ણ થવાના અવસરે તાપી જિલ્લામાં 12 વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના થીમ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે વ્યારાનગરમાં અનેકવિધ વિકાસ કાર્યો થયા છે. વિકસિત ભારત સંકલ્પ સંમેલન અંતર્ગત પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કાર્યક્રમ કેબિનેટ મંત્રી નરેશ પટેલ સહિતના હોદ્દેદારો અને અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયો હતો, જેમાં કૃષિ નિષ્ણાતો દ્વારા પ્રાકૃતિક ખેતી અંગે જાણકારી અપાઈ હતી. ખેડૂતો તેમની આવક કેવી રીતે બમણી કરી શકે તે અંગે માર્ગદર્શન પણ અપાયું હતું. તાપી જિલ્લાના સોનગઢ નગરપાલિકા વિસ્તારમાં જનકલ્યાણના કાર્યક્રમ રાજ્યકક્ષાના મંત્રી ડોક્ટર જયરામ ગામિતની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં લાભાર્થીઓને વિવિધ યોજનાકીય લાભ આપવામાં આવ્યા હતા. તાપી જિલ્લામાં આવેલા પ્રવાસન તેમજ યાત્રાધામ સ્થળોના વિકાસ અને પ્રવાસીઓ માટેની સુવિધાઓ વધુ સુદૃઢ બનાવવાના આશય સાથે કલેક્ટરના અધ્યક્ષસ્થાને તાપી ડિસ્ટ્રિક્ટ ટુરિઝમ ડેવલપમેન્ટ સોસાયટીના ગવર્નિંગ કાઉન્સિલ અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલની સંયુક્ત સમીક્ષા બેઠક યોજાઈ હતી. કલેક્ટરે વિવિધ પ્રવાસન અને ધાર્મિક મહત્વ ધરાવતા યાત્રાધામ સ્થળોએ ચાલી રહેલા વિકાસકામોની સ્થિતિ જાણીને સંબંધિત અધિકારીઓને જરૂરી દિશાનિર્દેશ આપ્યા હતા. જિલ્લાની સરકારી શાળાઓમાં શિક્ષણની ગુણવત્તામાં સુધારો લાવીને દરેક વિદ્યાર્થીના શૈક્ષણિક પરફોર્મન્સને ઉત્કૃષ્ટ બનાવવાના મક્કમ નિર્ધાર સાથે પ્રોજેક્ટ સક્ષમ 1.0નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. સરકારના દૂરંદેશી વિઝનને સાકાર કરતા આ પ્રોજેક્ટ અંતર્ગત વર્ગખંડોમાં સહભાગી શિક્ષણ પદ્ધતિ પર વિશેષ ભાર મૂકવામાં આવશે, જેથી બાળકો કોઈપણ જાતના બોજ વિના રસપૂર્વક ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવી શકશે. ઉચ્છલ તાલુકાના છેવાડાના આદિજાતિ વિસ્તારોમાં 5 રૂપિયાના ખર્ચે રાજ્યમંત્રીના હસ્તે જનસુવિધાના વિવિધ વિકાસકામોનું લોકાર્પણ કરવામાં આવ્યું. યોગ દિનની ઉજવણી જિલ્લાના વિવિધ સ્થળોએ કરાઈ હતી, જેમાં જિલ્લામાં હજારોની સંખ્યામાં અલગ અલગ જગ્યાઓ પર એક સાથે યોગ કરાયા હતા. 21 જૂન વિશ્વ યોગ દિવસનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ વ્યારા ખાતે રાજ્યમંત્રી ડોક્ટર જયરામ ગામિતની ઉપસ્થિતિમાં યોજાયો હતો, જેમાં વ્યારાના ધારાસભ્ય સહિત અધિકારીઓ, કર્મચારીઓ, શાળા કોલેજના બાળકો અને યોગપ્રેમીઓએ એક સાથે મોટી સંખ્યામાં ભેગા મળીને યોગ કર્યા હતા. જિલ્લામાં ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ તેમજ જિલ્લા ટ્રાફિક શાખા અને આરટીઓ પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા ટ્રાફિક અવેરનેસ પ્રોગ્રામ અંતર્ગત સ્કૂલના બાળકો તથા સ્કૂલવાનના તમામ ડ્રાઈવરને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માહિતગાર કરાયા હતા. આપ સાંભળી રહ્યા હતા તાપી જિલ્લાનો સમાચાર પત્ર, લેખક નીરવ કંસારા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: આ છે આકાશવાણીનું અમદાવાદ.

વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્ર બપોરના 2:40 થઈ રહી છે. પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. હેમા દેસાઈને સાંભળીએ.

ગીતોનો કાર્યક્રમ આપ સાંભળી રહ્યા હતા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. બપોરના 3 થયા છે. અમારી આજની પ્રથમ સભા અહીં સમાપ્ત થાય છે. ફરી મળીશું આજ મીટર્સ પર સાંજે 5 વાગે અમારી બીજી સભાના આરંભે. ત્યાં સુધી સાંભળતા રહેશો DTH નું પ્રસારણ. નમસ્કાર.

0: Railways has also approved 175 crore rupees for the creation of additional homing facilities for 250 electric locomotives at Raipur in Chhattisgarh. The additional homing facilities will enable railways to better utilize existing infrastructure while creating the required space for future technological expansion at the Raipur depot. The central government has amended drugs rules 1945 to strengthen regulation of high alcohol containing drug formulations. According to the notification issued by the Ministry of Health and Family Welfare, all formulations containing more than 12% per volume of ethyl alcohol in quantities exceeding 30 milliliter will no longer be covered under the exemption provided to them under Schedule K. Such products will be required to obtain the requisite licenses under the Drugs and Cosmetics Act 1940. Union Health and Family Welfare Minister Jagat Prakash Nadda today chaired the third meeting of the Mission Steering Group to review the progress of the Ayushman Bharat Digital Mission. During the meeting, it was noted that the Ayushman Bharat Digital Mission has emerged as one of the world's largest digital health ecosystems, with around 94 crore Ayushman Bharat health account numbers created and 105 crore health records linked. Benchmark domestic equity indices ended over 1% higher today. The Sensex rose 828 points to close at 77,569. The Nifty also climbed 244 points to settle at 24,207. In the FIFA World Cup, Spain will face Belgium in the second quarterfinal at Los Angeles in US tonight. The match is scheduled to begin at 12:30 a.m. Indian time. Earlier, France stormed into the semifinals after defeating Morocco 2-0 in the first quarterfinal in Boston, USA last night. And with that, we end this news bulletin.
1: आकाशवाणी भूज प्रस्तुत छे आजना मुख्य समाचार। प्रधानमंत्री नरेंद्र मोदी ऑस्ट्रेलियाना प्रवास बाद न्यूजीलैंड जवा रवाना। विदेश मंत्री डॉक्टर एस जयशंकर कुवैत नी मुलाकात बाद ओमान पहुंचया। केंद्रीय श्रम अने रोजगार मंत्री डॉक्टर मनसुख मांडवियाए जूनागढ़ में विकास कार्यों की समीक्षा करी। राज्य सरकार द्वारा सूरतना पूरग्रस्त विस्तारों में सामान्य स्थिति पुनःस्थापित करने व्यापक राहत बचाव कामगिरी पूरजोश में शुरू करवामां आवी। केंद्रीय मार्ग परिवहन और राजमार्ग मंत्री नितिन गडकरीए राज्य राष्ट्रीय राजमार्ग कामों की समीक्षा करी। राज्य में चांदीपुरा वायरस ने कारण त्रण लोगों मौत थयाना अहेवाल। आरोग्य मंत्री प्रफुल्ल पानसेरियाए लोगों ने सावचेत रहेवा अपील करी। उत्तराखंड, उत्तर प्रदेश, अरुणाचल प्रदेश, आसाम, मेघालय, सिक्किम में आज भारे वरसाद की चेतावनी। राज्यभर में वरसाद विराम लीधो। आज थी बे दिवस समग्र राज्य में छूटाछवाया स्थल पर सामान्य वरसाद की आगाही। राज्य में अत्यार सुधी मौसम कुल सरेराश 25% वरसाद थता राज्य ने जीवादोरी सामन सरदार सरोवर नर्मदा योजना में 66% जटो जलसंग्रह थो। ધોરણ 9-12ની શાળાઓમાં 11 માસના કરાર આધારિત જ્ઞાન સહાયકની ભરતી માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ કરાઈ। ઉમેદવારો 15 જુલાઈના રાત્રે 11:59 વાગ્યા સુધી અરજી કરી શકશે। ભુજ સુધરાઈની કારોબારી ચેરમેનની અધ્યક્ષતામાં મળેલી સમિતિની વર્તમાન બોડીની પ્રથમ બેઠકમાં શહેરના સર્વાંગી વિકાસ માટે મહત્વના નિર્ણયો લેવાયા। ભચાઉની પોસ્ટ ઓફિસમાં આધાર કેન્દ્ર શરૂ થતા શહેર અને તાલુકાના લોકો માટે રાહત થઈ। કચ્છી કવિ અને સર્જક રવિ પેથાણી તિમિર લિખિત સ્મૃતિકથા સાત ડગલી ધૂળમાંનો શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીએ એમએ ગુજરાતી સેમેસ્ટર 2ના અભ્યાસક્રમમાં સમાવેશ કરાયો। અને નલિયા ખાતે હાથ ધરાયેલા બીજા જમ્પ સ્ટાર્ટ પ્રોજેક્ટ અંતર્ગત ગત 21 મે 2026ના રોજ જન્મેલું અત્યંત દુર્લભ પક્ષી ગોરાણનું બચ્ચું તેના અતિ નાજુક અને મહત્વપૂર્ણ એવા પ્રથમ 40 દિવસ સફળતાપૂર્વક પાર કર્યા। મુખ્ય સમાચાર પૂરા થયા।

0: અલ્યા સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
1: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારી ન કરાય, સમજો?
0: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: ફિલ્મ છે અજનબી, કલાકારો કુમાર સાનુ અને સુનિધિ ચૌહાણ.

મારા વાલા સાગર ખેડૂ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ

0: તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવાયા. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
1: અને હવે સમજશો અંગારે ફિલ્મનું ગીત, જેને ગાયું છે ઉદિત નારાયણ અને અલકા યાજ્ઞિકે.

0: અરે ભાઈ, તે આ સાંભળ્યું? આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે.
1: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે, અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ. આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: ગુલમહોર કાર્યક્રમમાં હવે સાંભળશો આનંદરાજ આનંદને, ફિલ્મ છોડો ના યાર.

અને આ સાથે જ આજનો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોરી સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. હવે પ્રસ્તુત છે લોકસંગીત. કાર્યક્રમની શરૂઆત કરીશું ભીખાભાઈ પરમારે ગાયેલી ભરથરેની રચનાથી.

ભીખાભાઈ પરમારે ગાયેલા પ્રાચીન ભજનો હમણાં જ આપે સાંભળ્યા. લોકસંગીતના કાર્યક્રમમાં હવે સાંભળશો વીરમભાઈ દેસાઈના કંઠમાં લોકગીતો.

વિરમભાઈ દેસાઈએ ગયેલા લોકગીત સાથે જ આજનો લોકસંગીતનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ.

0: मुताबिक ॿिन्हिनि नेताउनि काल राति फ़ोन ते ॻाल्हि ॿोल कई ऐं अमेरिका तोड़े इज़राइल जे विच में मुख़्तलिफ़ खितनि में तालमेल बणाए रखण ते रज़ामंदी ज़ाहिर कई। रेल मंत्री अश्विनी वैष्णव टनल बोरिंग मशीन दुर्गा पारां कोलकाता मेट्रो पर्पल लाइन ते निर्माण कार्य खे कामयाबी सां मुकमल करण ते कोलकाता मेट्रो टीम खे वाधायूं ॾिनियूं आहिनि। आख़िर में ख़ासि ख़बरूं हिकु बार ॿीहर ॿुधंदा। प्रधानमंत्री नरेंद्र मोदी टिनि मुल्कनि जी यात्रा जे आख़िरी तबिके में न्यूज़ीलैंड जे ऑकलैंड पहुतो। भारत जंग दौरान जिन्सी हिंसा जी सख़्त लफ़्ज़नि में मदमत कई, हिन खे जंग ऐं दहशतगर्दीअ जो हथियार करे मञियो। सरकार वधीक मात्रा में मिक्स थियल अल्कोहल वारियुनि दवाउनि जी ॾे वठि ते अञा सख़्ताई आणण लाइ दवासाज़ी नियम में तरमीम कई आहे। मौसम महकमे अॼु उत्तराखंड में तेज़ बरसाति लाइ रेड अलर्ट जारी कयो आहे। ऐं फीफा विश्व कप में अॼु राति क्वार्टर फाइनल में स्पेन जो मुक़ाबिलो बेल्जियम सां थींदो। ख़बरुनि जो इहो अंक ते पूरो थियो। नमस्ते।
1: आकाशवाणी भूज समाचार अशरफ नथवाणी वाँचे छे। नमस्कार। केंद्रीय मार्ग परिवहन और राजमार्ग मंत्री नितिन गडकरीए राज्य राष्ट्रीय राजमार्ग काम की समीक्षा करी। गांधीनगर में मुख्यमंत्री भूपेन्द्र पटेल सहित संबंधित विभाग वरिष्ठ सचिवों साथ उच्च स्तर की बैठक में श्री गडकरीए विविध मुद्दाओं पर चर्चा की। राज्य राष्ट्रीय राजमार्ग काम में भंडोल मेलव दरखास्त मोकलवा सरकार ने अनुरोध करो। श्री पटेले मुख्यमंत्री भूपेन्द्र पटेले पालनपुर सामखियाड़ी मार्ग विस्तरण काम में झड़प लावा श्री गडकरी ने अनुरोध करो। રાજ્યભરમાં વરસાદે વિરામ લીધો છે। દરમિયાન આજથી બે દિવસ સમગ્ર રાજ્યમાં છૂટાછવાયા સ્થળ પર સામાન્ય વરસાદની આગાહી છે। આ સાથે રાજ્યમાં અત્યાર સુધી મોસમનો કુલ સરેરાશ 25% વરસાદ થતાં રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા યોજનામાં 66% જેટલો જળસંગ્રહ થયો છે, તો 10 બંધને હાઈ એલર્ટ પર રખાયા છે। બીજી તરફ ચોમાસામાં 1 જૂનથી અત્યાર સુધીમાં વહીવટીતંત્ર દ્વારા 8,324 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાયું છે, જ્યારે 3,711 લોકોને બચાવાયા છે। માછીમારોને 12 તારીખ સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે। દરમિયાન કોઈપણ કટોકટીને પહોંચી વળવા વિવિધ જિલ્લાઓમાં રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ એનડીઆરએફની 12 અને રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ એસડીઆરએફની 26 ટુકડીઓ તહેનાત કરવામાં આવી છે। કચ્છમાં આ વર્ષે વરસાદ ખેંચાવાના કારણે મહત્ત્વના આર્થિક આધાર એવા પશુપાલન વ્યવસાય પર સીધી અને ગંભીર અસરો શરૂ થઈ છે। જિલ્લામાં સીમ અને ગૌચર સૂકાભટ થઈ જતાં ઘાસચારાની ભારે અછત સર્જાઈ છે। આ પરિસ્થિતિને ધ્યાને લઈ જિલ્લા કલેક્ટર અને વહીવટીતંત્રે તાકીદની બેઠક બોલાવી જિલ્લાના તમામ પ્રાંત અધિકારીઓને પોતપોતાના તાલુકાની વાસ્તવિક જરૂરિયાત મુજબના દૈનિક ઘાસના આંકડા રજૂ કરવા આદેશ આપ્યો છે। પ્રાંત અધિકારીઓ પાસેથી પ્રાપ્ત થયેલા દૈનિક જરૂરિયાતના આંકડાઓનું વિશ્લેષણ મુજબ જિલ્લામાં હાલમાં અંદાજિત દૈનિક 41 લાખ કિલો ઘાસચારાની તાતી જરૂરિયાત ઊભી થઈ છે। જાણવા મળતી વિગતો મુજબ આગામી 15 દિવસની સ્થિતિને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર દ્વારા અંદાજિત 6 કરોડ કિલો ઘાસની ફાળવણી કરવા માટે રાજ્યના રાહત કમિશનરને સત્તાવાર દરખાસ્ત મોકલવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે। ગાંધીનગરથી મંજૂરી મળ્યા બાદ કચ્છના વન વિભાગના ગોડાઉનોમાં ઉપલબ્ધ ઘાસનું વિતરણ તાત્કાલિક અસરથી શરૂ કરવામાં આવશે। પશુપાલન વિભાગના ચોપડે નોંધાયેલા આંકડાઓ મુજબ કચ્છમાં ગાય અને ભેંસ જેવા મોટા પશુઓની સંખ્યા અંદાજે 10 લાખ જેટલી છે। એક મોટા પશુને દૈનિક ઓછામાં ઓછા 4 કિલો સૂકા ઘાસચારાની જરૂરિયાત હોય છે। આ ગણિત મુજબ માત્ર મોટા પશુઓ માટે જ દૈનિક આંકડો અંદાજિત 40 લાખ કિલોની આસપાસ થાય છે, જેમાં નાના પશુઓનો ઉમેરો થતાં વહીવટીતંત્રનો સત્તાવાર અંદાજ 41.64 લાખ કિલોએ પહોંચ્યો છે। ઉલ્લેખનીય છે કે વરસાદ ખેંચાવાના કારણે ઊભી થયેલી વર્તમાન પરિસ્થિતિમાં પશુઓ ભૂખ્યા ન રહે તે માટે માલધારી સંગઠનો, પશુપાલન સંસ્થાઓ, જિલ્લા સરપંચ સંગઠન તેમજ સ્થાનિક ધારાસભ્યો દ્વારા રાજ્ય સરકાર અને વહીવટીતંત્રને ઘાસની તાત્કાલિક ફાળવણી કરવા માટે સઘન રજૂઆતો કરવામાં આવી હતી। જિલ્લામાં આ વર્ષે વરસાદ ખેંચાવાના કારણે ખરીફ પાકોના વાવેતર પર પણ અસરો જોવા મળી રહી છે। જિલ્લા ખેતીવાડી વિભાગના સત્તાવાર આંકડાઓ મુજબ ગત વર્ષે જુલાઈના પ્રથમ સપ્તાહની સરખામણીએ આ વર્ષે વાવેતર વિસ્તાર અડધા કરતાં પણ ઓછો નોંધાયો છે। ચોમાસુ સિઝનની આ નબળી શરૂઆતને પગલે જિલ્લાના લાખો ખેડૂતો ચિંતામાં મુકાયા છે। કચ્છમાં કુલ 6.5 લાખ હેક્ટર વાવેતર લાયક જમીન છે, જેમાંથી 1.78 લાખ હેક્ટર વિસ્તાર કુવા, બોરવેલ કે નર્મદા કેનાલ આધારિત પિયત ક્ષમતા ધરાવે છે। તેમ છતાં માત્ર 81,296 કરોડનું હેક્ટરમાં જ વાવેતર થયું છે. આ વર્ષની તાલુકાવાર વાવેતરની સ્થિતિ મુજબ માંડવી તાલુકામાં સૌથી વધુ 17,869 હેક્ટર અને વાગડ પંથકના રાપર તાલુકામાં 13,195 હેક્ટરમાં ખરીફ પાકોનું વાવેતર નોંધાયું છે, જ્યારે અબડાસામાં 12,274 હેક્ટર, ભુજમાં 11,571 હેક્ટર

અને નખત્રાણામાં 9,465 હેક્ટર જમીનમાં વાવેતર કાર્ય સંપન્ન થયું છે. અંજારમાં 7,484 હેક્ટર, ભચાઉમાં 5,945 અને મુંદ્રામાં માત્ર 3,011 હેક્ટરમાં જ વાવેતર થઈ શક્યું છે. જ્યારે વરસાદની તીવ્ર અછત ભોગવી રહેલા સરહદી લખપત તાલુકામાં સાવ નહિવત જેવું, એટલે કે માત્ર 411 હેક્ટર અને ગાંધીધામમાં સૌથી ઓછું 71 હેક્ટર વાવેતર થતાં ખરીફ સિઝન સાવ ઠપ જેવી સ્થિતિમાં પહોંચી ગઈ છે. જેના લીધે જિલ્લાનું વાવેતર ગત વર્ષના 1,81,291 હેક્ટર સામે આ વર્ષે માત્ર 81,296 હેક્ટરે અટકી ગયું છે. નલિયા ખાતે હાથ ધરવામાં આવેલા બીજા જમ્પ સ્ટાર્ટ પ્રોજેક્ટ અંતર્ગત જન્મેલા દુર્લભ પક્ષી ગોરાડના બીજા બચ્ચાએ તેના અતિ નાજુક અને મહત્વપૂર્ણ એવા પ્રથમ 40 દિવસ સફળતાપૂર્વક પાર કર્યા છે. ગત 21 મે 2026 રોજ જન્મેલ આ બચ્ચું આસપાસના સુરક્ષિત વિસ્તારમાં 100-200 મીટર સુધીની હવામાં ટૂંકી ફ્લાઇટ ભરી રહ્યું છે. આ બચ્ચું નર છે કે માદા તેની ચોક્કસ વૈજ્ઞાનિક ઓળખ મેળવવા માટે હજુ 4 મહિના જેટલો સમય લાગશે તેમ વન વિભાગના સૂત્રોનું કહેવું છે. દરમિયાન દેશનું બીજું અને ગુજરાતનું પ્રથમ સોફ્ટ રિલીઝ સેન્ટર નલિયામાં બનાવવામાં આવી રહ્યું છે. નિર્માણાધીન આ સેન્ટર એક એવું નિયંત્રિત કુદરતી વાતાવરણ પૂરું પાડે છે જ્યાં કૃત્રિમ રીતે ઉછરેલા પક્ષીને સીધું ખુલ્લા જંગલમાં છોડવાને બદલે ધીમે ધીમે વન્યજીવનના વાતાવરણમાં અનુકૂલન સાધવાની તાલીમ આપવામાં આવે છે. રીવાઇલ્ડિંગ પ્રોજેક્ટમાં રાજસ્થાનથી આવેલા ગોરાળને અહીં ઉછેરવામાં આવશે. આ સાથે સ્થાનિક સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો રાજકોટ, વડોદરા, અમદાવાદ અને ભુજ સહ પ્રસ્તુત કાર્યક્રમ યુવાણી, પ્રસ્તુતિ આકાશવાણી રાજકોટ, કાર્યક્રમ પ્રસ્તુતિ પાર્થ જાની, કાર્યક્રમ નિર્માણ સુધીર દત્તા.

હેલો દોસ્તો, ફરી એક વખત હું આપનો નિયર એન્ડ ડિયર રેડિયો સાથી પાર્થ જાની લઈને આવી ગયો છું તમારા સૌનો મનપસંદ કાર્યક્રમ કે જેનું નામ છે યુથ આઇકન યુ વાણી આકાશવાણી. દોસ્તો, આજે આપણે જે વ્યક્તિ સાથે વાત કરવાની છે આપણા યુવાણીના યુથ આઇકન કાર્યક્રમની અંદર, એક એવો પ્રશ્ન છે જે હાલની જે વર્તમાન પરિસ્થિતિ આપણે જોઈ રહ્યા છીએ. ઘણી વખત આપણે જોઈએ છીએ કે જ્યારે મોબાઈલ આપણે યુઝ કરીએ છીએ, સોશિયલ મીડિયા યુઝ કરીએ છીએ, અધરવાઇઝ આપણા કોઈ પણ એવા ઇલેક્ટ્રિક ઉપકરણો જ્યારે ઇન્ટરનેટના માધ્યમથી આપણે યુઝ કરીએ છીએ, ત્યારે થાય છે એવું કે આપણો જે અંગત જે ડેટા કહી શકાય એ ક્યાંક ને ક્યાંક લીક થાય છે. મતલબ આપણો મોબાઈલ હોય, આપણા જે ઇલેક્ટ્રિક ઉપકરણો છે એ ક્યાંક હેક થઈ જાય છે. તમે આવું સાંભળ્યું હશે કે ભાઈ મારો મોબાઈલ હેક થઈ ગયો છે, મારું સોશિયલ મીડિયાનું એકાઉન્ટ છે એ હેક થઈ ગયું છે. હવે એનાથી થાય છે શું કે આપણા બધા લોકો જ્યારે એનું એકાઉન્ટ હેક થાય છે, કોઈ પોતાનો મોબાઈલ હેક થઈ જાય છે, સિસ્ટમ હેક થઈ જાય છે, ત્યારે આપણે આપણી જે ડિટેલ્સ એમાં સેવ કરીને રાખી છે, સ્ટોર કરીને રાખી છે, કે જે માત્ર આપણને કે આપણા પરિવાર માટે ખૂબ ઉપયોગી હોય છે, આ તમામ માહિતી એ લીક થવાથી આપણી સિક્યુરિટીનો છે એ બહુ મોટો પ્રશ્ન ઊભો થાય છે. ઘણી વખત બેંક એકાઉન્ટ છે એ પણ હેક થઈ જતા હોય છે. આપણે જ્યારે ઇન્ટરનેટના માધ્યમથી આપણે કોઈ પણ જાતના બેન્કિંગ વ્યવહારો કરતા હોય ત્યારે આવું થાય. તો આ તમામ બાબતમાંથી આપણે જાગૃત બની અને એને નિવારવા માટે કંઈ ને કંઈ પગલાં તો જરૂર લેવા પડશે. અધરવાઇઝ આપણે આપણી જે કમાયેલી જે મૂડી છે, પૈસા કદાચ આપણે બેંકમાં જમા કર્યા હોય તો ત્યારે બેન્કિંગ એકાઉન્ટ છે હેક થવાના કારણે આપણા પૈસા આખું એકાઉન્ટ ખાલી થઈ જાય છે. અધરવાઇઝ થાય છે એવું કે આપણે સોશિયલ મીડિયા જ્યારે યુઝ કરીએ છીએ, આપણા સોશિયલ મીડિયાના એકાઉન્ટ્સ જ્યારે યુઝ કરીએ છીએ દોસ્તો, તો એમાં પણ આપણી ઘણી બધી ડિટેલ્સ પડેલી છે, આપણા ફોટોઝ પડેલા છે, આપણા જૂના સંસ્મરણો પડેલા છે દોસ્તો. તો ત્યારે થાય છે એવું કે આપણે ફોટોઝ એ હેક કરી, અધરવાઇઝ એ ફોટોનો દુરુપયોગ કરી અને આપ

આપણને કંઈક અલગ રીતે જ મીડિયા ઉપર ચિતરે છે. અને જ્યારે આજે એઆઈનો જમાનો છે ત્યારે આવું કરવું એકરો માટે થઈને, આવા અસામાજિક તત્વો માટે થઈને બહુ ઈઝી બની રહે છે. તો દોસ્તો, આજે આપણે એવા જ એક સળગતા પ્રશ્નને લઈને આવ્યા છીએ કે જે આપણને અહીં માહિતી આપવાના છે કે આવી રીતે જે હેકિંગ થાય છે એનાથી પોતાનો સ્વ બચાવ છે. આપણા જેટલા પણ એકાઉન્ટ હોય, સોશિયલ મીડિયા એકાઉન્ટ હોય, બેન્કિંગ એકાઉન્ટ હોય, એને કેવી રીતે પ્રોટેક્ટ કરી શકીએ, એમાં કેવી રીતે સચેત રહીને આપણે એના કામ કરી શકીએ, આપણે એ બધા એકાઉન્ટ્સ યુઝ કરી શકીએ, એના માટે થઈને એક મસ્ત મજાનો આપણો ઇન્ટરવ્યૂ છે ભાર્ગવ પ્રજાપતિ સાથે, કે જેઓ કોમ્પ્યુટર ઇન્સ્ટ્રક્ટર છે અને હેકિંગ વિશે ઘણું એવું ગુઢાર્થ નોલેજ જાણે છે. તો ચાલો દોસ્તો, આજે આપણે એમને જ સાંભળવાના છે, એમને જ માણવાના છે. અને આ ઇન્ટરવ્યૂ લીધું છે સુધીર દત્તાએ.

0: મિત્રો, આજની યુવાન વયની જ્યારે આપણે વાત કરીએ ત્યારે સ્વાભાવિક જ અનેકવિધ ક્ષેત્રોમાં યુવા લોકોએ પોતાનું જે નામ છે રોશન કર્યું છે. અભ્યાસની, કારકિર્દીની, વ્યવસાયની કોઈ પણ વાત હોય ત્યારે અનેકવિધ પ્રકારની તકો આપણે ત્યાં ઉપલબ્ધ છે. સામાન્ય પ્રવાહ, વિજ્ઞાન પ્રવાહ કે કોઈ પણ પ્રવાહમાં જ્યારે યુવા મિત્રો પ્રવેશ કરે ત્યારે અભ્યાસ પૂર્ણ કર્યા બાદ કારકિર્દીની, વ્યવસાયની અનેક તક ખુલતી હોય છે. પણ આ બધું જ જે એક પ્રોસેસ છે મિત્રો, એ પ્રોસેસમાં સૌથી વધારે મહત્ત્વના કેન્દ્રસ્થાને અત્યારે રહ્યું છે અને તે છે કોમ્પ્યુટરનું વર્લ્ડ. કોમ્પ્યુટરની દુનિયા સાથે આપણે લોકો ખૂબ સારી રીતે જોડાયેલા છીએ અને એકવિધ તબક્કે આપણે વિવિધ રીતે કોમ્પ્યુટરનો ઉપયોગ કરીએ છીએ. મોબાઇલમાં પણ હવે તો કોમ્પ્યુટરને લગતી અનેકવિધ સુવિધા ઉપલબ્ધ છે. એટલે એન્ડ્રોઇડ વર્ઝન હોય કે વિન્ડોઝ વર્ઝન કે પછી કોઈ પણ પ્રકારના વર્ઝનનો મોબાઈલ યુઝ કરીએ ત્યારે કોમ્પ્યુટર આપણા હાથ વગું રહેતું હોય છે. પણ સ્વાભાવિક જ જેમ જુદી જુદી સગવડતા ઊભી થતી હોય છે એ સગવડતાને અંતરાયરૂપ કેટલાક વૈજ્ઞાનિક વિઘ્નો એમાં ઊભા થતા હોય છે. અત્યારના આધુનિક યુગમાં જ્યારે નેટવર્કિંગ સાથે આપણે જોડાયેલા છીએ અને એકવિધ સોશિયલ સાઇટ્સનો ઉપયોગ કરીએ છીએ, વિવિધ પ્રકારના બેન્કિંગ ટ્રાન્ઝેક્શન આપણે મોબાઈલ અથવા તો કોમ્પ્યુટર થ્રુ કરતા હોઈએ છીએ, ત્યારે સિક્યોરિટીની બાબત એ ખૂબ મહત્ત્વની બની રહેતી હોય છે મિત્રો. અને આ માટે આપણે એક શબ્દથી ખૂબ પરિચિત છીએ જેને આપણે કહીએ છીએ હેકિંગ. હેકિંગ એક એવો શબ્દ છે કે જે અત્યારના કોમ્પ્યુટરની દુનિયા માટે થોડોક મુશ્કેલીરૂપ શબ્દ છે, જેના કારણે સામાન્ય વપરાશકારથી લઈ ધંધાદારી વપરાશકાર હોય કે પછી સરકારની અનેકવિધ યોજનાઓ સાથે જોડાયેલા કોમ્પ્યુટર હોય કે પછી બીજા કોઈ પણ પ્રકારના કોમ્પ્યુટર હોય, તો ત્યાં સલામતી માટે બાધારૂપ બનતો એવો આ શબ્દ આજના કોમ્પ્યુટર વિશ્વનો એક ખૂબ જ વિઘાતક શબ્દ છે. મિત્રો, કોમ્પ્યુટર હેકિંગ વિશેની ઘણી બધી માહિતી અને વિગતો આજે આપણે મેળવી છે. આ માટે આપણે સ્ટુડિયોમાં આમંત્રણ આપ્યું છે રાજકોટમાં ઇન્સ્ટિટ્યૂટ સાથે જોડાયેલા કોમ્પ્યુટર ઇન્સ્ટ્રક્ટર, સાથે જ સર્ટિફાઇડ એથિકલ હેકિંગનું જેમનું પોતાનું સર્ટિફિકેશન છે, એ ઉપરાંત સર્ટિફાઇડ એન્ડ્રોઇડ ડેવલપર તરીકે પણ જેમણે કામ કર્યું છે તેવા શ્રી ભાર્ગવભાઈ ગુજરાતી. આપણે તેમને આવકારીને પછી વિગતો મેળવીએ. નમસ્તે ભાર્ગવભાઈ.
1: થેન્ક યુ
0: ભાર્ગવભાઈ. મેં શરૂઆતમાં થોડીક ભૂમિકા બાંધી હેકિંગ વિશેની, મારી સમજણ મુજબની મેં વાતો કરી, પણ મને લાગે છે કે હેકિંગ વિશે આપણે સૌથી પહેલા યુવા મિત્રોને એ માહિતી આપીએ કે આ હેકિંગ એ ખરેખર શું છે, ત્યારબાદ થોડાક મુદ્દાઓ આપની પાસેથી મારે જાણવા છે.
1: બરાબર. આભાર સુધીરભાઈ મને આમંત્રણ આપવા માટે સ્ટુડિયોમાં. હેકિંગ એક એવી વસ્તુ છે કે અત્યારે શું થાય છે કે સ્માર્ટફોન, ટેકનોલોજી અને નેટવર્કિંગ ત્રણેય ક્ષેત્ર દિન પ્રતિદિન આગળ વધી રહ્યા છે.
0: બરાબર.
1: તો આજે શું થાય છે કે મેઇનલી સ્માર્ટફોનમાં કોઈ વ્યક્તિ બેંક ટ્રાન્ઝેક્શન કરતું હોય તો બેંક ટ્રાન્ઝેક્શનને આપણે શું કરે કે એને હેક કરી લે. તો મેઇનલી હેકનો મિનિંગ શું થયો કે જે વસ્તુ જે કામ માટે બનાવેલી છે એને એનાથી રિવર્સ કામ કરાવે. મેઇનલી હેકિંગનો એ જ શબ્દ છે.
0: બરાબર
1: બરાબર.
0: રાઈટ. અચ્છા, હવે ભાર્ગવભાઈ હેકિંગની તમે વાત કરી કે મેઇનલી કોમ્પ્યુટર અને એન્ડ્રોઇડમાં આ પ્રકારની જે સાઇટ છે એ થતી હોય છે, એનો મતલબ એમ કે એના યુઝર આઈડી કે પાસવર્ડ્સ કે એવું બધું એ જાણી અને હેકર્સ છે એનો યુઝ કરતા હોય છે. તો હેકિંગમાં બે શબ્દો પ્રચલિત છે, એક તો બેઝિકલ જેને આપણે હેકિંગ કહીએ છીએ તે અને એક એથિકલ હેકિંગ. આના વિશેની થોડીક વિગતે વાત કરશો.
1: હેકિંગ એટલે શું કે કાળા કામ કરવા, આપણે એમ કહીએ કે આ ખરાબ કામ કરે છે. બરાબર. પણ હેકિંગ એક બ્રીફમાં આપણે સમજીએ તો કઈ રીતે થાય, જેમ કે કોઈની વેબસાઇટ છે, આજે કોઈ પર્ટિક્યુલર કંપનીની, તો આપણે એની વેબસાઇટને હેક

0: કરીએ હેક ઘણી બધી રીતે થઈ શકે, જેમ કે એની વેબસાઇટનું લેઆઉટ ચેન્જ થઈ જાય, બાકી શું થાય એનો ડેટાબેઝ હેક થઈ જાય, ડેટાબેઝ લાઈક કે કોઈ ઈ કોમર્સ વેબસાઇટ હોય તો દરેક વ્યક્તિના ક્રેડિટ કાર્ડ ડિટેલ્સ, ડેબિટ કાર્ડ ડિટેલ્સ, એને કેટલા ટ્રાન્ઝેક્શન કરેલા છે સાઇટ ઉપર, તો એ બધું એ કોઈ વ્યક્તિ હેક કરી લે.
1: અચ્છા,
0: બરાબર. અને એ ડેબિટ કાર્ડ ને ક્રેડિટ કાર્ડની ડિટેલ્સનો દુરુપયોગ કરે,
1: બરાબર છે,
0: તો એને આપણે કહી શકીએ હેકિંગ. જ્યારે બીજી બાજુ છે એથિકલ હેકિંગ. એથિકલ હેકિંગ એક એવી વસ્તુ છે જે યુઝ કરે છે ટેકનિક બધી એક હેકરની, પણ એકચ્યુઅલમાં કામ કરે છે એક ડિફેન્સ માટે, કે વેબસાઇટ ઉપર દરેક પ્રકારની ટેસ્ટિંગ કરે છે અને વેબસાઇટનો જે એડમિન હોય એને આખો એક રિપોર્ટ આપે છે કે ભાઈ આ રીતનું તમારી વેબસાઇટમાં આ બગ છે, આટલી આટલી પ્રોબ્લેમ્સ પોસિબલ છે, તમારી વેબસાઇટમાં આટલી આટલી ટાઈપનું હેકિંગ થઈ શકે એવું છે, તો એને કહેવાય છે એથિકલ હેકર, જે એકચ્યુઅલમાં ડિફેન્સ માટે કામ કરે છે, આપણા નેટવર્કને બચાવવા માટે કામ કરે છે, પણ એ બધી ટેકનિક યુઝ કરે છે હેકરની. એટલે અત્યારના સમાજમાં કેવું છે કે જ્યારે કોઈ છોકરો એના પપ્પાને કહે કે મારે એથિકલ હેકર બનવું છે, તો પપ્પાને એમ જ લાગે છે કે આ એક હેકિંગ જ છે, પણ કોઈ એક એથિકલ શબ્દને ધ્યાનમાં લેતા નથી. એથિકલનો મિનિંગ એવો છે કે ટેકનિક બધી હેકિંગની જ યુઝ થશે, પણ ડિફેન્સિવ પર્પઝ માટે, ઓફેન્સિવ પર્પઝ માટે નહીં. આ એક મોટો ભેદ થઈ શકે એ બંનેની વચ્ચે.
1: એટલે જેને આપણે નીતિમત્તા સાથે જોડીએ એવો શબ્દ છે એથિકલ હેકિંગ.
0: હા, બરાબર.
1: ખૂબ સરસ આપે વાત કરી. ને હેકિંગ અત્યારના સમાજમાં જે રીતે ખૂબ જ ઝડપથી એક પ્રસરી રહ્યું છે, તો એને એટેક કરવા માટે, એનું નિવારણ કરવા માટે એથિકલ હેકિંગ જરૂરી છે.
0: બરાબર.
1: આપણે ત્યાં પ્રાચીન પરંપરા હતી આયુર્વેદની, ભાર્ગવભાઈ, કે ઝેરનું મારણ ઝેર.
0: બરાબર.
1: કોઈ પણ ઔષધિ ઝેરનો ઉપયોગ કરવો હોય દર્દ સમાવવા માટે, તો આપણે એનો ઉપયોગ કરતા હતા. એવી જ રીતે એથિકલ હેકર છે, એ હેકિંગની ટેકનિકનો ઉપયોગ કરી અને સિક્યોરિટીના જે કંઈ આપણને એક લૂપહોલ્સ એ બતાવે છે કે તમારી સિક્યોરિટી આ જગ્યાથી બ્રેક થઈ શકે એમ છે, અથવા તો આ હેકિંગ થઈ શકે એમ છે.
0: હા, બરાબર છે. એ જ વસ્તુ કરે છે. મેં જે વાત કરી ઈ કોમર્સ વેબસાઇટની, તો અત્યારે મોટી મોટી જેટલી ઈ કોમર્સ વેબસાઇટ છે, તો આ દરેક વ્યક્તિને વેબસાઇટમાં એવું હોય છે કે કોઈ પણ વ્યક્તિ ખોલી શકે,
1: રાઈટ?
0: એના માટે કોઈ રિસ્ટ્રિક્શન હોતું નથી. હવે કોઈ સામેવાળી વેબસાઇટ ઉપર કોણ વ્યક્તિ ઓપન કરે છે એ તો ખબર પડવાની નથી આપણને. એટલે એ લોકો શું કરે છે, એક એથિકલ હેકર્સ કે જેને એક સિક્યુરિટી એનાલિસ્ટ કહી શકાય એવા એવા લોકોની પોસ્ટ અપોઇન્ટ કરે છે.
1: બરાબર.
0: એ લોકોને એવું કહે છે કે તમે વેબસાઇટ ઉપર અટેક કરો અને કેટલી કેટલા અટેક સક્સેસફુલ થાય છે એ જણાવો અને એને બધા લૂપહોલ્સ ને પેક કરો. જે આપણને અત્યારે વિન્ડોઝ ની બધું યુઝ કરીએ છીએ, જેના આપણને પેચ આપે છે, આપણે કોઈ અત્યારે વિન્ડોઝ અપડેટ કરતા નથી. એનું મેઇન કારણ એ કે આપણે બધા એવું કે ઇન્ટરનેટની સ્પીડ ધીમી હોય, કાં પછી શું બને કે ઘણી વાર આપણને એમ થાય કે આનાથી કઈક પ્રોબ્લેમ પડશે,
1: રાઈટ?
0: એટલા માટે આપણે નથી કરતા હોતા, પણ એકચ્યુઅલમાં એ કરવું જોઈએ આપણે,
1: રાઈટ? હવે બીજી એક મૂંઝવણ એવી છે કે અત્યારે સંભવિત એવા કયા કયા જોખમો છે હેકર તરફથી, ના અથવા તો એવા કયા કયા સ્કેમ્સ થઈ રહ્યા છે વર્તમાન સમયમાં, કારણ કે કોમ્પ્યુટરની દુનિયા પરિવર્તિત દુનિયા છે, દરરોજ એમાં નવી નવી ટેકનોલોજી આવતી હોય છે, નવા નવા શોધ સંશોધન થતા હોય છે, તમે વાત કરી એ મુજબ અપડેટ્સ આવતા હોય છે, તો એની થોડીક વાત કરીને સાથે સાથે એને અટકાવવા માટે સિક્યોરિટીના ઉપાયો કે જે આપણે પોતે જ ઊભા કરવાના છે કયા કયા?
0: બરાબર. ફર્સ્ટ થિંગ તો હું વાત કરીશ કે આપણો સ્માર્ટફોન, તમે દરેક વ્યક્તિના હાથમાં જશો, પોતે સ્ટુડન્ટ હોય, કોઈ પરિણિત વ્યક્તિ હોય કે એથી આગળની સ્ટેજના કોઈ વ્યક્તિ હોય, દરેક વ્યક્તિ પાસે અત્યારે સ્માર્ટફોન તો હોય જ છે. અત્યારે હેકર શું કરે છે કે દરેક વ્યક્તિની દરેક ટાઈપની જેની પ્રાઇવેટ ઇન્ફોર્મેશન હોય, પર્સનલ ઇન્ફોર્મેશન હોય, સ્માર્ટફોનમાં સ્ટોર જ હોય છે. જેમ કે આપણા મેસેજીસ હોય, આપણી કોન્ટેક્ટ ડિટેલ્સ હોય, અત્યારે જે બહુ ફેમસ છે કે જે એની ડિટેલ આપણા મોબાઈલમાં બધી સ્ટોર જ હોય, તો અત્યારે હેકર એક એવા ટાઈપના સ્પાયવેર બનાવે છે. એકવાર તમારા સેલફોનમાં ઇન્સ્ટોલ થઈ ગયા પછી એને ક્યાંય તમને દેખાતા નથી, ઇવન તમે એના એપ્લિકેશન લિસ્ટમાં તમે એને જોઈ શકતા નથી. એકવાર ઇન્સ્ટોલ થઈ ગયા પછી એ હેકરને તમારી દરેક ડિટેલ મળે છે. અત્યારે તમે કઈ જીપીએસ લોકેશન ઉપર છો એ પણ એ જોઈ શકે છે.
1: અચ્છા.
0: અને તમે અત્યારે શું કામ કરો છો, તમે કોને મેઇલ કરો છો, દરેક ડિટેલ ઉપર એ લોકો વર્ક કરી શકે છે. સેકન્ડ વસ્તુ કહીએ તો અત્યારે એક મોસ્ટ ઓફ જે બધા કમ્પ્યુટરને લગતા જોડાયેલા લોકો હશે એ ફિશિંગ વિશે જાણતા હશે. ફિશિંગ કોને કહેવાય? જેમ કે આપણને એક મેઇલ આવે એક બેંકના નામથી, તો બેંકમાં શું લખેલું હોય કે ભાઈ તમારા બેંકનું આ ટ્રાન્ઝેક્શન કેન્સલ થયું છે, તમે આ લિંક ઉપર જઈને લોગ ઇન કરો,
1: રાઈટ?
0: આપણને પેજ દેખાતું હોય કેવું હોય, સેમ ટુ સેમ કેવું હોય, એક બેંકના પેજ જેવું, પણ એકચ્યુઅલમાં એ બેંકનું પેજ હોતું નથી,
1: રાઈટ?
0: એટલા માટે શું બનશે કે ભાઈ એ આપણો જે યુઝર નેમ પાસવર્ડ ક્યાં જશે? એક હેકર પાસે. તો અત્યારે હેકરોએ એનું સોલ્યુશન એક કાઢ્યું છે. દરેક વ્યક્તિ અત્યારે જાણી ગયું છે કે આ રીતનો સ્કેમ થાય છે, તો હેકરોએ શું સોલ્યુશન કાઢ્યું કે આપણા ઇંગ્લિશ કેરેક્ટર ને રશિયન કેરેક્ટર બે કેવા દેખાતા હોય? સેમ ટુ સેમ દેખાતા હોય. જેમ કે તમને તમારા મેઇલ એકાઉન્ટમાં એક મેઇલ આવે કે તમારું એક મેઇલ એકાઉન્ટ ઓપન થયું છે જર્મની લોકેશન ઉપરથી, બરાબર? તમારે આ એકાઉન્ટ સસ્પેક્ટેબલ હોય તો તમે અહીંયાથી આ લિંક ઉપર ક્લિક કરીને લોગ આઉટ કરી શકો. તમે એકચ્યુઅલમાં એ લિંક જોવો તો તમને yahoo.com જેવી જ દેખાશે, પણ એકચ્યુઅલમાં

0: યાહુ ડોટ કોમ ઉપર લઈ જશે નહીં, તમને દેખાશે ખાલી એવી, બરાબર? તો એ લોકો શું કરે છે, રશિયન કેરેક્ટર્સ નો યુઝ કરીને આ બધી વસ્તુ કરે છે. તમે મેઇલ જોશો તમને કેવો લાગશે, સેમ ટુ સેમ એના જેવો જ લાગશે. ત્રીજી વસ્તુ અત્યારે આપણે કહી શકીએ તો એક વાયરસ આવેલો છે. હવે એ વાયરસ શું કરે છે કે તમારા બેંકના જેટલા ટ્રાન્ઝેક્શન આપણે કમ્પ્યુટરમાંથી કરીએ ને, એને બધાને થેફ્ટ કરી લે, એને બધાને ચોરી લે અને મોકલે કોને, હેકરને, કે જે એનો બેડ યુઝ કરી શકે. અત્યારે આપણું એક ક્રેડિટ કાર્ડ નંબર અને એની બધી ડિટેલ આપણે વેચીએ ને અત્યારે ઓનલા�ઈન માર્કેટમાં, તો એના $30 મળે છે. એટલે અત્યારે હેકર શું કરશે, એટલીસ્ટ એની પાસે 10 લાખ ડિટેલ ભેગી થાય એટલે અમેરિકન ઓનલાઈન માર્કેટમાં એને સેલ કરી નાખશે અને એ રીતે લોકો અર્નિંગ કરે છે.
1: અને ક્રેડિટ કાર્ડની ડિટેલ્સ લઈને શોપિંગ પણ કરે ને આપણને ખ્યાલ પણ ન હોય,
0: હા ન ખબર પડે,
1: પણ આપણને આવે ત્યારે ખબર પડે કે આ શોપિંગ થયું છે.
0: ઘણી વાર એવું બને છે કે આપણા બેંકના સર્વર છે ને લો હોય છે, તો તમે ઘણી વાર બેંકમાંથી ટ્રાન્ઝેક્શન કરતા હોય એટીએમ માંથી, તો તમને મેસેજ ઘણી વાર થોડી વાર પછી મોડો પહોંચતો હોય,
1: રાઈટ?
0: ક્રેડિટનું કરી શકે
1: એટલે આપણે સિક્યુરિટીનો ખ્યાલ ના હોય ત્યાં સુધીમાં ટ્રાન્ઝેક્શન પતી ગયું હોય.
0: હા બરાબર.
1: તો આની સાથે જોડાયેલો જ મારો એક બીજો જે પ્રશ્ન હતો, મૂંઝવણ હતી ભાર્ગવભાઈ, કે આપણે કેવી રીતે સિક્યોર કરી શકીએ આપણી જાતને આમાં.
0: એક તો પહેલા પહેલી વસ્તુ એ છે કે કોઈ પણ ટ્રાન્ઝેક્શન બેંકનું થતું હોય ને તો એ HTTPS ઉપર થશે, સિક્યોર સોકેટ લેયર કહેવાય છે. એમ કે દરેક વેબસાઇટ અત્યારે છે એ સિક્યોર સોકેટ લેયર ઉપર વર્ક કરે છે, જેમ કે કઈ ગૂગલ કઈ અને દરેક આપણી બેંકની વેબસાઇટ. હવે જ્યારે તમે કોઈ ટ્રાન્ઝેક્શન, તમને એમ કે ભાઈ અહીંયા આટલા પૈસા ભરો અને આટલા અર્ન કરો, એને માટે તમને એમ કે અહીંયા લોગ ઇન કરો, અહીંયા પાસવર્ડ નાખો, તમારે ફર્સ્ટ થિંગ ચેક કરવાની કે એવી HTTPS છે કે નહીં. એકચ્યુઅલમાં કે જો વેલિડ સ્ટ્રીંગ હશે તો એ ચેક થશે. નેક્સ્ટ થિંગ, તમે એ આખી લિંકને ગૂગલ ઉપર પેસ્ટ કરીને એકવાર ચેક કરી શકો, કેમ કે ઘણી વાર કેવું બને છે કે જે લોકો સાથે ફ્રોડ થયેલું હોય તો એને પોસ્ટ કરેલી હોય કે જો આ લિંક છે દરેક વ્યક્તિને મેઇલમાં આવે છે અને શું કરે છે આ રીતના પૈસા ચોરી જાય છે. જો તમે એ ગૂગલમાં સર્ચ કરશો તો ગૂગલનું સર્ચ ઘણું બધું પાવરફુલ છે, એ તમને આની ડિટેલ આપી શકે છે,
1: રાઈટ? એ ઉપરાંત આ તો એક આગોતરા પગલા થયા, ઘણા લોકો પોતાના કોમ્પ્યુટર મોબાઈલમાં થોડીક સિક્યોરિટી સિસ્ટમ્સ વસાવતા હોય છે કે જેના કારણે ફિશિંગની આપણે જે વાત કરીએ મુજબ અથવા તો ઇમેલ સાઇટ્સ થ્રુ જે કંઈ આ પ્રકારના ઇમેલ આવતા હોય તો એના સામે સિક્યુરિટી મળે છે અને ફાયરવોલ પણ એક સારું કામ કરતી હોય છે, તો એના વિશે થોડીક વાત કરશો વિગતે.
0: અત્યારે હેકર છે ને જેમ જેમ ટેકનોલોજી વધે છે, મેં પહેલા વાત કરી, હેકર શું કરે છે એમ એ ટેકનોલોજીને સમજે છે અને એને રિવર્સ ઓર્ડરમાં લઈ જવાની કોશિશ કરે છે. જેમ કે હમણાં જ એક રિસેન્ટમાં વસ્તુ આવેલી છે, એક 5 કેરેક્ટરનો એક વાયરસ બની શકે. ઈ વાયરસ ઇવન આપણા ઇન્ડિયાના કોઈ એન્ટીવાયરસમાં ડિટેક્ટ થતો નથી, એક ઓનલી 5 કેરેક્ટરનો વાયરસ. પણ જો એ કોઈ સર્વરમાં ગયો તો એ વાયરસ, તો એ સર્વર ઓલવેઝ ડાઉન કરી નાખે અને એક સર્વરને આઈ થિંક અપ થતા 1.5 થી 1.25 કલાકનો ટાઈમ લાગી શકે. એટલે મારે જો એક સર્વર ડાઉન કરવું છે તો એ વાયરસ મોકલી દઉં તો ઇવન એ ફાયરવોલ એને ડિટેક્ટ નહીં કરે, કોઈ એન્ટીવાયરસ એને ડિટેક્ટ કરી શકશે નહીં. તો અત્યારે શું છે, એ બધી એડવાન્સ ટેકનિકને આપણે ગેટ કરવાની જરૂર છે.
1: આ તો સિક્યુરિટીની વાત કરી, અવેરનેસની સાહેબ આપણે વાત કરી. હવે મેઇન વસ્તુ એ છે કે આ જે હેકિંગ અવારનવાર બનતું હોય છે, આપણી સિક્યુરિટી સિસ્ટમ પણ આપણે કામે લગાડેલી હોય છે અને સાથે કોમ્પ્યુટરમાં બધું આપણું સિક્યોર્ડ પણ હોય, તો પણ એવું બની શકે કે હેકર્સે વિધાઉટ ઇન્ટરનેટ પણ હેક કરી શકે અથવા તો બીજા કોઈ ઉપાયોથી હેક થઈ શકે કોમ્પ્યુટર.
0: હા, એ લોકો કરી શકે. એક કીલોગર કહીએ આપણે, કીલોગર શું કરશે, તમારા જાણે કે તમે ફેસબુકમાં લોગ ઇન કરો છો તો આપણને એક બતાવશે લોગ ઇન નું બટન અને પાસવર્ડનું બટન. હવે તો તમે લોગ ઇન કરશો એટલે એ બધા કી સ્ટ્રોક જે આપણે કીઝ દબાવીએ, ચાપો દબાવીએ છીએ કીબોર્ડની, એ બધાને ગેટ કરશે અને એને સ્ટોર કરીને રાખશે. અને મોસ્ટ ઓફ અત્યારે કમ્પ્યુટર છે તો એ એકવાર ઇન્ટરનેટના કનેક્શનમાં આવતા જ હોય છે, બરાબર છે? જો જેવું ઇન્ટરનેટ કનેક્શનમાં આવશે એટલે એ બધી જે પાસવર્ડ ફાઇલ છે એનો એક મેઇલ બનાવશે અને એ અટેકરને મોકલી આપશે, એ રીતે કરી શકે. નેક્સ્ટ થિંગ શું થાય, એક ટ્રોજન આવે, ટ્રોજન ટાઈપના વાયરસ આવે. જો તમારા કમ્પ્યુટરમાં આવી ગયેલો તમારું આખું રિમોટ સ્ક્રીન આપણને ત્યાં મળે, સેમ લાઈક આપણે જેવું કઈ ટીમ વ્યુઅર કહી શકીએ, ટીમ વ્યુઅર જેવું વર્ક કરે,
1: એટલે ડેસ્કટોપ ઉપરથી બધી જ ઇન્ફોર્મેશન લઈ શકે.
0: હા,
1: વિધાઉટ ઇન્ટિમેટિંગ યુઝર, એને કોઈને ખ્યાલ પણ ન હોય એ રીતે લઈ શકાય છે.
0: હા, એને કોઈ વસ્તુ ખબર નથી પડતી ને આવા સોફ્ટવેરને આપણે કોઈ જગ્યાએ જોઈ પણ શકતા નથી. ઇવન કંટ્રોલ પેનલ આપણા કમ્પ્યુટરની હોય તેમાં પણ આપણે જોઈ શકતા નથી.
1: ખૂબ ઉપયોગી વાત આપ કરી રહ્યા છો ભાર્ગવભાઈ. હવે મહત્વની વાત એ છે કે કોમ્પ્યુટર ક્ષેત્રમાં કારકિર્દી બનાવતા જે યુવાનો છે એ ઘણા ક્ષેત્ર પસંદ કરતા હોય, હાર્ડવેર લઈએ, સોફ્ટવેર લઈએ અથવા તો નેટવર્કિંગનું જે ઝોન છે એ પસંદ કરતા હોય છે. પણ આ ક્ષેત્ર જે છે હેકિંગનું, એમાં યુવાનોને કારકિર્દી બનાવી હોય અને એક નીતિમત્તાના ધોરણે એક સ્વચ્છ પ્રતિભારૂપ કારકિર્દી બનાવી હોય તો કેવી તકો છે, શું થઈ શકે એના માટે?
0: અત્યારે કમ્પ્યુટર હેકિંગમાં લોટ્સ ઓફ સ્કોપ છે આપણી પાસે. જેમ કે આપણે કહીએ કે આપણે સિક્યુરિટી એનાલિસ્ટ તમે બની શકો, જેના માટે તમે સર્ટિફાઇડ એથિકલ હેકિંગ કમ્પ્લીટ કરો. અત્યારે મોસ્ટ ઓફ કંપનીઝ એના ઉપર હેકિંગ અટેમ્પ્ટ થાય જ છે.

0: બરાબર, હેકિંગ અટેમ્પ એવું નથી કે કોઈ કંપની ઉપર ન થાય, પણ દરેક કંપની ઉપર થાય છે. કેમ કે દરેક કંપનીમાં કમ્પ્યુટર્સની જરૂર પડવાની છે, ઇન્ટરનેટની જરૂર પડવાની છે, અને જ્યાં ઇન્ટરનેટ હશે, કમ્પ્યુટર હશે, ત્યાં આ બધી વસ્તુ થવાની જ છે. એટલા માટે દરેક કંપની શું કરે છે, એક એનાલિસ્ટ રાખે છે, સિક્યુરિટી એનાલિસ્ટ જેને આપણે કહી શકીએ. તો એ લોકોની જોબ શું હોય કે દરેક કંપનીના કમ્પ્યુટરને સિક્યોર કરવાનું, એના નેટવર્કને સિક્યોર કરવાનું, સર્વર સિક્યોર કરવાનું, બરાબર, એનું મેઇન કામ હોય છે. સેકન્ડ થિંગ આવે છે પેન ટેસ્ટર. પેન ટેસ્ટરનું વર્ક સેમ લાઈક હોય છે સિક્યુરિટી એનાલિસ્ટ જેવું, પણ એનું કામ કેવું હોય છે, કોન્ટ્રાક્ટ લીગલ, બરાબર. જેમ કે આપણે કહીએ કે ફ્રીલાન્સર વર્ક, કે એક કંપનીમાં હોય તો એક મહિનો ત્યાં વર્ક કરી લીધું, સિક્યુરિટી કરી લીધી, ધેન સેકન્ડ કંપનીમાં. બે વસ્તુ તો મેઇન છે. થર્ડ થિંગ એવી છે કે એ સાવ ફ્રીલાન્સર છે ને, અત્યારે બહુ એનો કોન્સેપ્ટ ચાલે છે, જેને કહીએ આપણે બગ બાઉન્ટી પ્રોગ્રામ. તમારે અલગ અલગ બધી વેબસાઇટ ટેસ્ટ કરવાની. એક વેબસાઇટ છે hackerone.com કરીને, એ વેબસાઇટ ઉપર તમારે એક લોગિન તમારું બનાવી લેવાનું, રજીસ્ટ્રેશન કરી નાખવાનું. હવે તમે રજીસ્ટ્રેશન કરી નાખો ત્યાં તમને દરેક વેબસાઇટનું લિસ્ટ બતાવશે, ઇવન ત્યાં ફેસબુકે ત્યાં લિસ્ટેડ છે. તમે દરેક વેબસાઇટ ઉપર જઈ તમે ટેસ્ટિંગ કરો, તમને એવું લાગે છે કે આ વસ્તુ વલનરેબલ છે, જેને કઈ આપણે ડિઝાઇનિંગ એરર છે અને જેનાથી હેકિંગ થઈ શકે, તો તમે એ લોકોને આપો કે ભાઈ જો આ વસ્તુમાં આવી વસ્તુને થઈ શકે એમ છે, તો એ લોકો તમને બાઉન્ટી પ્રોવાઈડ કરે છે, એને આપણે કહીએ પૈસા પ્રોવાઈડ કરે છે. એનો મિનિમમ પેમેન્ટ હોય છે $50 અને મેક્સિમમ પેમેન્ટ $30,000 હોય છે. એટલે કોઈ પણ વ્યક્તિ રિસર્ચ કરીને આવું આવું વર્ક કરીને પણ પૈસા કમાઈ શકે છે આ ફિલ્ડમાં.
1: એટલે પોતાના શોખથી આમ આગળ વધે ને, ધીમે ધીમે જો એ અમુક અભ્યાસક્રમો છે પૂર્ણ કરી લે અને સર્ટિફિકેટ લઈ લે, તો એમાં એ કરી શકે છે.
0: હા, ચોક્કસ કરી શકે.
1: આ થોડીક સિક્યોરિટીની ડિફેન્સની આપણે વાત કરી રહ્યા છીએ ભાર્ગવભાઈ. મને એક પ્રશ્ન એ થાય કે જ્યારે એથિકલ હેકર કામ કરે છે ત્યારે કોઈ સાઇટ હેક થઈ અથવા તો કોઈ કંપનીના કોમ્પ્યુટર્સ હેક થઈ ગયા, તો એને એન્ટી હેક કરવા માટે અથવા તો આપણે એને બીજો શબ્દ વાપરે કે ડી હેક કરવા માટેની પ્રોસિજર્સ જે છે એ કઈ રીતે કરતા હોય છે?
0: હવે આજે કોઈ કમ્પ્યુટર કોઈ સર્વર હેક થયેલું છે, તો ફર્સ્ટ થિંગ તો એ જ કે અત્યારે દરેક કંપનીમાં દરેક કમ્પ્યુટર કે સર્વર હોય નેટવર્કમાં હોય. હવે અત્યારે હેકર શું કરે છે, એવા વાયરસ બનાવે છે જે નેટવર્ક થ્રુ ફેલાય. એટલે ફર્સ્ટ થિંગ તો એને શું કરવું પડે, આઉટ ઓફ નેટવર્ક લઈ જવું પડે, નેટવર્ક કનેક્શન બધા કાઢી નાખવા પડે. નેક્સ્ટ થિંગ શું કરવી પડે કે એને એક સિમ્યુલેટેડ એન્વાયરમેન્ટમાં લઈ જઈને એના ઉપર બધું ટાઈપનું ટેસ્ટિંગ કરવું પડે, કે જો એના પર વાયરસ અટેક થયેલો છે તો ક્યાંથી કઈ રીતે વાયરસ અટેક કરેલો છે એ ચેક કરવું પડે. ટ્રોજન અટેક કરેલો છે તો એ રિમોટ સર્વર કોને આપે છે, ક્યાં આઈપી ને આપે છે, કેમ કે ઈ આઈપી ઓલવેઝ પબ્લિક આઈપી જ રહેવાનું છે. જો એ આપણને પબ્લિક આઈપી મળી ગયું તો સામેવાળો વ્યક્તિ કોણ છે કે કોઈ કંપની છે એ આપણને મળી જવાની છે. થર્ડ થિંગ જો એના પર ડીડોસ અટેક થાય છે તેના તમે લોગ ચેક કરી શકો, દરેક વસ્તુ એ બધી વસ્તુ કરી શકો.
1: રાઈટ. અને આ રીતે સિક્યોર કર્યા પછી પાસવર્ડ યુઝર આઈડી બધું બદલી નાખે તો પણ કંઈ મને લાગે છે કે નેક્સ્ટ ટાઈમ કોઈ હેકિંગની કોઈ ચિંતા નથી રહેતી હોતી કે એવું કંઈ ખરું?
0: નહીં, ક્યારેય કોઈ એથિકલ હેકરે ક્યારેય ગેરંટી ના આપી શકે કે એકવાર એને જો પેન ટેસ્ટ કરી લીધું કે ટેસ્ટિંગ કરી નાખ્યું કમ્પ્યુટરનું પછી ક્યારેય હેક ના થાય. એટલે કોઈ વ્યક્તિ એવું શ્યોર તો ના જ કહી શકે કે આ વસ્તુ મેં ટેસ્ટ કરી છે તો એ ક્યારેય હેક નહીં થઈ શકે,
1: કારણ કે ઇન્ટરનેટ તો કન્ટિન્યુ પ્રોસેસ છે, એટલે એમાં ગમે ત્યારે ગમે તે વસ્તુ.
0: અત્યારે એક ટેકનોલોજી ફિલ્ડ એવું છે, દરેક ફિલ્ડમાં એવું હોય, જેમ કે તમે સીએ નું ફિલ્ડ લ્યો તો એકવાર સ્ટડી કરી લીધું પછી તમારે કઈ સ્ટડી ના કરવાનું, એમેન્ડમેન્ટ જે આવે એ સ્ટડી કરવાનું,
1: અપડેટ્સ જોતા રહે.
0: હા, અપડેટ્સ જોતા રહેવાના હોય. પણ જ્યારે ટેકનોલોજી ફિલ્ડમાં દર મિનિટે એક નવું અપડેટ આવે છે તો તમે ક્યારે એવું સ્યોરિટીથી ન કહી શકો કે આ મેં સિસ્ટમ બનાવી તો એ ક્યારે હેક ના થઈ શકે, કેમ કે તમે ક્યાં સુધી કરેલું હશે કે જ્યાં સુધી તમે એ સિસ્ટમમાં હશો ત્યાં સુધી, પણ એ પછી કોઈ નવું અપડેટ આવ્યું અને એનો લૂપહોલ બન્યો તો એ હેકર ઇઝીલી બધી વસ્તુ હેક કરી શકશે.
1: છેલ્લે એક મૂંઝવણે જાણી લઈએ ભાર્ગવભાઈ, ખૂબ ઉપયોગી વાત આપે કરી હેકિંગના અર્થથી લઈ અને હેકિંગ કારકિર્દી વિશેની. પણ જેમ દરેક જગ્યાએ જુદા જુદા સોફ્ટવેર્સ કે એપ્લિકેશન બની રહ્યા છે અને બને છે અને એના આધારે કોમ્પ્યુટરને સિક્યોર સિસ્ટમ કરવાનો એક પ્રયત્ન ચાલે છે, એવા સમયમાં હેકર્સનું કામ તો ખૂબ મહત્વનું છે. એક પ્રકારનું જેને કહેવાય કે હ્યુમેનિટેરિયન બેઝ ઉપર કામ ચાલતું હોય છે. પણ એવા કોઈ સોફ્ટવેર્સ કે એપ્લિકેશન ભવિષ્યમાં તૈયાર થશે કે યુઝર્સને મદદરૂપ થાય હેકિંગથી બચવા માટે?
0: હા, અત્યારે માર્કેટમાં ઘણા બધા સોફ્ટવેર અવેલેબલ છે અને ભવિષ્યમાં પણ બનશે, કેમ કે અત્યારે બહુ બધા લોકો હેકિંગથી ફેસ થાય છે. જેમ કે આપણે કહી કે ગર્લ્સના નામના ફેક આઈડી બનાવીને લોકો આપણને
1: સોશિયલ મીડિયામાં
0: આપણને ચર્ચા એ રીતે કરે છે, મિસયુઝ કરે છે. ઘણીવાર કેવું થાય કે જો એક સિક્યુરિટીની વાત ગર્લ્સ માટે કરી દઉં કે ગર્લ્સને મોસ્ટલી શું રાખવું જોઈએ, એનું પ્રોફાઇલ પિક્ચર ક્યારે રાખવું ના જોઈએ, કેમ કે બધા એવું સમજતા હોય કે જો એને પ્રાઇવેટ પ્રોફાઇલ પિક્ચર રાખેલું હોય તો એ ક્યારે હેક થઈ શકતું નથી, પણ એ પણ હેક થઈ જાય છે અને એનો બહુ મિસયુઝ થાય છે.
1: રાઈટ.
0: બરાબર, એટલે મેઇન વસ્તુ આ છે કે અત્યારે બધા એ જ ડેવલપમેન્ટમાં છે કે આ હેકર છે એને રોકવા કઈ રીતે. અને અત્યારે શું છે, દરેક કન્ટ્રીના અલગ અલગ લો છે, એક કોઈ સેન્ટ્રલાઇઝ લો છે નહીં, એક સેન્ટ્રલાઇઝ લો છે કે યુએસ ગવર્મેન્ટનો લો છે, બીજા કોઈ સેન્ટ્રલાઇઝ લો આપણે

0: પાસે અવેલેબલ નથી, એના લીધે આ બધા પ્રોબ્લેમ પડી શકે.
1: હા, જે કંઈ લો છે જે ક્રિમિનલના લોની સાથે સંકળાયેલા છે, તો એમાં ઘણા બધા હજી સુધારાઓ ધીમે ધીમે આવી રહ્યા છે અને એના આધારે આખું એક માળખું રચાશે. પણ એ તો બધું જેને કહેવાય ને કે આપણે બધું પૂરું થઈ જાય ને પછી જાગી, એના જેવું વાત છે. આપણી પાસે બધું લૂંટાઈ ગયા અને પછી જાગી, એના કરતાં આ વસ્તુ બને એના પહેલાં આપણે જાગી જઈએ.
0: હા, બરાબર છે,
1: સારું છે,
0: બરાબર છે.
1: ખૂબ જ ઉપયોગી વાત ભાર્ગવભાઈ આપે જણાવી. ઘણી બધી વિશેષ વિગતોના વિશે મેળવી છે, પણ સમયની મર્યાદા છે એટલે હેકિંગ વિશે, એથિકલ હેકિંગ વિશે અમારા યુવા મિત્રોને આપે આવી અહીંયા સ્ટુડિયોમાં અને જાણકારી આપી. આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.
0: થેન્ક યુ.

દોસ્તો આ હતા ભાર્ગવ પ્રજાપતિ કે જેઓએ આપણને હેકિંગ શું છે, આપણા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ હોય, બેન્કિંગ એકાઉન્ટ્સ હોય કે કોઈ પણ એવી માહિતી જ્યારે મોબાઈલમાંથી કે આપણા ઇલેક્ટ્રિક ઉપકરણોમાંથી મિસયુઝ થાય છે, હે ને, તો એને કેવી રીતે અટકાવી શકાય, અવરોધી શકાય, એમાંથી કેવી રીતે પોતાનો બચાવ કરી શકાય, આની તમામ માહિતી આપણને ભાર્ગવ પ્રજાપતિએ ખૂબ જ વ્યવસ્થિત રીતે આપી છે. આશા રાખું છું કે આ માહિતીનો ઉપયોગ કરીને આપણે પણ આપણા તમામ જે એકાઉન્ટ્સ છે એને આપણે પ્રોટેક્ટ કરી શકીશું અને આપણી સાથે આપણા ફેમિલીના જે સભ્યો છે, મિત્રો છે, એ તમામને જાગૃત કરીશું તો જ આપણે આ તમામ જે ઉપાધિ છે એને નિવારી શકીશું દોસ્તો. તો ચાલો દોસ્તો, આવા જ સુંદર મજાના વિચાર સાથે આવતીકાલે સાંજે 6:30 ફરી વખત અહીં જ મળશું આપના આકાશવાણી યુથ આઇકનની અંદર, મારી એટલે કે તમારા નિયર એન્ડ ડિયર રેડિયો સાથી પાર્થ જાનીની સાથે. ત્યાં સુધી મને રજા આપશો, આવજો, બાય, ટેક કેર, જય હિન્દ, વંદે માતરમ.

જુઓ મિત્રો, આપ સાંભળી રહ્યા હતા રાજકોટ, વડોદરા, અમદાવાદ અને ભુજ સહપ્રસ્તુત કાર્યક્રમ યુવાણી, પ્રસ્તુતિ આકાશવાણી રાજકોટ, કાર્યક્રમ પ્રસ્તુતિ પાર્થ જાની, કાર્યક્રમ નિર્માણ સુધીર દત્તા.

0: અરે આ છે અમારા મીઠા મીઠા ફૂલકાઓની કિલકારી
1: અને અમારા મીઠા મીઠા બાળકોની કિલકારી સાંભળવા માટે તૈયાર રહો.
2: એ માત્ર કિલકારીઓ નહીં પણ સ્કિલકારી પણ ખરી. હા,
1: આ તાળીઓના ગડગડાટને વધાવવા માટે તૈયાર છો ને?
0: બાળ દોસ્તોની અવનવી કૃતિઓનો આસ્વાદ આ તાળીઓના ગડગડાટને સથવારે તમે પણ આવો છો ને આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે. રાહ જોઈએ છીએ ગુરુવારે બપોરે 3 વાગે આકાશવાણી રાજકોટ પર,
1: અને એની પ્રસ્તુતિ થશે
3: દર રવિવારે સવારે 10 વાગે.
0: સાંભળતા રહો આકાશવાણી રાજકોટમાં બાળકોનો માનીતો કાર્યક્રમ
4: બાલસભા.

0: परिचालन दक्षता में सुधार करना है। इस परियोजना का लक्ष्य घनी आबादी और रणनीतिक रूप से महत्वपूर्ण मार्गों पर स्वदेशी सुरक्षा प्रणाली का विस्तार करना है। रेलवे ने छत्तीसगढ़ के रायपुर में 250 इलेक्ट्रिक इंजन के लिए अतिरिक्त प्राथमिक रखरखाव केंद्र बनाने के लिए 175 करोड़ रुपए मंजूर किए हैं। सर्वोच्च न्यायालय अयोध्या राम मंदिर में कथित दान चोरी की निष्पक्ष जांच की मांग वाली कई याचिकाओं पर सोमवार को सुनवाई करेगा। इससे पहले अयोध्या की एक अदालत ने इस मामले में 8 आरोपियों में से 3 को एक दिन की पुलिस हिरासत में भेज दिया था। मौसम विभाग ने उत्तराखंड में आज मूसलाधार बारिश का अनुमान व्यक्त किया है। हरियाणा, हिमाचल प्रदेश, उत्तर प्रदेश, बिहार, पश्चिम बंगाल के तराई वाले क्षेत्र और सिक्किम सहित पूर्वोत्तर भागों में अगले 2 दिन मूसलाधार बारिश होने की संभावना है। महिला क्रिकेट में इंग्लैंड ने भारत के साथ लंदन के लॉर्ड्स मैदान में एकमात्र टेस्ट मैच में टॉस जीतकर गेंदबाजी का फैसला किया है। ताज़ा समाचार मिलने तक भारत ने 3 विकेट पर 164 रन बना लिए हैं। फीफा फुटबॉल विश्व कप के क्वार्टर फाइनल में आज रात 12:30 बजे स्पेन का मुकाबला बेल्जियम से होगा। इससे पहले आज फ्रांस ने मोरक्को को 2-0 से हराकर सेमीफाइनल में प्रवेश किया। इसके साथ ही ये समाचार बुलेटिन समाप्त हुआ।
1: आकाशवाणी भुज प्रस्तुत छे आज ना मुख्य समाचार। केंद्रीय मार्ग अने परिवहन राज्य मंत्री राजमार्ग मंत्री नितिन गडकरीए राज्यना राष्ट्रीय राजमार्गना कामनी समीक्षा करी। રાજ્યમાં ચાંદીપુરા વાયરસને કારણે 3 લોકોના મોત થયાના અહેવાલ। આરોગ્યમંત્રી પ્રફુલ પાનશરિયાએ લોકોને સાવચેત રહેવા અપીલ કરી। ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, સિક્કિમમાં આજે ભારે વરસાદની ચેતવણી। રાજ્ય સરકાર દ્વારા સુરતના પૂરગ્રસ્ત વિસ્તારોમાં સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત કરવા વ્યાપક રાહત કામગીરી પૂરજોશમાં શરૂ કરવામાં આવી। રાજ્યભરમાં વરસાદે વિરામ લીધો। આજથી 2 દિવસ સમગ્ર રાજ્યમાં છૂટાછવાયા સ્થળ પર સામાન્ય વરસાદની આગાહી। રાજ્યમાં અત્યાર સુધી મોસમનો કુલ સરેરાશ 25% વરસાદ થતાં રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા યોજનામાં 66% જેટલો જળસંગ્રહ થયો। ધોરણ 9-12ની શાળાઓમાં 11 માસના કરાર આધારિત જ્ઞાન સહાયકની ભરતી માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ કરાઈ। ઉમેદવારો 15 જુલાઈના રાત્રે 11:59 સુધી અરજી કરી શકશે। જિલ્લામાં આવશે વરસાદ ખેંચાવાના કારણે ખરીફ પાકોના વાવેતર પર જોવા મળી રહી છે ગંભીર અસર। જિલ્લા ખેતીવાડી વિભાગના સત્તાવાર આંકડાઓ મુજબ ગત વર્ષે જુલાઈના પ્રથમ સપ્તાહની સરખામણીએ આ વર્ષે વાવેતર વિસ્તાર 1/2 કરતાં પણ ઓછો નોંધાયો। ભચાઉની પોસ્ટ ઓફિસમાં આધાર કેન્દ્ર શરૂ થતાં શહેર અને તાલુકાના લોકો માટે રાહત થઈ। નલિયા ખાતે હાથ ધરવામાં આવેલા બીજા જમ્પ સ્ટાર્ટ પ્રોજેક્ટ અંતર્ગત જન્મેલા દુર્લભ પક્ષી ગોરાળના બીજા બચ્ચાએ તેના અતિ નાજુક અને મહત્વપૂર્ણ એવા પ્રથમ 40 દિવસ સફળતાપૂર્વક પાર કર્યા। અને મહિલા ક્રિકેટમાં આજે યજમાન ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે 1 દિવસીય ટેસ્ટ મેચ। મુખ્ય સમાચાર પૂરા થયા।

મન્નડે ગયેલી વિરેન્દ્ર મિશ્રની રચના આપે સાંભળી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. બરાબર 7:10 આપ સાંભળશું પ્રાદેશિક સમાચાર.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્યની 9 મહાનગરપાલિકાઓને 11 મહત્વની પરિયોજના માટે 5 વર્ષ સુધી જમીન વિનામૂલ્યે ફાળવવા સરકારનો નિર્ણય. કપાસ ઉત્પાદન વધારવા માટેના મિશન ફોર કોટન પ્રોડક્ટિવિટી માટે રાજ્યના ખેડૂતો આજથી આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકશે. સુરતમાં વરસાદથી અસરગ્રસ્ત 2000 પરિવારને આર્થિક સહાયની ચૂકવણી. વર્ગ 1 અને 2 ના કર્મચારીઓને તાત્કાલિક સર્વે કરવા આદેશ. કેન્દ્રીય કૌશલ વિકાસ રાજ્યમંત્રી જયંત ચૌધરીએ સુરત આઈટીઆઈ ઘટક માટે 240 કરોડ રૂપિયાની વ્યૂહાત્મક રોકાણ યોજનાને મંજૂરી આપી. રાજ્યમાં મેઘરાજાનો વિરામ. આવતીકાલે સમગ્ર રાજ્યમાં હળવા વરસાદની આગાહી. અને મોરબીમાં યોજાયેલી સબ જુનિયર ગર્લ્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ સ્પર્ધામાં રાજકોટને હરાવી જામનગરની ટીમે ખિતાબ જીત્યો. સમાચાર વિગતવાર. રાજ્યની 9 મહાનગરપાલિકાઓને વરસાદી પાણીના નિકાલ, પાણી પુરવઠાના કામ, આંગણવાડી સહિતની 11 જેટલી આવશ્યક સુવિધા માટે 5 વર્ષ સુધી જમીન વિનામૂલ્યે ફાળવાશે. મહાપાલિકાની હદમાં ઉમેરાયેલા વિસ્તાર અને ટ્રાન્ઝિશનલ ફેઝ પરિવર્તનના તબક્કાને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા આ નિર્ણય કરાયો છે. જિલ્લા કક્ષાએ જમીન ફાળવણીની પ્રક્રિયા વધુ સરળ બનાવવા આ અભિગમ અપનાવાયો છે. સત્તાવાર યાદી મુજબ મહેસાણા, નડિયાદ, આણંદ, નવસારી, વાપી, મોરબી, ગાંધીધામ, સુરેન્દ્રનગર અને પોરબંદર મહાનગરપાલિકાને આ લાભ મળશે. કપાસ ઉત્પાદન વધારવા માટેના મિશન ફોર કોટન પ્રોડક્ટિવિટી કપાસ ક્રાંતિ માટે રાજ્યના ખેડૂતો આજથી આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકશે. આ અંગે કૃષિમંત્રી જીતુ વાઘાણીએ કહ્યું, કેન્દ્ર સરકારના અભિયાન હેઠળ ખેડૂતોને આગામી 5 વર્ષ હેક્ટર દીઠ 14,000 રૂપિયા સુધીની ઇનપુટ સહાય મળશે. જોકે આ યોજનાનો લાભ એક ખેડૂતને 1 વર્ષમાં વધુને વધુ 2 હેક્ટરની મર્યાદામાં મળી શકશે. રાજ્યમાં કપાસનું વાવેતર ધરાવતા 21 જિલ્લાના 1,00,000 હેક્ટરથી વધુ વિસ્તારને આ મિશન હેઠળ આવરી લેવાનો લક્ષ્યાંક હોવાનું પણ જણાવાયું. ઉલ્લેખનીય છે કે વર્ષ 2026 થી 2031ના સમયગાળા માટે કેન્દ્ર સરકાર દ્વારા આ મહત્વાકાંક્ષી મિશન અમલમાં મુકાયું છે. સુરતમાં વરસાદ અને પૂરગ્રસ્ત ભટર વિસ્તારમાં 2000 અસરગ્રસ્ત પરિવારને પરિવાર દીઠ 6,800 રૂપિયાની આર્થિક સહાયનું વિતરણ કરાયું. આ અંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કોઈપણ અસરગ્રસ્ત પરિવાર સહાયથી વંચિત નહીં રહે તેવી ખાતરી આપી. તેમણે અસરગ્રસ્ત વિસ્તારોના લોકોને સ્વચ્છતા જાળવવા અને ઘરે ઘરે કરાતા સર્વેમાં સંપૂર્ણ સહયોગ આપવા અનુરોધ કર્યો.
1: સુરત શહેરમાં જે કોઈ ઘરોમાં પાણી આવ્યું હોય તે ઘરોમાં પરિવાર દીઠ 6,800 રૂપિયા અને જે કાચા મકાનો હોય કે વસ્તી હોય અને જ્યાં પહેલા માલે પાણી ના પહોંચ્યું હોય પણ એ લોકો કામે ના જઈ શક્યા હોય એવા પરિવારને ઘર દીઠ 1,800 રૂપિયા સહાય ચાલુ કરી લેવામાં આવી છે.
0: દરમિયાન કલેક્ટર તેજસ પરમારે શહેરમાં પૂર રાહતની સહાય માટે વર્ગ 1 અને 2 ના 22 અધિકારીઓને તાત્કાલિક સર્વેની કામગીરી સોંપી છે. નાયબ મામલતદાર, રેવન્યુ તલાટી, કોઓર્ડિનેટર અને અન્ય કર્મચારીઓ સાથેની 41 ટીમ બનાવી કામગીરીના હુકમ કરાયા છે. કેન્દ્રીય કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા રાજ્યમંત્રી જયંત ચૌધરીએ સુરત ઔદ્યોગિક તાલીમ સંસ્થા આઈટીઆઈ ઘટક માટે 240 કરોડ રૂપિયાથી વધુની વ્યૂહાત્મક રોકાણ યોજનાને મંજૂરી આપી. અમારા પ્રતિનિધિ લોપા દરબાર જણાવે છે કે સુરત પ્રવાસ દરમિયાન શ્રી ચૌધરીએ આ જાહેરાત કરતાં કહ્યું, આ માટે આર્સેનલ મિતલ ઇન્ડિયા કંપનીને અગ્રણી ઉદ્યોગ ભાગીદાર તરીકે જવાબદારી સોંપાઈ છે. ઉદ્યોગ આધારિત કૌશલ્ય વિકાસ ક્ષેત્રે પોતાના અનુભવનો સરકારી આઈટીઆઈને અદ્યતન બનાવવાની પીએમ સેતુ પહેલને મજબૂત બનાવવા આ કંપની યોગદાન આપશે. 5 વર્ષમાં આઈટીઆઈ સુરતને હબ તેમજ હજીરા, બારડોલી, સચિન અને મહિલા આઈટીઆઈ સુરતને સ્પોક સંસ્થાઓ તરીકે વિકસાવીને

0: 25,000 થી વધુ યુવાનોને રોજગારીની નવી તક ઉપલબ્ધ કરાવશે. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ રાષ્ટ્ર નિર્માણમાં યુવાનોની સક્રિય ભાગીદારીને સુનિશ્ચિત કરવા તમામ વિભાગ, શૈક્ષણિક સંસ્થાઓ, ગ્રામ પંચાયતો અને સામાજિક સંસ્થાઓના સંકલિત પ્રયાસ જરૂરી હોવા પર ભાર આપ્યો. જૂનાગઢમાં મેરા યુવા ભારત જૂનાગઢની જિલ્લા સલાહકાર સમિતિની બેઠકમાં યુવા કેન્દ્રિત વિવિધ પહેલ પર ચર્ચા દરમિયાન શ્રી માંડવીયાએ આ વાત કહી. તેમણે વિવિધ વિભાગ અને સંબંધિત સંસ્થાઓને જિલ્લાના યુવાનોને માય ભારત પોર્ટલ સાથે જોડવા જાગૃતિ અને નોંધણી અભિયાન પર પણ ભાર મૂક્યો હતો. અગાઉ શ્રી માંડવીયાએ જૂનાગઢમાં વિકાસ કાર્યોની સમીક્ષા કરી અધિકારીઓને ઝડપી અને પારદર્શક અને નિર્ધારિત સમયમર્યાદામાં વિકાસ કાર્યો પૂર્ણ કરવા સૂચનો આપ્યા હતા. કેશોદ વિમાન મથક પર વર્ષ 2027 સુધીમાં એરબસ અને કાર્ગો ઉડાનનું સંચાલન શરૂ કરવા સરકારના અભિગમ અંગે પણ શ્રી માંડવીયાએ જણાવ્યું. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABID ને ફોલો કરશો. ભાવનગર જિલ્લા સહકારી બેંકમાં સાયબર છેતરપિંડી મામલે CID ક્રાઇમના સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા વધુ 3 લોકોની ધરપકડ કરવામાં આવી. આરોપીઓએ બેંકની સિસ્ટમના ડેટાબેઝમાં ફેરફાર કરી 7 કરોડ રૂપિયાથી વધુની રકમ વિવિધ બેંક ખાતાઓમાં મોકલી છેતરપિંડી કરી હોવાનું તપાસમાં જણાયું છે. આ મામલે વધુ તપાસ હાથ ધરાઈ હોવાનું CID ક્રાઇમના સેન્ટર ઓફ એક્સલન્સના SP રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું.
1: સેન્ટર ઓફ એક્સલન્સની ટીમ દ્વારા અન્ય 3 આરોપીઓની હાલ ધરપકડ કરવામાં આવેલી છે, જેના નામ છે અનિલ અગ્રાવત, ભૂમિલ પટેલ અને વિકાસ ચૌધરી. હેકરોએ સર્વરમાં ઘૂસી અને સર્વરના ડેટાબેઝમાં ચેન્જ કરેલો, જેમાં 4 પ્રાઇમરી એકાઉન્ટ એ લોકોએ પસંદ કરેલા. એ ખાતા ધારકોના મોબાઈલ નંબરો બદલી પોતાના મોબાઈલ નંબરો નાખી દીધા અને બેલેન્સ 1 કરોડથી 2 કરોડ દર્શાવી દીધું. જે મ્યુલ એકાઉન્ટો હતા એનાથી આ પૈસા વિથડ્રો કરી લેવામાં આવેલા હતા.
0: ગીર સોમનાથના ઉનામાં ખાપટ ગામમાં વિદ્યાર્થી પાસે કેફી દ્રવ્ય મંગાવનાર શિક્ષકને તાત્કાલિક સસ્પેન્ડ, ફરજ મોકૂફ કરાયા. આ અંગે શિક્ષણ મંત્રી ડોક્ટર પદ્યુમન વાજાએ કહ્યું કે સમગ્ર ઘટનાની તપાસ કરી શિક્ષાત્મક કાર્યવાહી માટે 3 અધિકારીની તપાસ સમિતિની રચના કરવામાં આવી છે.
2: ગીર સોમનાથ જિલ્લાના શિક્ષક દ્વારા વિદ્યાર્થી પાસે કેફી દ્રવ્ય મંગાવવાનો જે અહેવાલ, તેનું સંજ્ઞાન લઈ એ શિક્ષકને તાત્કાલિક અસરથી ફરજ મોકૂફી હેઠળ મૂકવામાં આવ્યા છે. આવું કૃત્ય ક્યારેય પણ સાંખી લેવાય નહીં. શિક્ષક વિરુદ્ધ FIR નોંધી અને તેની કાયદેસર અટક કરવામાં આવી છે.
0: રાજ્યભરમાં વરસાદે વિરામ લીધો છે. દરમિયાન આવતીકાલે સમગ્ર રાજ્યમાં વરસાદની સંભાવના છે તો દરિયાકાંઠાના વિસ્તાર અને માછીમારોને ચેતવણી અપાઈ હોવાનું હવામાન વિભાગના પ્રાદેશિક નિયામક ડોક્ટર AK દાસે જણાવ્યું.
3: आज का जो फोरकास्ट है 12 से लेकर 16 तक दक्षिण गुजरात की जो जिला है और सौराष्ट्र की जो दक्षिणी भाग की जो जिला है, इसमें अलग अलग स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा. फिशरमैन भाई के लिए वार्निंग दिया गया है. 11 और 12 जुलाई को टिप प्रेशर ग्रेडियंट के कारण पॉयली विंड है, इसमें जो स्पीड रहेगा 45-55 किलोमीटर प्रति घंटा.
0: રાજ્યભરમાં નહીવત વરસાદ વચ્ચે અત્યાર સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ વરસાદ સરેરાશ 25 ટકા નોંધાયો છે, જેના કારણે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા યોજનામાં 66% જેટલો જળ સંગ્રહ થયો છે તો 10 બંધને હાઈ એલર્ટ પર રખાયા છે. રાજ્યમાં વરસાદની પરિસ્થિતિમાં પહોંચી વળવા આપત્તિ વ્યવસ્થાપન દ્વારા કામગીરી થઈ રહી છે. તે અંતર્ગત ઉર્જા રાજ્યમંત્રી કૌશિક વેકરિયાએ અમરેલીના ગારી, ખાંભા, સાવરકુંડલા, લીલીયા, રાજુલા અને જાફરાબાદ સહિતના તાલુકાના વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી. ત્યારબાદ યોજાયેલી સમીક્ષા બેઠકમાં ખેતીની જમીનનું ધોવાણ, ગ્રામ્ય માર્ગોનું ધોવાણ, પશુ મૃત્યુ, વીજ પુરવઠો પૂર્વવત સહિતની બાબત બેઠકમાં વિસ્તૃત ચર્ચા કરાઈ હતી. ભરૂચમાં ભારે વરસાદની આગાહીને પગલે રેડ એલર્ટ જાહેર કરાતા જિલ્લાના અધિકારીઓને નીચાણવાળા વિસ્તારો અને નદીદાળ મુલાકાત લીધી. વહીવટીતંત્ર દ્વારા ભરૂચમાં દિવાલ ધરાશાયી થવાની દુર્ઘટનામાં ભોગ બનનારા મૃતકોના પરિવારને 8 લાખ રૂપિયાની માનવ મૃત્યુ સહાયની ત્વરિત ચૂકવણી કરવામાં આવી. નર્મદાના રાજપીપળાના પોઈચા ખાતે આપત્તિ વ્યવસ્થાપન તંત્ર દ્વારા ત્રિવેણી ઘાટ ખાતે પૂર બચાવ અંગેની મોકડ્રીલ કવાયત હાથ ધરાઈ. દરમિયાન 7 લોકો ઊંડા પાણીમાં ફસાઈ ગયું તેવી સ્થિતિનું નિર્માણ કરીને તેમને બચાવાયા હતા. તો પોરબંદરમાં વાવાઝોડા સહિતની કુદરતી આપત્તિઓમાં બચાવ કાર્ય માટે રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ NDRFની ટુકડીઓ તૈનાત રખાઈ છે. જેઠવદ એકાદશી નિમિત્તે જૂનાગઢમાં ગિરનાર પર્વત ફરતે પરંપરાગત દૂધધારા પરિક્રમા યોજાઈ. લોકવાયકા પ્રમાણે

ગામે લગભગ 75 વર્ષ પહેલા સૌરાષ્ટ્રમાં દુષ્કાળ પડતા જંગલમાં પાણીની સમસ્યા સર્જાઈ હતી, ત્યારે ગિરનાર જંગલમાં પશુ પક્ષી માટે કરમણ ભગત નામના ભાવિકે દૂધની ધારા સાથે ગિરનારની પરિક્રમા કરી હતી. ત્યારબાદ સારો વરસાદ વરસતા આ ધાર્મિક માન્યતાને ધ્યાનમાં રાખીને આજે પણ 36 કિલોમીટરની પરિક્રમા દૂધધારા સાથે ભાવિકો દ્વારા પૂર્ણ કરવામાં આવી. મોરબીમાં યોજાયેલી સબ જુનિયર ગર્લ્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટની ફાઇનલ મેચમાં રાજકોટને હરાવીને જામનગરે ખિતાબ જીત્યો. ગુજરાત સ્ટેટ ફૂટબોલ સંગઠન દ્વારા યોજાયેલી સ્પર્ધામાં જામનગરની ટીમે આજે ભવ્ય શરૂઆત કરી. ટીમના ખેલાડી અવની મીઠાપરા અને સંજના મેનિયાએ બે બે અને માનસી ધાપા, ઉર્મિલા ધોરિયા તથા દિવ્યા પટેલે એક એક ગોલ કર્યા હતા. મેચના અંતે જામનગરની ટીમનો 10-0 વિજય થયો હતો. ઉલ્લેખનીય છે કે સેમીફાઇનલની મેચમાં રાજકોટે સુરત અને જામનગરે વડોદરાને પરાજય આપ્યો હતો. બાગાયત ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ ગુજરાતને પ્રતિષ્ઠિત એગ્રીકલ્ચર લીડરશીપ એવોર્ડ 2026 એનાયત કરાયો. નવી દિલ્હીમાં યોજાયેલા 17મા એગ્રીકલ્ચર લીડરશીપ કોન્કલેવમાં જ કૃષિમંત્રી જીતુ વાઘાણીએ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહના હસ્તે આ પુરસ્કાર સ્વીકાર્યો હતો. ડાંગ જિલ્લો ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારમાં 100% મોબાઇલ કનેક્ટિવિટી પહોંચાડવા માટે 4G સેચ્યુરેશન પ્રોજેક્ટ હેઠળ સમગ્ર રાજ્યમાં મોખરે છે. જિલ્લામાં હાલ 57 મોબાઇલ ટાવર કાર્યરત છે. દૂરસંચાર માળખાકીય સુવિધા અને ડિજિટલ કનેક્ટિવિટી પ્રગતિ અંગેની સમીક્ષા બેઠકમાં દૂરસંચાર વિભાગ ડોટ ગુજરાત LSCના નિદેશક ડોક્ટર કુંજ શર્માએ આ માહિતી આપી હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યની 9 મહાનગરપાલિકાઓને 11 મહત્વની પરિયોજના માટે 5 વર્ષ સુધી જમીન વિનામૂલ્ય ફાળવા સરકારનો નિર્ણય. કપાસ ઉત્પાદન વધારવા માટે મિશન ફોર કોટન પ્રોડક્ટિવિટી માટે રાજ્યના ખેડૂતો આજથી આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકશે. સુરતમાં વરસાદથી અસરગ્રસ્ત 2000 પરિવારને આર્થિક સહાયની ચૂકવણી. વર્ગ 1 અને 2ના કર્મચારીઓને તાત્કાલિક સર્વે કરવા નિર્દેશ. કેન્દ્રીય કૌશલ વિકાસ રાજ્યમંત્રી જયંતિ ચૌધરીએ સુરત આઈટીઆઈ ઘટક માટે 240 કરોડ રૂપિયાની વ્યૂહાત્મક રોકાણ યોજનાને મંજૂરી આપી. અને મોરબીમાં યોજાયેલી સબ જુનિયર ગર્લ્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ સ્પર્ધામાં રાજકોટને હરાવીને જામનગરની ટીમે ખિતાબ જીત્યો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

ગામનો ચોરો કાર્યક્રમ સાંભળતા સૌ શ્રોતા મિત્રોને ઝાઝા કરીને રામ રામ. મિત્રો, આપણે ચોરે આવીએ ને ત્યારે અવનવી વાતો કરતા હોઈએ છીએ. ખેતીની વાતો કરીએ, પશુપાલનની વાતો કરીએ, આરોગ્યની વાતો કરીએ. તો અત્યારે પ્રવર્તમાન સંજોગો પ્રમાણે ખેતીમાં આપણે જે વાત કરતા હોઈએ છીએ એમાં પ્રાકૃતિક ખેતીની વિશેષ ચર્ચા આપણે કરતા હોઈએ છીએ. મિત્રો, આપણને ખબર છે કે જમીન છે એનું સત, એનું પોત, એની ફળદ્રુપતા, એની અંદર રહેલા પોષક તત્વો એ ધીમે ધીમે ધીમે ધીમે કરતા ઓછા થતા જાય છે. એની અંદરનું જે કસ છે એ ઓસરતું જાય છે. એટલે ફરી પાછું આપણે પ્રકૃતિ તરફ વળવું ખૂબ જરૂરી થઈ ગયું છે. અને ગામના ચોરે આજે આવો જ કંઈક વિષય આપણે ચર્ચવો છે, અને વિષય છે પ્રાકૃતિક કૃષિમાં જીવામૃત, ઘન જીવામૃત અને બીજામૃતનું મહત્ત્વ. અને આ વિશે વાત કરવા માટે આપણી સાથે વિષય નિષ્ણાંત તરીકે શ્રી ખેંગારજી ઠાકોર સાહેબ, કે જેઓ સુરેન્દ્રનગરના મદનીશ ખેતી નિયામક છે, તેઓ સુરેન્દ્રનગરથી ખાસ આપણી સાથે ટેલિફોનિક રીતે જોડાણા છે. તો આપણી પરંપરા પ્રમાણે સૌથી પહેલાં ઠાકોર સાહેબનું આપણે સ્વાગત કરીએ, એમને કહીએ રામ રામ રામ.

0: રામ
1: રામ રામ રામ રામ સૌ ખેડૂત મિત્રોને.
0: સાહેબ, શરૂઆતમાં જ વાત કરીએ એમ કે આજના સમયમાં પ્રાકૃતિક કૃષિ, પ્રાકૃતિક ખેતી એ ખૂબ જ અગત્યની થઈ ગઈ છે અને એવો જ વિષય આપણે આજે ચર્ચવો છે. તો સૌથી પહેલો અને પાયાનો પ્રશ્ન એ કે પ્રાકૃતિક ખેતી એટલે શું?
1: ખેડૂત મિત્રો, પ્રાકૃતિક ખેતી એટલે પ્રાકૃતિક શબ્દમાં જ એનો જાપ છુપાયેલો છે.
0: જી,
1: પ્રાકૃતિક ખેતી એટલે સંપૂર્ણ કુદરતી પ્રકૃતિમાં ખેતી. એટલે સંપૂર્ણ કુદરતી, કોઈ પણ કેમિકલ કે રસાયણનો ઉપયોગ કર્યા વગર પોતાની પાસે જે કુદરતી વસ્તુઓ છે તેનો ઉપયોગ કરી કરવામાં આવતી ખેતી, જેને આપણે ગાય આધારિત ખેતી પણ કહીએ છીએ. ખેડૂત એવી કૃષિ વ્યવસ્થા ગોઠવે છે કે તેને બજારમાંથી ખરીદ કરેલ રાસાયણિક ખાતરો કે જંતુકનાશક દવાઓનો ઉપયોગ કર્યા વગર કરવામાં આવતી આ ખેતી પદ્ધતિ છે અને સંપૂર્ણપણે રસાયણ મુક્ત ખેતી છે.
0: તો ઠાકોર સાહેબ, હવે આ પ્રાકૃતિક ખેતીની પ્રાસ્તાવિક વાત તમે કરી, હવે આ પ્રાકૃતિક ખેતીના ફાયદાઓ શું છે એ પણ ખેડૂત ભાઈઓ બહેનોને જણાવો.
1: પ્રાકૃતિક ખેતીના ફાયદાઓની વાત કરીએ તો પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનમાં રાસાયણિક ખાતરો અને રાસાયણિક દવાઓનો ઉપયોગ થતો નથી, જેના લીધે ઉત્પાદન થતા મસાલા પાકો, અનાજ, ફળ અને શાકભાજી કુદરતી પોષક તત્વોથી ભરપૂર અને સ્વાસ્થ્યપ્રદ હોય છે, જેનાથી ઉત્તમ આરોગ્ય અને લાંબુ આયુષ્ય પ્રાપ્ત થાય છે. પ્રાકૃતિક ખેતીમાં ગાયનું ગૌમૂત્ર, શાણ, વનસ્પતિના પાંદડા અને કુદરતી સાણિયા ખાતરનો જ ઉપયોગ થતો હોય જમીનમાં દેશી અળસિયાની સંખ્યા વધે છે. અળસિયા જમીનને ફળદ્રુપ અને પોચી બનાવનાર ખેડૂતના સાચા મિત્ર છે. જમીનમાં રહેલા ઉપયોગી બેક્ટેરિયા જમીનને તંદુરસ્ત રાખે છે. પ્રાકૃતિક ખેતીમાં પિયત પદ્ધતિ પ્રમાણસર અને પદ્ધતિસર હોય છે. છોડને પાણી કરતા ભેજ વધારે જરૂર છે, તેથી અહીંયા વપરાતી મલ્ચિંગ પદ્ધતિથી ઓછા પાણીથી પણ આ પ્રાકૃતિક કૃષિ થઈ શકે છે.
0: જી,
1: પ્રાકૃતિક કૃષિમાં ખર્ચ થતો નથી, ઝીરો બજેટ ખેતી હોય ખેડૂતને આર્થિક રીતે ખૂબ જ ફાયદો થાય છે. તે સિવાય પ્રાકૃતિક ખેતી ગાય આધારિત ખેતી હોય, દરેક ખેડૂત પરિવાર દેશી ગાય રાખે છે અને ગાયના દૂધમાં અનેક પ્રાકૃતિક તત્વોથી ભરપૂર હોય, એક તો પરિવારને પોતાને ઉત્તમ દૂધ, દહીં, માખણ અને ઘી તો મળી જ રહે છે, સાથે સાથે ખેતી માટે ઉત્તમ ગાયનું શાણ અને ગૌમૂત્ર પણ મળી રહે છે. અલબત્ત ક્યારે દૂધમાંથી બનેલી સાસ અને દૂધ પણ કોઈ દિવસ ઉપયોગમાં લઈ શકાય છે. ગાય પાળી ખેતી કરતા ખેડૂતો માટે ગુજરાત સરકાર ગાયના નિભાવ માટે માસિક રૂપિયા 900 જેટલી સહાય પણ આપે છે, જેના લીધે ખેડૂતને ગાય પાળવાનો ખર્ચ પણ થતો નથી. ખેડૂતે ઉત્પાદન કરેલ ખેત ઉત્પાદન વેચવાની વ્યવસ્થા અને બજાર ભાવ કરતા પણ સારા ભાવ મળી શકે છે, જેનાથી ખેડૂતને ઘણો આર્થિક ફાયદો થાય છે. તે ઉપરાંત જમીન ફળદ્રુપ બનતા ઉત્પાદન વધતું જાય છે. તો આટલા બધા ફાયદા પ્રાકૃતિક ખેતી કરવાથી થાય છે.
0: વાહ, તો આ સરસ મજાના પ્રાકૃતિક ખેતીના ફાયદાઓ વિશે તમે વાત કરી. હવે સાહેબ, પ્રાકૃતિક કૃષિ અને ઓર્ગેનિક કૃષિ આ બંનેમાં શું તફાવત છે?
1: ઓર્ગેનિક ખેતીમાં પણ કુદરતી ખાતર વપરાય છે, પરંતુ તેમાં ખર્ચાળ ઇનપુટ જેમ કે વર્મી કમ્પોસ્ટ, બાયો ફર્ટિલાઇઝર્સ નો ઉપયોગ થાય છે.
0: બરોબર.
1: ત્યારે પ્રાકૃતિક કૃષિમાં લગભગ શૂન્ય ખર્ચ એટલે ઝીરો બજેટ કહી શકાય એને, અને ઝીરો બજેટ થી જમીન પોતે જ ફળદ્રુપ બને છે, તેમાં બહારથી કોઈ ઇનપુટ લાવવાના રહેતા નથી.
0: તો આ પ્રાકૃતિક કૃષિ ને ઓર્ગેનિક કૃષિ એની જે વચ્ચે ફરક છે એ તમે સમજાવ્યો. હવે પ્રાકૃતિક ખેતીના જે આધાર સ્તંભો મુખ્ય છે એ સાહેબ ક્યાં ક્યાં છે એ જણાવો.
1: પ્રાકૃતિક ખેતીના મુખ્ય 5 આધાર સ્તંભ છે. એમાં સૌ પહેલો જીવામૃત અને ઘન જીવામૃત, 2 નંબર પર બીજા મૃત, 3માં આચ્છાદન, 4 વાપસા અને 5મો જૈવ વિવિધતા.
0: અચ્છા,
1: આ એ પ્રાકૃતિક કૃષિના મુખ્ય 5 આધાર સ્તંભ છે.
0: વાહ, તો સૌથી પહેલો જે આધાર સ્તંભ છે અથવા તો બીજો આધાર સ્તંભ છે એના વિશે અમને વિગતે વાત કરો.
1: જો પહેલા અને બીજા આધારસ્તંભની વાત કરીએ તો બીજામૃત એ બીજને મજબૂત કરવા માટે બનાવવામાં આવતું પ્રાકૃતિક દ્રવ્ય છે. બીજામૃત એ બીજનું એક પ્રકારનું રસીકરણ છે.

0: જેમ આપણું રસીકરણ થાય છે તેમ બીજનું પણ અહીં રસીકરણ થાય છે. જ્યારે જીવામૃત એ જમીન અને છોડને પોષણ આપવા માટે બનાવવામાં આવતું પ્રાકૃતિક ખાતર અને જીવાણુઓનું મિશ્રણ છે.
1: તો હવે આ જે જીવામૃતની તમે વાત કરી, તો જીવામૃત કે ઘન જીવામૃત એના મુખ્ય લાભ શું શું હોય એ પણ જણાવો.
0: જો બંને આધારસ્તંભના લાભોની વાત કરીએ તો એક તો જમીનમાં લાખો સૂક્ષ્મ જીવોનું પ્રમાણ વધારે છે, જમીનની ફળદ્રુપતા વધારે છે, છોડને પોષક તત્વો અને રોગ પ્રતિકારક શક્તિ આપે છે, તેમજ પાણીની ધારણ શક્તિ પણ વધારે છે.
1: અચ્છા, હવે સાહેબ તમે આ જીવામૃતની વાત કરી, તો કોઈ ખેડૂત મિત્રોને આ જીવામૃત બનાવવું હોય તો એની પદ્ધતિ શું હોય એના વિશે પણ અમને વાત કરો.
0: જો આની પદ્ધતિની વાત કરીએ તો સૌ પહેલા જીવામૃત બનાવવા માટે કઈ કઈ વસ્તુ જોશે એની ચર્ચા કરી લઈએ.
1: જી,
0: તો એક નંબર પર દેશી ગાયનું તાજું છાણ 10 કિલો, દેશી ગાયનું ગૌમૂત્ર 10 લીટર, દેશી ગોળ 1.5 થી 2 કિલો, કોઈ પણ કઠોળનો લોટ 1.5 થી 2 કિલો, પાણી 200 લીટર, ઝાડ નીચેની ચોખ્ખી માટી 500 ગ્રામ અથવા તો 1 મુઠ્ઠી જેટલી માટી, આ તમામ વસ્તુઓ એક બેરલ અથવા ટાંકીમાં નાખીને લાકડીથી બરાબર હલાવી મિક્સ કરવું. દરરોજ 2 ટાઈમ ઘડિયાળના કાંટાની દિશામાં સવાર સાંજ 2 વખત 5-5 મિનિટ હલાવવું અને સાયડામાં કોથળાથી ઢાંકીને રાખવું. ઉનાળામાં 3-4 દિવસમાં અને શિયાળામાં 5-6 દિવસમાં જીવામૃત તૈયાર થશે. એના સડવાથી એમોનિયા, કાર્બન ડાયોક્સાઇડ, મિથેન જેવા હાનિકારક વાયુઓનું નિર્માણ થશે. તેથી તીવ્ર વાસ આવવાથી તેનો રંગ પણ બદલાશે. હલાવતી વખતે એની વાસ આપણા શ્વાસમાં ન જાય એનું ધ્યાન રાખવું. જીવામૃત બન્યા પછી 10 દિવસમાં એનો ઉપયોગ કરવો. શિયાળાના ઠંડા વાતાવરણમાં તેનો 15 દિવસ સુધી ઉપયોગ કરી શકાય છે અને આ જીવામૃત પિયત સાથે ખેતરમાં આપી શકાય છે. તેનાથી જમીનના ભૌતિક, રાસાયણિક અને જૈવિક ગુણધર્મોમાં સુધારો થાય છે.
1: બરોબર. તો સાહેબ, આ આખી જીવામૃત બનાવવાની પદ્ધતિ છે એના વિશે આપે વિગતે વાત કરી. હવે સાહેબ, ક્યાં ક્યાં પાકમાં જીવામૃત આપી શકાય અને એ આપવાની રીત શું એ પણ અમને જણાવો.
0: બહુ સરસ પ્રશ્ન કર્યો. તો કોઈ પણ પ્રકારના ધાન્ય, કઠોળ, બાગાયતી કે અન્ય કોઈ પણ પાકને આ જીવામૃત આપી શકાય છે.
1: જી,
0: ધારો કે પિયતના પાણી સાથે કે જેમાં ખેતરમાં પાક ઉભો હોય તો પ્રતિ એકર 200-400 લીટર જીવામૃત મહિનામાં 1-2 પિયત સાથે આપી શકાય છે. ઊભા પાક પર છંટકાવ કરીને પણ આપી શકાય છે. જો છંટકાવ માટે જીવામૃતનો ઉપયોગ કરવો હોય તો 10% દ્રાવણ છાંટવા માટેની ભલામણ છે, જેમાં 10 લીટર જીવામૃત અને 90 લીટર પાણી મિક્સ કરીને છાંટી શકાય છે. એ જ રીતે મુખ્ય પાક હોય અને એની 2 હાર વચ્ચે સીધું જો જમીનમાં આપવું હોય તો તમે ડ્રીપ વાપરતા હોય અને જો ડ્રીપમાં નાખવું હોય તો ડ્રીપમાં 5% દ્રાવણની ભલામણ છે, જેમાં 5 લીટર જીવામૃત અને 95 લીટર પાણી મિક્સ કરીને આપી શકાય છે.
1: બરોબર. તો સાહેબ, આ જે નવી પદ્ધતિ મુજબ ઘન જીવામૃત બનાવીએ તો તેમાં આપણે ખાસ શું કાળજી રાખવી જોઈએ?
0: ઘન જીવામૃત એ જીવામૃતનો જ એક ભાગ છે.
1: અચ્છા,
0: જીવામૃત લિક્વિડ છે તો આ સોલિડ છે, તેને આપણે ઘન જીવામૃત કહે છે. અને ખાતરના બેડ ઉપર સીધો સૂર્યપ્રકાશ કે વરસાદનું પાણી પડે નહીં એ રીતે આ બનાવવું જોઈએ.
1: બરોબર. તો પછી હવે સાહેબ, સાથે સાથે આ ઘન જીવામૃતની તમે વાત જ કરી છે તો એ બનાવવાની રીત વિશે પણ જણાવી દો.
0: ઘન જીવામૃત 2 રીતે બનાવી શકાય છે. એક તો એની મુખ્ય પદ્ધતિ છે, તો આપણે બંને પદ્ધતિની અહીં ચર્ચા કરીશું.
1: જી,
0: તો મુખ્ય પદ્ધતિમાં જોઈએ તો 6 કિલો દેશી ગાયનું છાણ, 1 કિલો ગોળ, 1 કિલો ચણાનો લોટ અને 2 લીટર જીવામૃત.
1: બરોબર.
0: આ 4 વસ્તુઓને સારી રીતે મિશ્રણને ઝાડના છાયામાં કોથળાથી ઢાંકવું, ત્યારબાદ દિવસમાં 3-4 વખત ઉપર નીચે ફેરવવું, મિશ્રણ સુકાયા બાદ ગાંગડાનો ભૂકો કરવો, ત્યારબાદ છણના કોથળામાં ભરી સંગ્રહ પણ કરી શકાય છે. આ ઘન જીવામૃત 6 માસ સુધી જમીનમાં આપી શકાય છે. તેને સાણિયા ખાતર સાથે ભેળવીને પણ આપી શકાય છે, જે ખૂબ જ સારું પરિણામ આપશે. આ થઈ એક મુખ્ય પદ્ધતિ.
1: બરોબર.
0: એ જ રીતે ઘન જીવામૃત બનાવવાની એક બીજી પદ્ધતિ પણ છે. જો તેની વાત કરીએ તો તેમાં 2000 કિલોગ્રામ દેશી ગાયના છાણનો

0: દોઢ ફૂટ ઊંચો બેડ બનાવો, તેમાં લાકડી કે પાઇપ થી એક ફૂટ ઊંડા હોલ બનાવવા, તેમાં 200 લિટર જીવામૃત ભરી 24 કલાક રાખી પાવડાથી બરાબર મિશ્ર કરવું.
1: બરાબર
0: 7 દિવસ પરથી આ જ પ્રક્રિયા ફરીથી કરવી. ત્યારબાદ તેને શણના કોથળામાં સંગ્રહ કરવો. જીવામૃતમાં રહેલા અસંખ્ય સૂક્ષ્મ જીવાણુઓના કામગીરીને પરિણામે એકદમ ભરભરું કણીદાર સરસ ખાતર થશે, જેને આપણે ઘન જીવામૃત કહીશું.
1: વાહ, તો આ બંને પદ્ધતિ વિશે આપે વિગતે વાત કરી. હવે સાહેબ, પ્રશ્ન એ થાય કે આ જે ઘન જીવામૃત છે એ ક્યાં ક્યાં પાકોમાં ઉપયોગી છે અને તેનું પ્રમાણ કેટલું આપણે રાખવું જોઈએ?
0: ઘન જીવામૃત પાયાના ખાતર તરીકે પહેલા વર્ષે 1500 થી 2000 કિલોગ્રામ અને ત્યાર પછી દર વર્ષે 500 કિલોગ્રામ મુજબ ઉપયોગ કરવાનો રહે છે.
1: બરાબર. હવે આ ઉપયોગ છે સાહેબ ઘન જીવામૃતનો, એ કઈ રીતે કરવો?
0: ઘન જીવામૃત આ એક સૂકું જીવામૃત છે, જે જમીનમાં ભેજ હોય ત્યારે પૂંખીને ઉપયોગ કરવો જોઈએ.
1: અચ્છા, તો જો ખેડૂતે શ્રેષ્ઠ પરિણામ સાહેબ મેળવવું હોય તો એને શું કરવું જોઈએ?
0: જો સારામાં સારું પરિણામ મેળવવું હોય તો તાજું ગાય આધારિત ઘટકોનો જ ઉપયોગ કરો. પ્લાસ્ટિકના બદલે માટીના કે સિમેન્ટના ટોકામાં બનાવો.
1: જી.
0: અને નિયમિત ઉપયોગથી જમીન સ્વસ્થ અને જીવંત બનશે.
1: બરાબર. તો સાહેબ, આપણે ઘન જીવામૃત વિશે વિગતે વાત કરી, હવે આપણે બીજામૃત વિશે વાત કરીએ. તો બીજામૃત બનાવવાની પદ્ધતિ કઈ છે?
0: બીજામૃત બનાવવાની પદ્ધતિની વાત કરીએ તો વાવણી કરતા પહેલા બિયારણની માવજત કરવા માટે બીજામૃતનો પટ આપવો જોઈએ.
1: જી.
0: તેથી બીજામૃત બનાવવાની પદ્ધતિમાં દેશી ગાયનું શાણ 5 કિલો, ગૌમૂત્ર 5 લિટર, કડીચીનો 50 ગ્રામ, પાણી 20 લિટર અને મુઠ્ઠીભર માટી, આ બધા જ પદાર્થોને પાણીમાં ભેળવીને 24 કલાક સુધી રાખો. દિવસમાં 2 વાર લાકડીથી હલાવી મિશ્ર કરો. વાવણી પહેલા બીજની ઉપર બીજામૃતનો છંટકાવ કરીને બીજને સોયડામાં સૂકવી દો. હવે આ બીજ વાવણી માટે તૈયાર છે.
1: વાહ, તો બીજામૃત બનાવવાની પદ્ધતિ તમે અમને જણાવી. હવે બીજામૃતના જે લાભ છે એના વિશે અમને વાત કરો.
0: મેં આગળ પણ કીધું કે બીજામૃત એ બીજનું રસીકરણ છે, તેનાથી ઘણા બધા ફાયદા થાય છે. એક તો બીજનું અંકુરણ ઝડપી અને મજબૂત થાય છે, બીજને રોગ અને જીવાતોથી રક્ષણ મળે છે, યુવાન છોડની વૃદ્ધિ તંદુરસ્ત થાય છે અને ઉપજની ગુણવત્તા પણ વધે છે.
1: બરોબર. હવે સાહેબ, તમે જીવામૃતની વાત કરી, બીજામૃતની વાત કરી, તો જીવામૃત અને બીજામૃત આ બંને વચ્ચે શું ફરક છે, તફાવત શું છે?
0: તફાવતની વાત કરીએ તો બીજામૃત મુખ્યત્વે બીજના સારવાર માટે વપરાય છે.
1: બરોબર.
0: જેમ કે આપણે અગાઉ પણ સીડ ટ્રીટમેન્ટ કરતા હતા એ રીતે.
1: બરોબર.
0: ત્યારે જીવામૃત જમીન અને વિકસિત છોડ માટે વપરાય છે.
1: અચ્છા.
0: ફરક એટલો છે કે જીવામૃતમાં વધારે પ્રમાણે ગોબર અને છાણ હોય છે અને જે છોડને પોષણ પૂરું પાડે છે.
1: વાહ. તો સાહેબ, હવે આ બંને એટલે જીવામૃત ને બીજામૃતનો બંનેનો જો ઉપયોગ આપણે કર્યો હોય, આ બંનેનો ઉપયોગ કરવાથી રાસાયણિક ખાતરની જરૂરિયાત કેમ ઘટે છે?
0: એના કારણની વાત કરીએ તો આ બંનેમાં અબદ્ધો અને સક્રિય સૂક્ષ્મજીવો છે જે જમીનમાં પોષક તત્વો છોડ માટે ઉપલબ્ધ કરી આપે છે. તેથી આમાં બાહ્ય ખાતરોની જરૂર પડતી નથી.
1: બરોબર. હવે આ જીવામૃત અને બીજામૃત આ બંનેનું મહત્વ શું છે એ પણ જણાવો.
0: આ બંને પ્રાકૃતિક કૃષિના મુખ્ય આધારસ્તંભ છે અને બંને જમીનને જીવંત બનાવે છે, જે ટકાઉ ખેતી માટે અનિવાર્ય છે. તેમનાથી જમીનનું સ્વાસ્થ્ય સુધરે છે અને ખેડૂતને આર્થિક ફાયદો થાય છે.
1: બરોબર. તો આ જીવામૃત ને બીજામૃત આને કેટલી વાર અને કેવી રીતે વાપરવા જોઈએ?
0: બીજામૃત ની વાત કરીએ તો બીજને 300 મિલી પ્રતિ કિલોગ્રામ બીજ મુજબ પટ આપવો જોઈએ. ત્યારબાદ બીજને સાયામાં કપડા અથવા કંતાન પર પાતળો થર કરીને બીજ સુકાય ત્યાં સુધી મૂકી રાખવા અને બીજ સારી રીતે સુકાઈ ગયા બાદ તુરંત એનો વાવણી માટે ઉપયોગ કરવો જોઈએ.
1: બરોબર. હવે સાહેબ, શાકભાજીના પાકોમાં બીજામૃતનો કઈ રીતે આપણે ઉપયોગ કરવો જોઈએ એ પણ થોડું જણાવો.
0: મોટા ભાગના શાકભાજીમાં ફેર રોપણી આવતી હોય છે, તો ફેર રોપણી માટેના પાકો જેવા કે ટમેટા, મરચી, રીંગણ, કોબીજ, ફૂલગોબી, ડુંગળી વગેરેના ધરૂણના મૂળને 15 થી 20 મિનિટ સુધી બીજામૃત દ્રાવણમાં ડુબાડી અને પછી તેની ફેર રોપણી કરવી જોઈએ.
1: બરોબર. એટલે સાહેબ, આ તમે સરસ મજાની બધી વિગતે વાત કરી. હવે જે મુખ્ય વસ્તુ હોય કે ભાઈ આ બંને

0: વિદ્યાર્થી જે ખેડૂતો છે એને આવકમાં શું ફેર પડે અને સ્વાસ્થ્ય પર એની શું અસર પડતી હોય એ પણ જણાવો.
1: એક તો આવકમાં વાત કરીએ તો આમાં આ પ્રાકૃતિક ખેતીના જે મુખ્ય આધારસ્તંભો હોય એનો ઉપયોગ કરવાથી ખેતી ખર્ચમાં મોટો ઘટાડો થાય છે. કારણ કે આ ખેતીમાં બહારથી કોઈ વસ્તુ લાવવાની રહેતી નથી, ઉપજની ગુણવત્તા વધે છે. તેથી આજે બજારમાં પ્રાકૃતિક ખેતીની ઉપજના ભાવ પણ સારા મળે છે. જે ઘઉં સામાન્ય બજારમાં 700 રૂપિયે પ્રતિ 20 કિલો ના ભાવ હોય છે, એ જ પ્રાકૃતિક કૃષિના ભાવ બજારમાં 1000 રૂપિયા પ્રતિ 20 કિલો ના ઘઉંના હોય છે. એટલે આટલો બધો ફરક પડે છે. રાસાયણિક અવશેષ વગરનું અનાજ સ્વાસ્થ્ય માટે સારા સારું હોય છે, તેથી ઘણા બધા રોગોથી મુક્તિ મળે છે અને ખેડૂતને જીવાત નાશકો એટલે કે જંતુનાશકોના સંપર્કથી પણ બચાવે છે.
0: હા, મોટો ફાયદો છે. હવે સાહેબ, તમે આ બધી વિગતે વાત કરી કે ભાઈ જીવામૃત, બીજામૃત, ઘન જીવામૃત, તો હવે આ બધું જેમને આવડે છે તો આવડે છે, પણ શીખવું છે જેમને, તો આ બનાવવાની જે તાલીમ જેમને જોઈતી હોય તો આ તાલીમ ક્યાંથી મળે એના વિશે અમને માહિતી આપો.
1: બહુ સરસ પ્રશ્ન કર્યો કિરણભાઈ. દરેક જિલ્લામાં પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી આત્માની કચેરી હોય છે.
0: જી જી.
1: અને આત્માના સ્ટાફ દ્વારા આ તાલીમ આપવામાં આવે છે, જેમાં ખેડૂતે આત્મામાં એક રજિસ્ટર ગ્રુપ બનાવવાનું હોય છે. ધારો કે કોઈ ખેડૂતો રજિસ્ટર ગ્રુપ ના બનાવેલું હોય તો પણ જે આત્મા દ્વારા જે તેમના ક્લસ્ટરો બનાવેલા હોય છે અને તેમાં આત્માના સીઆરપી અને કૃષિ સખી હોય છે, એ બંને દ્વારા પણ ખેડૂતોને આ તાલીમ આપવામાં આવે છે.
0: બરોબર. હવે સાહેબ, ખેડૂત મિત્રોમાં એક વાત ચર્ચાતી હોય છે કે ભાઈ પ્રાકૃતિક કૃષિ કરો ને તો એમાં ઉપજ ઓછી આવે, તો હવે આ વિધાન, આ ચર્ચા સાચી છે કે ખોટી એ થોડો તમને પ્રકાશ પાડો.
1: ના, એ પ્રશ્ન બાબતે જો ચર્ચા કરીએ તો શરૂઆતના 2-3 વર્ષમાં ઉત્પાદનમાં ઘટાડો આવતો હોય છે. કારણ કે આપણે સતત રાસાયણિક ખાતરો અને જંતુનાશકો વર્ષોથી વાપરતા રહેલા છીએ, તેની અસરના લીધે ઉત્પાદનમાં ઘટાડો આવતો હોય છે. પરંતુ 3જા વર્ષથી જમીન મજબૂત થઈ જાય છે અને ધીમે ધીમે કંઈક સ્થિર રહે છે અને ત્યારબાદ એની ઉપજ વધતી જ જાય છે. અનેક અભ્યાસો અને કિસ્સાઓમાં પરંપરાગત ખેતી કરતા પણ આ પ્રાકૃતિક ખેતીથી વધારે નફો થયો હોય એવું વૈજ્ઞાનિકો પણ જણાવેલ છે.
0: વાહ. હવે સાહેબ, જે આપણે નાના સીમાંત ખેડૂતો છે એ લોકોએ જે આ પ્રાકૃતિક કૃષિ શરૂ કરવી હોય તો કેવી રીતે એમણે શરૂઆત કરવી જોઈએ એ વિશે પણ થોડું કહો.
1: આ પ્રાકૃતિક ખેતી એવી ખેતી છે જે દરેક જણ કરી શકે. ધારો કે નાના ખેડૂત હોય તે પોતાના ખેતરમાં એક નાનો ભાગ પસંદ કરે, જમીનને થોડું મલ્ચિંગ કરી દે, સ્થાનિક બીજ અને પ્રાકૃતિક ખાતરનો વપરાશ વધારે. તેમ એ સિવાય આપણે એક શરૂઆતમાં પ્રાકૃતિક કૃષિની જયારે મુવમેન્ટ ચાલતી હતી ત્યારે સુભાષ પાલેકરના ઝીરો બજેટની વાત થતી હતી. એ ઝીરો બજેટના આધારસ્તંભોનો ઉપયોગ કરી અને જીવામૃત, ઘન જીવામૃત, બીજામૃત તેમજ ખેતીનો અન્ય કચરો પણ આમાં ઉપયોગ લઈ અને નાના ખેડૂતો પણ સારી રીતે પ્રાકૃતિક કૃષિ કરી શકે છે.
0: વાહ, તો ખૂબ સરસ વાત કરી સાહેબ. હવે સાહેબ, પ્રાકૃતિક કૃષિ આપણું જે પર્યાવરણ છે એને કેવી રીતે મદદ કરે એ પણ અંતમાં અમને જણાવો.
1: ખૂબ જ સરસ પ્રશ્ન છે. આજના સમયમાં આજે જયારે પર્યાવરણ દૂષિત થયું છે ત્યારે ખરેખર પ્રાકૃતિક કૃષિ એક જ એક વરદાન રૂપ સાબિત થાય તેમ છે. કારણ કે આજે જમીનનું પ્રદૂષણ, પાણીનું પ્રદૂષણ એ બધું રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના લીધે ઘણું જ બધું વધી ગયેલું હતું. કે આપણે એવા પણ કિસ્સા જોયા હતા કે મધ્ય ગુજરાતમાં જયારે બોરવેલ બનાવવામાં આવે છે ત્યારે પાણીની સાથે નાઇટ્રેટના અવશેષ પણ મળે છે. તો આવા સમયે જો આપણે આ પ્રાકૃતિક કૃષિ અપનાવશું તો પર્યાવરણની એક મોટી સેવા થશે. કારણ કે આ ખેતીથી જમીનમાં કાર્બનિક પદાર્થ વધારે છે, જે કાર્બન સંગ્રહ કરે છે અને વૈશ્વિક ઉષ્ણતા ઘટાડવામાં પણ મદદ કરે છે. પાણીનું પ્રદૂષણ પણ ઘટે છે, જીવ વિવિધતા વધે છે અને માટીનું ક્ષયણ રોકાય છે.
0: અરે વાહ. તો સાહેબ, ખૂબ વિગતે આપે વાત કરી પ્રાકૃતિક કૃષિમાં જીવામૃત, ઘન જીવામૃત અને બીજામૃતના મહત્વ વિશે. ઘણા બધા પ્રશ્નો તમને અમે પૂછ્યા.

0: આ બધા પ્રશ્નોના આપે વિગતે જવાબ પણ આપી દીધા, તેમ છતાંય હજી શ્રોતા મિત્રોને, ખેડૂત ભાઈઓ બહેનોને કોઈ પ્રશ્ન મૂંઝવતો હોય કે કોઈ પણ પ્રકારે આપની પાસેથી કંઈ માર્ગદર્શન મેળવવું હોય તો આપનો એક મોબાઈલ નંબર મિત્રોને અમે આપી દઈએ. તો મિત્રો, શ્રી ખેંગારજી ઠાકોર સાહેબ, કે જેઓ સુરેન્દ્રનગરના મદદનીશ ખેતી નિયામક છે, એમનો મોબાઈલ નંબર છે 96 26 74 403. અંગ્રેજીમાં કહું તો 9 6 2 8 7 4 0 3. તો આ નંબર પર ઠાકોર સાહેબનો સંપર્ક કરી શકાય. ઠાકોર સાહેબ, આપ ટેલિફોનિક રીતે સુરેન્દ્રનગરથી અમારી સાથે ગામના ચોરે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. આપની રજા લઈએ એ પહેલાં સૌ શ્રોતા મિત્રોને એક સરસ મજાનું ભજન સંભળાવીએ અને પછી છૂટા પડીએ. ઠાકોર સાહેબ, તમને અને સૌ મિત્રોને કહીએ રામ રામ, રામ રામ.
1: મારા પણ રામ રામ સૌને.

0: આકાશવાણી સમાચાર સંસ્કૃતિ ભુંડિયા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત. ઉત્તર રેલવેના 680 કિલોમીટર રૂટ પર કવચના અમલીકરણ માટે 206 કરોડ અને છત્તીસગઢમાં વધારાના પ્રાથમિક જાળવણી કેન્દ્ર માટે 175 કરોડ મંજૂર. ગુજરાતના સુરત આઈટીઆઈ ઘટક માટે 240 કરોડ રૂપિયાની વ્યૂહાત્મક રોકાણ યોજનાને મંજૂરી. કેન્દ્રીય કૌશલ વિકાસ રાજ્યમંત્રી જયંત ચૌધરીની જાહેરાત. વિદેશમંત્રી ડોક્ટર જયશંકરે ઓમાનના તેમના સમકક્ષ સાથે અખાત ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા સુનિશ્ચિત કરવાના પ્રયાસ અંગે ચર્ચા કરી. ડિજિટલ સેવાના નિયમોનું ઉલ્લંઘન કરવાનો મેટા પર યુરોપિયન સંઘનો આક્ષેપ અને મહિલાઓની વન ઓફ ટેસ્ટ ક્રિકેટ મેચમાં ભારત ઇંગ્લેન્ડ વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે તેમના 3 દેશના પ્રવાસના અંતિમ તબક્કામાં ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડ પહોંચ્યા, જ્યાં વિમાન મથક પર ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્સને તેનું સ્વાગત કર્યું. ભારતીય અને ન્યૂઝીલેન્ડ સશસ્ત્ર દળોના પ્રતિનિધિઓની હાજરીમાં વિમાન મથકના રનવે પર શ્રી મોદીનું ઔપચારિક સ્વાગત પણ કરાયું હતું.
1: લગભગ 4 દાયકા બાદ કોઈ ભારતીય પ્રધાનમંત્રીનો આ પહેલો ન્યૂઝીલેન્ડ પ્રવાસ છે. ભારતીય સમુદાયના લોકો શ્રી મોદીને આવકારવા વિમાન મથક પર મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા. તેમણે ભારતીય તિરંગો લહેરાવ્યો. શ્રી મોદીએ પણ લોકોનું અભિવાદન કર્યું. શ્રી મોદી ઓકલેન્ડમાં સમુદાય સ્વાગત દરમિયાન ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાના જીવંત ઉજવણીના સાક્ષી બન્યા છે. તેમણે સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું, આ પ્રદર્શનમાં પંજાબ તમિલનાડુની સંસ્કૃતિઓ, કર્ણાટક અને ભારતીય શાસ્ત્રીય સંગીતનું મિશ્રણ અને વંદે માતરમનું પ્રદર્શન દર્શાવાયું છે. શ્રી મોદીએ ભારતના સાંસ્કૃતિક વારસાને જીવંત રાખવા તથા ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેના સ્થાયી લોકોથી લોકોના બંધનને મજબૂત કરવા બદલ ભારતીય સમુદાયની પ્રશંસા કરી. આ પ્રવાસ દરમિયાન બંને નેતાઓ વેપાર, રોકાણ, શિક્ષણ, ટેકનોલોજી અને પરસ્પર સંબંધમાં સહયોગને વધુ મજબૂત બનાવવાના માર્ગ પર ચર્ચા કરે તેવી અપેક્ષા છે. શ્રી મોદી અગ્રણી વ્યવસાયિકો અને રમતગમતના અગ્રણીઓ સાથે પણ વાતચીત કરશે. ચૈતાલી જોશી, સમાચાર વિભાગ, અમદાવાદ.
0: ભારતીય રેલવેએ ઉત્તર રેલવેના 680 કિલોમીટર લાંબા રૂટ પર સ્વદેશી રેલ સલામતી પ્રણાલી કવચના અમલીકરણ માટે 206 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. આ પરિયોજનાનો હેતુ સલામતી અને કાર્યકારી કાર્યક્ષમતામાં સુધારો અને હેતુ ગીચ વસ્તીવાળા અને વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ રૂટ પર સ્વદેશી સલામતી પ્રણાલીનો વિસ્તાર કરવાનો છે. રેલવે મંત્રાલયે જણાવ્યું કે કવચ પ્રણાલીનો 4થો તબક્કો રેવાડી, દિલ્હી અને શકુરબસ્તી ભટિંડા વિભાગો પર લાગુ કરાશે. મંત્રાલયે જણાવ્યું હતું કે કવચ પ્રણાલી સિગ્નલ ઉલ્લંઘન અને ટ્રેન અથડામણ જેવા અકસ્માતોને રોકવા વિકસાવવામાં આવી છે. આ ઉપરાંત રેલવેએ છત્તીસગઢના રાયપુરમાં 250 ઇલેક્ટ્રિક લોકોમોટિવ્સ માટે વધારાના પ્રાથમિક જાળવણી કેન્દ્ર બનાવવા માટે 175 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. કેન્દ્રીય કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા રાજ્યમંત્રી જયંત ચૌધરીએ સુરત ઔદ્યોગિક તાલીમ સંસ્થા આઈટીઆઈ ઘટક માટે 240 કરોડ રૂપિયાથી વધુની વ્યૂહાત્મક રોકાણ યોજનાને મંજૂરી આપી. અમારા પ્રતિનિધિ જણાવે છે કે ગુજરાતના સુરત પ્રવાસ દરમિયાન શ્રી ચૌધરીએ આ જાહેરાત કરતાં કહ્યું કે આ માટે આર્સેનલ મિત્તલ ઇન્ડિયા કંપનીએ અગ્રણી ઉદ્યોગ ભાગીદાર તરીકે જવાબદારી સોંપાઈ છે. ઉદ્યોગ આધારિત કૌશલ્ય વિકાસ ક્ષેત્રે પોતાના અનુભવનો સરકારી આઈટીઆઈને અદ્યતન બનાવવાની પીએમ સેતુ પહેલને મજબૂત બનાવવામાં કંપની યોગદાન આપશે. 5 વર્ષમાં આઈટીઆઈ સુરતને હબ તેમજ હજીરા, બારડોલી, સચિન અને મહિલા આઈટીઆઈ સુરતને સ્પોક સંસ્થાઓ તરીકે વિકસાવીને 25,000થી વધુ યુવાનોને રોજગારીની તક ઉપલબ્ધ કરાવાશે. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન આવતીકાલે બિહારના ગયાની મુલાકાત લેશે. આ મુલાકાત દરમિયાન તેઓ બિહાર લોક પ્રશાસન અને ગ્રામીણ વિકાસ સંસ્થા સાથે ખાતે બિહાર વિધાનસભાના સભ્યો માટેના તાલીમ કાર્યક્રમના ઉદઘાટન સત્રને સંબોધિત કરશે.

ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને ઓસ્ટ્રેલિયાથી તમિળનાડુમાં અમૂલ્ય પ્રાચીન સામગ્રીઓની સફળતાપૂર્વક પરત ફરવા બદલ આનંદ વ્યક્ત કરતા સોશિયલ મીડિયા સંદેશમાં કહ્યું કે પ્રાચીન સામગ્રીઓનું પરત આવવું એ ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને જાળવણીની દિશામાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે આજે મસ્કતમાં તેમના ઓમાનના સમકક્ષ બદ્ર બિન હમાદ અલ બુસૈદીને મળ્યા અને બંને દેશ વચ્ચેના સહયોગના વિવિધ પાસાઓ પર ચર્ચા કરી. સોશિયલ મીડિયા સંદેશમાં ડોક્ટર જયશંકરે જણાવ્યું કે વાટાઘાટો, વેપાર, રોકાણો, કનેક્ટિવિટી, દરિયાઈ ટેકનોલોજી, સંરક્ષણ અને સાયબર અને કૃત્રિમ બુદ્ધિમત્તા એઆઈ ડોમેન્સ પર કેન્દ્રિત હતી. બંને નેતાઓએ ગલ્ફમાં વિકાસ અને ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા સુનિશ્ચિત કરવાના પ્રયાસો પર પણ વ્યાપક વિચારોનું આદાન પ્રદાન કર્યું. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/u અને અમારા એક્સ હેન્ડલ @news_abadને ફોલો કરશો. યુરોપિયન યુનિયને મેટા પર તેના ડિજિટલ સેવાઓના નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો છે. યુરોપિયન સંઘે કહ્યું કે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ વપરાશકર્તાઓને લાંબા સમય સુધી આ પ્લેટફોર્મ પર જોડાયેલા રાખવા માટે બનાવવામાં આવ્યા છે. યુનિયને મેટાને સતત સ્ક્રોલિંગ અને ઓટોપ્લે જેવી પુનરાવર્તિત ઉપયોગને પ્રોત્સાહન આપતી સુવિધાઓને આપમેળે બંધ કરવા કહ્યું છે. કમિશનના જણાવ્યા અનુસાર મેટા ચોક્કસ સુવિધાઓ દ્વારા વપરાશકર્તાઓ, ખાસ કરીને બાળકો અને કિશોરોના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે ઊભા થતા જોખમોનું પર્યાપ્ત મૂલ્યાંકન કરવામાં નિષ્ફળ ગયું છે. મહિલાઓની વન ઓફ ટેસ્ટ ક્રિકેટ મેચમાં ભારતે ઇંગ્લેન્ડ સામે પ્રતિષ્ઠિત લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર પોતાની પહેલી ઇનિંગમાં 46 ઓવરમાં 4 વિકેટે 194 રન કર્યા છે. અગાઉ ઇંગ્લેન્ડે ટોસ જીતીને ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ફૂટબોલમાં ફિફા વિશ્વકપમાં ફ્રાન્સે અમેરિકાના બોસ્ટનમાં રમાયેલી પહેલી ક્વાર્ટર ફાઇનલમાં મોરોક્કોને 2-0 હરાવીને સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો. આજે રાત્રે બીજી ક્વાર્ટર ફાઇનલમાં સ્પેન બેલ્જિયમ સામે ટકરાશે. સંસદીય બાબતોના કેન્દ્રીય રાજ્યમંત્રી અર્જુન રામ મેઘવાલ અને ડોક્ટર એલ મુરુગને સંસદ ભવનના સંકુલમાં આગામી ચોમાસુ સત્રની તૈયારીઓની સમીક્ષા કરી. સંસદ સત્ર 20 જુલાઈથી 13 ઓગસ્ટ સુધી ચાલશે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મેઘવાલે જણાવ્યું કે આગામી સત્ર માટે નિર્ધારિત કાયદાકીય કાર્યની સમીક્ષા કરવામાં આવી અને જરૂરી સૂચનાઓ જાહેર કરવામાં આવી હતી. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય ઉત્પાદકતા પરિષદ, ઉદ્યોગ અને આંતરિક વેપાર પ્રમોશન વિભાગ અને વાણિજ્ય વિભાગના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી. એક સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી ગોયલે કહ્યું કે બેઠકમાં આંતરવિભાગીય સહયોગ સુધારવા, સંસ્થાકીય ક્ષમતાઓને મજબૂત કરવા અને ઉત્પાદકતા અને સેવા વિતરણ વધારવા અંગે ચર્ચા કરવામાં આવી. દક્ષિણ સ્પેનમાં ભીષણ ગરમી વચ્ચે લાગેલી આગમાં અત્યાર સુધીમાં 12 લોકોના મોત થયા છે અને અન્ય 8 ઇજાગ્રસ્ત થયા છે. અધિકારીઓએ જણાવ્યું કે આ દુર્ઘટના દેશના સૌથી ભયંકર જંગલમાં આગમાંની એક છે. 300થી વધુ કટોકટી કર્મચારીઓ હાલમાં અલ્મેરિયા જંગલમાં આગનો સામનો કરવા કામ કરી રહ્યા છે. આગને કારણે રસ્તાઓ પણ બંધ થઈ ગયા છે અને 1000થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ આજે આયુષ્માન ભારત ડિજિટલ મિશન ABDMની પ્રગતિની સમીક્ષા કરવા માટે મિશન સ્ટીયરિંગ ગ્રુપની ત્રીજી બેઠકની અધ્યક્ષતા કરી. બેઠકમાં નોંધાયું કે આયુષ્માન ભારત ડિજિટલ મિશન વિશ્વની સૌથી મોટી ડિજિટલ આરોગ્ય ઇકોસિસ્ટમમાંની એક તરીકે ઉભરી આવ્યું છે, જેમાં લગભગ 94 કરોડ મિલિયન આયુષ્માન ભારત આરોગ્ય ખાતા બનાવાયા છે અને 105 કરોડ આરોગ્ય રેકોર્ડ લિંક કરવામાં આવ્યા છે. 53 લાખ આરોગ્ય સુવિધાઓ અને આશરે 10 લાખ આરોગ્ય વ્યવસાયિકો રાષ્ટ્રીય ડિજિટલ આરોગ્ય રજિસ્ટરમાં નોંધાયેલા છે. ભારતીય હવામાન વિભાગે આજે ઉત્તરાખંડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આગામી 2 દિવસ સુધી હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઉત્તરપ્રદેશ, બિહાર, ઉપહિમાલય, પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને ઉત્તર પૂર્વ ભારતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. દરમિયાન ગુજરાતમાં આજે એક પણ જિલ્લામાં વરસાદ ન થયો હોવાના અહેવાલ છે. કેન્દ્ર સરકારે ઉચ્ચ આલ્કોહોલ ધરાવતી દવાઓના નિયમનને વધુ કડક બનાવવા માટે ડ્રગ્સ નિયમ 1945માં સુધારો કર્યો છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે ઇથિલ આલ્કોહોલ ધરાવતી દવાઓ માટે શેડ્યુલ K હેઠળ લાયસન્સિંગ આવશ્યકતામાંથી હાલની મુક્તિ દૂર કરી છે. મંત્રાલયના જાહેરનામા અનુસાર 30 મિલીથી વધુ જથ્થામાં 12% વધુ ઇથિલ આલ્કોહોલ ધરાવતી બધી દવાઓને હવે મુક્તિ આપવામાં આવશે નહીં. આવી દવાઓ માટે ડ્રગ્સ અને કોસ્મેટિક્સ એક્ટ 1940 હેઠળ જરૂરી લાયસન્સ મેળવવાની જરૂર રહેશે. અંતમાં મુખ્ય સમાચાર.

0: E एक बार ન્યુઝીલેન્ડના ઓકલેન્ડમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત. ઉત્તર રેલવેના 680 કિલોમીટર રૂટ પર કવચના અમલીકરણ માટે 206 કરોડ અને છત્તીસગઢમાં વધારાના પ્રાથમિક જાળવણી કેન્દ્ર માટે 175 કરોડ મંજૂર. ગુજરાતના સુરત આઈટીઆઈ ઘટક માટે 240 કરોડ રૂપિયાની વ્યૂહાત્મક રોકાણ યોજનાને મંજૂરી. કેન્દ્રીય કૌશલ્ય વિકાસ રાજ્યમંત્રી જયંત ચૌધરીની જાહેરાત. વિદેશમંત્રી ડોક્ટર જયશંકરે ઓમાનના તેમના સમકક્ષ સાથે અખાત ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા સુનિશ્ચિત કરવાના પ્રયાસ અંગે ચર્ચા કરી. ડિજિટલ સેવાના નિયમોનું ઉલ્લંઘન કરવાનો મેટા પર યુરોપિયન સંઘનો આક્ષેપ અને મહિલાઓની વન ઓફ ટેસ્ટ ક્રિકેટ મેચમાં ભારત ઇંગ્લેન્ડ વચ્ચે મુકાબલો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળશો. નમસ્કાર.
1: શ્રોતા મિત્રો આપ સાંભળી

0: આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો.
1: હવે પ્રસ્તુત છે ગુજરાતી ગીતો. મિત્રો, કાર્યક્રમની શરૂઆત કરીશું આશિષ દેસાઈ.
2: આપ સુન રહે હૈ વિવિધ ભારતી રાષ્ટ્રીય સેવા દેશ કી સુરીલી ધડકન છાયા ગીત બસ કુછ પલો કે બાદ.